નમસ્કાર શ્રોતા મિત્રો, સુપ્રભાત. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. આજે મંગળવાર, તારીખ 12 મે 2026, શક સંવત 1947, વિક્રમ સંવત 2082, તિથિ વૈશાખ વદ દશમ. અત્યારે સવારના 5:57 થઈ રહી છે. આજનો આપનો દિવસ શુભ હો એવી મંગળ કામનાઓ સાથે આજની પ્રસારણ સભાનો શુભારંભ મંગળધ્વનિથી કરીએ.

આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. મિત્રો, હવે થોડી જ વારમાં આપ સાંભળશો દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત હિન્દી સમાચાર.

મીનાક્ષી દેસાઈના સ્વરમાં નરસિંહરાવ દિવેટિયાની રચના આપ સાંભળી રહ્યા હતા. આ સાથે આજનો અર્ચના કાર્યક્રમ સમાપ્ત થયો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. આજે સાંભળશો પરાપૂર્વા, આ વિષય પર સતીશ વ્યાસનો વાર્તાલાપ.
1: ગતાનુગતિકતાને કે પરંપરાને ટકાવવા માગતી કેટલીય વ્યક્તિઓ પાસેથી આપણે સાંભળીએ છીએ કે આ તો પરાપૂર્વથી ચાલ્યો આવે છે. આપણા વડીલો પણ આ કહી અને કરી ગયા છે. કોઈક વાતને દૃઢાવવા, સ્થિર કરવા આવી ઉક્તિનો આશ્રય લોકો લે છે. પરાપૂર્વ સંજ્ઞા આ રીતે બ્રહ્મશબ્દ કે બ્રહ્મવાક્ય જેવી બની જાય છે. એ લક્ષ્મણ રેખાની જેમ અનુલંઘનીય બની જાય છે. તર્કના બધા છેડા ત્યાં થંભી જાય છે. પૂર્વનો એક અર્થ આપણે જૂનું એવો કરીએ છીએ, એમાં પરા જેવો પૂર્વ પ્રત્યય ઉમેરી એને અતિ દૂર લઈ જઈએ છીએ, એના મૂળ પણ ન જડે એમ. હવે આટલી જૂની પરંપરા હોય તો એને અવગણવી કઈ રીતે? એનું જતન પાલન તો કરવું જ જોઈએ ને. એનાથી વિરુદ્ધ કે ઉફરા કઈ રીતે જઈ શકાય? રૂઢિવાદીઓ આવા પરાપૂર્વનો ઘણો મહિમા કરતા હોય છે, પરંતુ પરાપૂર્વથી ચાલ્યું આવતું બધું સારું જ હોય, સ્વીકાર્ય જ હોય એ માન્યતા પુનર્વિચાર માગી લે છે. પરાપૂર્વે સતી થવાનો રિવાજ હતો એટલે આપણે સ્વીકારી લેવો? પરાપૂર્વે બાળ લગ્નો હતા એટલે આપણે સ્વીકારી લેવા? પૂર્વે દીકરીઓને દૂધ પીતી કરવામાં આવતી એટલે આપણે એમ કરવું? ના, અહીં આપણે આપણા મતિ વિવેક કામે લગાડવા પડશે, આપણા શિક્ષણ વિકાસના ધોરણો ઉપયોગમાં લેવા પડશે. પરાપૂર્વનું બધું સારું જ હોય એ માન્યતા બદલવી પડશે. આ જ રીતે સંસ્કૃતિ સભ્યતાના વિકાસ થતા આવ્યા છે. ક્યારેક પરાપૂર્વનું ઉન્મૂલન પણ કરવું પડે, એમાં ફેરફાર પણ કરવા પડે. આપણી પરાપૂર્વ ગણાતી સંસ્કૃત ભાષાના કવિ કાલિદાસે એમના સુપ્રસિદ્ધ નાટક માલવિકાગ્નિમિત્રમમાં આ રીતે કહ્યું છે, પુરાણ મિત્યેવ ન સાધુ સર્વમ ન ચાપિ કાવ્યમ નવમીતિ અવદ્યમ સંત પરીક્ષ્ય અન્ય તરત ભજંતે મૂઢ પરપ્રત્યય નેય બુદ્ધિ. એનો અર્થ એવો છે કે જે જૂનું હોય એ બધું સારું ન એ હોય, નવું પણ સારું હોઈ શકે. કેવળ મૂળ વ્યક્તિઓ જ પરંપરાને મૂળ રીતે અનુસરે છે. જૂનું એટલું સોનું એ કહેવત હંમેશા સાચી ન એ હોય. સંસ્કૃતિનો, જગતનો એક અર્થ એ છે કે નિત્ય પરિવર્તનશીલ છે, એ ચાલતા રહે છે. બદલાવ એ એની પ્રમુખ લાક્ષણિકતા છે. આથી પરાપૂર્વથી ચાલ્યું આવતું પણ રૂપાંતરિત થાય છે. આપણે આ પરિવર્તનને રૂપાંતર ગણીશું. એનું રૂપાંતર થતાં એ કદરૂપું નથી થતું, પણ અધિક સુંદર બને છે. હા, જે સત્વશીલ હોય એને અવશ્ય સાચવીએ. જૂનું બધું જ ત્યાજ્ય નથી હોતું. પરા સંજ્ઞામાં એક પ્રકારની સાત્વિક ગરિમા છે. એ ગહનતામાંથી, ઊંડાણમાંથી, મંથનમાંથી આવે છે. એના સત્વબળે કરીને જ એ ટક્યું.

0: હોય છે. આથી જ અહીં વિવેકની, હેય ઉપાદેય ભાવની, નિરક્ષીર ચયનની આવશ્યકતા ઊભી થાય છે. આવો સંસ્કાર વિવેક આપણે કદીએ વિસારે ના પાડીએ.
1: પરાપૂર્વા, આ વિષય પર સતીશ વ્યાસનો વાર્તાલાપ હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. આ સાથે આજનો અમૃત ધારા કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. મિત્રો, રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. આ કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ અભિલાષા ફિલ્મનું ગીત, ગાયક કલાકાર લતા મંગેશકરના સ્વરમાં, સંગીતકાર છે રાહુલ દેવ બર્મન.

0: શિક્ષા સ્કીમના ટેલી લો, ન્યાય બંધુ, કાયદાકીય સાક્ષરતા અને જાગરૂકતાના કાર્યક્રમમાં જોડાઓ. કાયદાકીય મદદ ટેલી લો ના ટોલ ફ્રી નંબર 1-4-4-5-4 અને વેબસાઇટ www.tally-law.in પરથી મેળવી શકાય છે.
1: મિત્રો, હવે સાંભળીએ ઘર ફિલ્મનું ગીત ગાયક કલાકાર કિશોર કુમારના સ્વરમાં. રચના છે ગુલઝારની.

મિત્રો, હવે સાંભળીએ સંગમ ફિલ્મનું ગીત. ગાયક કલાકાર મુકેશના સ્વરમાં, સંગીતકાર છે શંકર જયકિશન.

મિત્રો, આ કાર્યક્રમના અંતમાં સાંભળીએ ગાયક કલાકાર મુકેશના સ્વરમાં સારંગા ફિલ્મનું ગીત. રચના છે ભરત વ્યાસની.

મિત્રો, આ ગીત સાથે જ આ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે થોડી જ વારમાં આપ સાંભળશો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત સંસ્કૃત સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરામાં સરદારધામનું લોકાર્પણ કરતા કહ્યું કે સેમિકન્ડક્ટર અને એરોસ્પેસ ક્ષેત્રે ગુજરાત નવી વૈશ્વિક ઓળખ બનાવી રહ્યું છે. સરદારધામ રાષ્ટ્ર નિર્માણમાં અગત્યની ભૂમિકા ભજવી રહ્યું હોવાનું જણાવતા મુખ્યમંત્રી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સર્જાયેલી અલગ અલગ દુર્ઘટનાઓમાં 9 લોકોના મોત. અમદાવાદ એરપોર્ટ અને વિવિધ શાળાઓને બોમ્બ વિસ્ફોટની ધમકી આપનાર આરોપીને ઝડપી લેવાયો. 4 દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વડોદરામાં નિર્માણ પામેલા સરદારધામ 3નું લોકાર્પણ કરવામાં આવ્યું. 150 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા સરદારધામમાં 2000 છાત્રોને વ્યવસાયલક્ષી તાલીમ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ અપાશે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સરદાર ગૌરવરત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી મોદીએ સરદારધામ દ્વારા શિક્ષણ અને યુવાનોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતા પ્રયાસોની પ્રશંસા કરતા જણાવ્યું કે આવી સંસ્થાઓ યુવાનોના ભવિષ્ય માટે લોન્ચિંગ પેડ સમાન સાબિત થશે. તેમણે આ કાર્ય માટે સમાજના તમામ આગેવાનો અને સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.
1: સમાજ મે પ્રગતિ કા સબસે બડા આધાર હોતા હૈ ઉસકી આધી આબાદી કી ભાગીદારી. ગુજરાત ને ઇસે 2 દશક પહેલે હી સમજ લિયા થા और इस दिशा में मजबूती से कदम भी उठाए. साथियों, आज गुजरात मॉडल की वही सफलता देश में दोहराई जा रही है. देश भर की महिलाओं को आश्वस्त करूंगा, महिलाओं के लिए सभी क्षेत्रों में संभावनाओं के द्वार खुले. ये केवल सरकारी नहीं बल्कि समाज की भी जिम्मेदारी है.
0: ગુજરાતના યુવાનોમાં રહેલી ઉદ્યોગ સાહસિક શક્તિની પ્રશંસા કરતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાનથી નાના શહેરોના યુવાનો પણ ઉદ્યોગ સાહસિક બની રહ્યા છે. મહિલાઓની ભાગીદારીમાં સતત વધારો થઈ રહ્યો છે અને રમતગમતથી લઈને સ્પેસ ટેકનોલોજી સુધી દેશની સિદ્ધિઓ યુવા શક્તિનું પ્રતિબિંબ દર્શાવી રહી છે.
1: અમારે ગુજરાત કે યુવાઓ મે ઉદ્યમ કી સ્વાભાવિક શક્તિ હોતી હૈ. આજ સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશન ઇન યુવાઓ કે સપને સાકાર કર રહા. छोटे शहरों से बड़े बड़े स्टार्टअप सामने आ रहे. स्टार्टअप में महिलाओं की भागीदारी भी लगातार बढ़ रही है. पहले जिन सेक्टर्स को रिस्की माना जाता था वो अब युवाओं की पहली पसंद बन रहे हैं.
0: શ્રી મોદીએ ગુજરાતના વિકાસ મોડેલનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે સેમિકન્ડક્ટર, એરોસ્પેસ, ગ્રીન એનર્જી, એડવાન્સ એન્જિનિયરિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ જેવા ક્ષેત્રોમાં ગુજરાત નવી ઓળખ ઉભી કરી રહ્યું છે. સાણંદ, ધોલેરા અને સુરતમાં સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ આગળ વધી રહ્યા છે, ત્યારે વડોદરા પણ મેન્યુફેક્ચરિંગ અને પરિવહન ક્ષેત્રે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. પાટીદાર સમાજ દ્વારા સરદાર ગૌરવરત્ન એવોર્ડ અપાતા શ્રી મોદીએ કહ્યું કે ઘર આંગણે જ અને પરિવારના લોકો દ્વારા સન્માન થયું એ આનંદદાયક છે. આ એવોર્ડ બાદ મારી જવાબદારી વધુ બની જાય છે. સરદાર સાહેબના અધૂરા સ્વપ્નને સાકાર કરવાની જવાબદારી મારા ઉપર આવી છે અને હું તેને નિભાવી રહ્યો છું. વડોદરામાં નવનિર્મિત સરદારધામના લોકાર્પણ પ્રસંગમાં હાજરી આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટીદાર સમાજના યોગદાનને બિરદાવતા જણાવ્યું હતું કે વિશ્વના કોઈપણ ખૂણે વસેલો પાટીદાર સમાજ ગુજરાતની ઓળખ અને ખમીરને ગૌરવ અપાવતો સમાજ છે. ખેતી, ઉદ્યોગ, વેપાર, શિક્ષણથી લઈને લોકશાહી સંસ્થાઓ સુધી સમાજનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. સરદારધામ જેવી સંસ્થાઓ સમાજ શક્તિના માધ્યમથી શિક્ષણ અને સંસ્કારનું કાર્ય કરી રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. શ્રી પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના આત્મનિર્ભર અને વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત અગ્રીમ ભૂમિકા ભજવશે. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના માર્ગ આગળ વધીને વિકસિત ગુજરાતના નિર્માણ માટે સૌએ સાથે મળીને કાર્ય કરવું પડશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
2: આપેલા સૌના સાથ સૌના વિકાસ મંત્રને સરદાર ધામે સાકાર કર્યો. આદરણીય વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર વિકસિત ભારત 2047 માટેનો સંકલ્પ કર્યો છે. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ દ્વારા વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાત બનાવવામાં આપણે સૌ સાથે મળીને કાર્યરત રહીશું.
0: પંચમહાલ અને મહીસાગર તેમજ આણંદ જિલ્લામાં ગઈકાલે બનેલી બે અલગ અલગ દુર્ઘટનાઓમાં 9 લોકોના મોત નિપજ્યા છે. ગોધરા વડોદરા હાઈવે પર પરવડી ચોકડી નજીક સિમેન્ટ કન્ટેનર ટ્રકે પાછળથી ટક્કર મારતા એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તેમના પતિને સામાન્ય ઈજા પહોંચી છે. જ્યારે ગોધરાની મેસરી નદીના ચીકડેમમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર વિભાગે ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો. જ્યારે મહીસાગરમાં કોઠંબા તાલુકાના કેલ ગામનો યુવક પાનમ બંધમાં નાહવા ગયો હતો. આ દરમિયાન પાણીના પ્રવાહમાં તણાઈ જતા તેનું મોત નિપજ્યું છે. અન્ય એક અકસ્માત વીરપુરની ગંધારી ચોકડી પાસે સર્જાયો હતો, જેમાં એક કારની ટક્કરથી દંપતીનું મોત થયું છે. આણંદ જિલ્લાના તારાપુરના ફતેપુરા પાસે ઉભેલી ટ્રક પાછળ ટેમ્પો અથડાતા એક જ પરિવારના 4 લોકોના મોત થયા હતા. મધ્યપ્રદેશનું પરિવાર મજૂરી કામ માટે સૌરાષ્ટ્ર તરફ આવી રહ્યું હતું, ત્યારે સોમવારે વહેલી સવારે નડેલા અકસ્માતમાં અન્ય 7 લોકોને પણ ઈજા પહોંચી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. કેન્દ્ર સરકાર દ્વારા વસ્તી ગણતરી અભિયાન શરૂ કરવામાં આવનાર છે, જેને લઈને અરવલ્લી જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓને તાલીમ આપવાની શરૂઆત થઈ ગઈ છે. અરવલ્લી જિલ્લામાં 1500થી વધારે કર્મચારીઓની તાલીમ શરૂ કરાઈ છે. ઘણા સમયથી સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ લિંક આવતી હોય જેના પર વસ્તી બાબતે નોંધણી થતી હોવાનો ઉલ્લેખ હોય છે. જો કે આવી કોઈ જ લિંક તંત્ર દ્વારા હાલ મોકલવામાં નથી આવી રહી. આવી કોઈ જ લિંક ઓપન કરવી નહીં તેવી સાવચેતી રાખવા પણ મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસર ભદ્રેશ પટેલે જણાવ્યું હતું.
3: મોડાસા નગરપાલિકા વિસ્તારમાં આગામી વસ્તી ગણતરી 2027 ના ભાગરૂપે મોડાસા નગરપાલિકા વિસ્તારના 167 જેટલા શિક્ષક મિત્રો ગણતરીદાર તથા સુપરવાઇઝરોની 3 દિવસની તાલીમનું આયોજન JB Sai ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું, જેની અંદર ફિલ્ડ ટ્રેનર અને માસ્ટર ટ્રેનરો દ્વારા તમામ ગણતરીદાર અને સુપરવાઇઝરોને ટ્રેનિંગ આપવામાં આવેલ હતી. મોડાસા નગરના નગરજનોને વિનંતી કે જે મિત્રો વસ્તી ગણતરી માટે જે સરકારી કર્મચારી આવે તેમને સાથ સહકાર આપી સાચી માહિતી પૂરી પાડવા વિનંતી છે. જે વ્યક્તિઓ પોતાનું સેલ્ફ કરવા માંગતા હોય તે સરકારની વેબસાઇટ ઉપરથી પોતે જાતે પણ વિગતો ભરી સબમિટ કરી શકશે.
0: અમદાવાદ એરપોર્ટ પરથી ગુજરાત રાજ્ય ઉડ્ડયન, માળખાગત કંપની ગુજસેલ અને શહેરની વિવિધ શાળાઓમાં બોમ્બ વિસ્ફોટની ધમકી આપનાર આરોપીને ઝડપી લેવાયો છે. અમદાવાદ સાયબર ગુના શાખાના DCP લવિના સિન્હાએ જણાવ્યું કે ગુજસેલના નિયામકના સત્તાવાર ઇમેલ એકાઉન્ટ પર 25 માર્ચે ધમકીનો ઇમેલ મળ્યો હતો, જે અંગે સાયબર ગુના શાખાએ તપાસ શરૂ કરી હતી. ત્યારે આરોપીનું લોકેશન અમદાવાદમાં મળી આવ્યું હતું. વધુ તપાસમાં શહેરના સરદારનગર વિસ્તારના રહેવાસી 40 વર્ષીય ભાવેશ પટેલને ઝડપી લેવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેના મોબાઈલ ફોનમાં ઇમેલ સાથે જોડાયેલા પુરાવા પણ મળ્યા હતા. ત્યારબાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને વધુ પૂછપરછ માટે રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. હવામાન વિભાગે આજથી 15 તારીખ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં હીટવેવ એટલે કે ઉષ્ણલહેર રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. સત્તાવાર યાદી મુજબ આ સમયગાળા દરમિયાન ગરમીમાં પણ રાહત મળવાની શક્યતા નહીવત છે. ત્યારબાદ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. આ દરમિયાન ગત 24 કલાકમાં સૌથી વધુ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુરેન્દ્રનગર અને કંડલા વિમાન મથક પર નોંધાયું છે, જ્યારે અમરેલી, રાજકોટ, કેશોદ અને વડોદરામાં 44 ડિગ્રી તો અમદાવાદ, ડીસા, ગાંધીનગર અને ભુજમાં મહત્તમ તાપમાન

0: તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહ્યાના અહેવાલ છે. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. આ દરમિયાન ગઈકાલે રાત્રે દિલ્હી કેપિટલ્સે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું. પંજાબ કિંગ્સે આપેલા 211 રનના લક્ષ્યનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 19 ઓવરમાં 7 વિકેટે 216 રન બનાવ્યા હતા. આ પહેલા બેટિંગ કરતા પંજાબ કિંગ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 210 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સના માધવ તિવારીને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ઇન્ડિયન વેટ લિફ્ટિંગના ફેડરેશનના પ્રમુખ સહદેવ યાદવે જણાવ્યું કે વેટ લિફ્ટિંગ વર્લ્ડ કપ ગુજરાતમાં રમાશે. તેમણે જણાવ્યું કે આ ઇવેન્ટ ભારત માટે મહત્વપૂર્ણ છે અને ગુજરાત દ્વારા ખૂબ સારી રીતે આયોજન થયું છે. ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સ જેવા મોટા રમતોના આયોજન માટે ગુજરાત અને ભારત સક્ષમ છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરામાં સરદારધામનું લોકાર્પણ કરતા કહ્યું કે સેમિકન્ડક્ટર અને એરોસ્પેસ ક્ષેત્રે ગુજરાત નવી વૈશ્વિક ઓળખ બનાવી રહ્યું છે. સરદારધામ રાષ્ટ્ર નિર્માણમાં અગત્યની ભૂમિકા ભજવી રહ્યું હોવાનું જણાવતા મુખ્યમંત્રી, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સર્જાયેલી અલગ અલગ દુર્ઘટનાઓમાં 9 લોકોના મોત. અમદાવાદ એરપોર્ટ અને વિવિધ શાળાઓને બોમ્બ વિસ્ફોટની ધમકી આપનાર આરોપીને ઝડપી લેવાયો. 4 દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનો FM બેન્ડ 102.3 MHz પર. મિત્રો, હવે એક નજર અમારા આજે હવે પછી રજૂ થનારા કાર્યક્રમોની રૂપરેખા પર.

7:25 ભક્તિ સંગીતનો કાર્યક્રમ, 7:45 ગુજરાતી સમાચાર, સવારે 8:00 સમાચાર પ્રભાત આપ સાંભળશો.

8 વાગીને 15 મિનિટે રજૂ થશે કાર્યક્રમ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય. 8 વાગીને 30 મિનિટે વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો.

સવારે બરાબર 10 વાગે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર 10:30 રજૂ થશે શ્રવણ માધુરી કાર્યક્રમ. અગિયાર વાગે રજૂ થશે વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો. બપોરે બરાબર 1 વાગે હિન્દી સમાચાર તથા 1:05 અંગ્રેજી સમાચાર આપ સાંભળશો.

1:20 ગુજરાતી સમાચાર તથા 2:15 હિન્દી સમાચાર આપ સાંભળી શકશો. સાંજે 5 વાગ્યે હિન્દી સમાચાર, 5:05 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 5:30 પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ તથા 6:00 સુગમ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળશો.

6 વાગીને 30 મિનિટે યુવાણીનો કાર્યક્રમ, 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર, 7 વાગીને 20 મિનિટે ખેતી વિષયક કાર્યક્રમ કિસાનવાણી.

7:50 ગુજરાતી સમાચાર, રાત્રે 8:45 સમાચાર સંધ્યા તથા અંગ્રેજી સમાચાર આપ સાંભળશો. રાત્રિના બરાબર 11 હિન્દી સમાચાર અને 11:05 અંગ્રેજી સમાચાર આપ સાંભળશો, જે અમે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું.

મિત્રો, આ ગીત સાથે જ આજનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત ગુજરાતી સમાચાર.

0: આકાશવાણી નમસ્કાર. સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને રાષ્ટ્રીય સંસાધનો પરનો ભાર હળવો કરવા માટે એક થવા હાકલ કરી. દેશમાં અન્નનો પૂરતો ભંડાર હોવાનું જણાવતા કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ. હિમંતા બિસ્વા શર્મા આજે અસમના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધવિરામની શક્યતા ધૂંધણી હોવાનું જણાવ્યું. અને આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને રાષ્ટ્રીય સંસાધનો પરનો ભાર હળવો કરવા માટે એક થવા હાંકલ કરી. તેમણે પશ્ચિમ એશિયાના સંઘર્ષને દાયકાના સૌથી મોટા સંકટોમાંનો એક ગણાવ્યો. ગુજરાતના વડોદરામાં સરદારધામ છાત્રાલયના ઉદઘાટન પ્રસંગે સભાને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું, સરકાર દેશના લોકો પર આ પરિસ્થિતિનો ઓછામાં ઓછો પ્રભાવ પડે તે સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે.
1: પિછલે કુછ વર્ષો મેં દુનિયા લગાતાર અસ્થિર પરિસ્થિતિઓ સે ગુજર રહી હૈ. પહેલે કોરોના કા સંકટ, ફિર વૈશ્વિક આર્થિક ચુનૌતિયાં ઔર અબ પશ્ચિમ એશિયા મેં બઢતા તણાવ. અગર કોરોના મહામારી ઇસ સદી કા સબસે બડા સંકટ થી તો પશ્ચિમ એશિયા મેં યુદ્ધ સે બની પરિસ્થિતિયાં ઇસ દશક કે બડે સંકટો મેં સે એક હૈ. એસે સમય મેં દેશ કો જન ભાગીદારી કી શક્તિ કી બહોત બડી આવશ્યકતા.
0: પ્રધાનમંત્રીએ લોકોને વિદેશી વસ્તુઓને બદલે સ્થાનિક ઉત્પાદનો અપનાવવા, પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ઘટાડવા અને મેટ્રો, ઇલેક્ટ્રિક વાહનો અને જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવા અપીલ કરી.
1: પેટ્રોલ ડીઝલ કા ઉપયોગ કમ કરે, ઇલેક્ટ્રિક બસ ઓર પબ્લિક ટ્રાન્સપોર્ટ કા અધિક ઇસ્તેમાલ કરે, કાર પુલિંગ કો બઢાવા દે. યે જરૂરી હૈ કે સરકારી ઓર પ્રાઇવેટ દોનો હી દફતરો મેં વર્ક ફ્રોમ હોમ કો પ્રાથમિકતા દી જાય. મેં કુછ સ્કૂલો સે ભી આગ્રહ કરૂંગા કે કુછ સમય કે લિયે ઓનલાઈન ક્લાસીસ કી વ્યવસ્થા પર કામ કરે. મેં આપ સબ સે આગ્રહ કરૂંગા કે જબ તક હાલાત સામાન્ય ન હો હમ સોને કી ખરીદ કો ટાલે.
0: આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું, સોમનાથ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થયા છે, જે સરદાર પટેલના સંકલ્પથી શક્ય બન્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શુક્રવારથી સંયુક્ત આરબ અમીરાત, યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે જશે. 5 દેશોની તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં શ્રી મોદી શુક્રવારે યુએઈ પહોંચશે, જ્યાં તેઓ રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહિયાન સાથે મુલાકાત કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય મુદ્દાઓ, ખાસ કરીને ઉર્જા સહયોગ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે. મુલાકાતના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી શુક્રવારે નેધરલેન્ડ પહોંચશે. તેઓ રાજા વિલેમ એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમાને મળશે અને પ્રધાનમંત્રી રોબ જેટન સાથે વાતચીત કરશે. શ્રી મોદી રવિવારે સ્વીડનના ગોથેનબર્ગ જશે અને તેમના સમકક્ષ ઓલ્ફ ક્રિસ્ટરસન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. મુલાકાતના ચોથા તબક્કામાં તેઓ સોમવારે 3જી ભારત નોર્ડિક શિખર બેઠકમાં ભાગ લેવા નોર્વે પહોંચશે. અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી 19મી તારીખે ઇટાલીની સત્તાવાર મુલાકાત લેશે, જ્યાં તેઓ રાષ્ટ્રપ્રમુખ સર્જીઓ માટ્ટારેલા અને પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે વાતચીત કરશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, દેશમાં અન્નનો પૂરતો ભંડાર છે. તેમણે કહ્યું, દેશમાં અન્ન પુરવઠાની કોઈપણ પ્રકારની અછત નથી. ગઈકાલે નવી દિલ્હીમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા સાથે કૃષિ પરિવર્તન દ્વારા આરોગ્ય માટે શ્રેષ્ઠતા વિજ્ઞાન પહેલનો પ્રારંભ કરાવતા શ્રી ચૌહાણે કહ્યું કે આ પહેલ લોકો માટે સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ કહ્યું કે આ પહેલ આરોગ્ય સંભાળ ક્ષેત્ર પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે ઉચ્ચ ગુણવત્તાવાળી આરોગ્ય સંભાળની પહોંચ વધારવાની સાથે નિવારણ, વહેલા નિદાન અને સક્રિય સંભાળના મહત્વ પર ભાર મૂક્યો.
2: હમ જાનતે હૈ કે હમ લોગોને એક ટ્રાન્સફોર્મેટિવ પ્રોગ્રેસ કિયા હૈ ઓર જબ હમ ટ્રાન્સફોર્મેટિવ પ્રોગ્રેસ કી બાત કરતે હૈ તો હમને હેલ્થ સિસ્ટમ્સ કો ભી કાફી સ્ટ્રેન્થન કિયા હૈ ઓર હમારી કોશિશ ક્યા હૈ કે હમ એક્સપેન્ડ કરે એફોર્ડેબલ ઓર હાઈ ક્વાલિટી કે હેલ્થ ઓર જો હમારા ફોકસ હૈ વો ફોકસ હૈ પ્રિવેન્શન પર, અર્લી ડિટેક્શન પર ઓર કોન્ટિન્યુમ ઓફ કેર પર.
0: ભાજપના નેતા હિમંતા બિસ્વા શર્મા આજે અસમના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય તેમને શપથ લેવડાવશે. તેમની સાથે 2 ભાજપના અને તેમના સાથી પક્ષ આસોમ ગણ પરિષદ અને બોડોલેન્ડ પીપલ ફ્રન્ટના 1-1 ધારાસભ્ય મંત્રીપદના શપથ લેશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શર્માએ જણાવ્યું કે ભાજપના વરિષ્ઠ નેતા રણજીત કુમાર દાસ રાજ્ય વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી માટે એનડીએના ઉમેદવાર હશે. તેમણે માહિતી આપી કે રામેશ્વર તેલી, અતુલ બોરા, ચરણ બોરો અને અજંતા નિયોગ પણ આજે શપથ લેશે. શપથવિધિ સમારોહ ખાનપારા વેટરનરી કોલેજ મેદાનમાં યોજાશે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ભાજપ પ્રમુખ નીતિન નવીન સહિત એનડીએ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ EIR_ABADને ફોલો કરશો. તમિલનાડુમાં રાજકીય પરિસ્થિતિમાં નવો વળાંક આવ્યો છે. EIDMKના 30 ધારાસભ્યોના એક જૂથે પી વેલુમાનીને વિધાનસભા પક્ષના નેતા તરીકે અને સી વિજયા ભાસ્કરને વ્હીપ તરીકે પસંદ કર્યા છે. આ જૂથે પ્રોટેમ સ્પીકર કરુપૈયાને મળી તેમના હસ્તાક્ષરવાળો પત્ર સોંપ્યો હતો, જ્યારે 17 ધારાસભ્યોના બીજા જૂથે એ પલાની સામીને વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદ કર્યા છે. આ સાથે EIDMKમાં જૂથવાદ સામે આવ્યો છે. દરમિયાન વિધાનસભા સત્રમાં મુખ્યમંત્રી સી જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની નવી સરકારે આવતીકાલ પહેલા બહુમતી સાબિત કરવાની છે. પ્રવર્તન નિદેશાલય ઈડીએ દક્ષિણ દમદમ મ્યુનિસિપાલિટી ભરતી કૌભાંડના સંદર્ભમાં પશ્ચિમ બંગાળ સરકારના ભૂતપૂર્વ અગ્નિશમન અને કટોકટી બાબતોના મંત્રી સુજીત બાસુની કોલકાતામાં ધરપકડ કરી છે. ઈડીના અધિકારીઓએ જણાવ્યું કે સુજીત બાસુએ ટીએમસી સરકાર દરમિયાન નાણાકીય લાભોના બદલામાં મ્યુનિસિપાલિટી હેઠળ વિવિધ પદો માટે લગભગ 150 ઉમેદવારોની ભલામણ કરી હતી. સર્વોચ્ચ અદાલતે વર્ષ 2021-થી 2023 દરમિયાન તમિલનાડુમાં ટ્રાન્સફોર્મર્સની ખરીદીમાં 397 કરોડ રૂપિયાના કથિત કૌભાંડની સીબીઆઈ તપાસના નિર્દેશ આપવાના મદ્રાસ વડી અદાલતના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કર્યો છે. ન્યાયાધીશ વિક્રમનાથ અને સંદીપ મહેતાની પીઠે આ નિર્ણય આપ્યો હતો. ઈરાનના યુદ્ધ વિરામ પ્રસ્તાવને સંપૂર્ણપણે અસ્વીકાર ગણાવ્યાના એક દિવસ બાદ અમેરિકા

0: કર બાદ ક્રૂડ ઓઇલના ભાવ 4% વધીને પ્રતિ બેરલ $105થી વધુ થયા છે. આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું. પંજાબ કિંગ્સે આપેલા 211 રનના લક્ષ્યનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 19 ઓવરમાં 7 વિકેટે 216 રન બનાવી મેચ જીતી લીધી. આજે ગુજરાત ટાઇટન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. હવામાન વિભાગે આજે આસામ, મેઘાલય, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં દિવસ દરમિયાન વાવાઝોડા અને કરા પડવાની શક્યતા છે. આગામી 36 કલાકમાં તે ઉત્તરાખંડમાં ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે ચારધામ યાત્રાના યાત્રાળુઓને હવામાન આગાહી ચકાસ્યા બાદ જ તેમની યાત્રા કરવાની સલાહ આપી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાણ.
1: આજના મોટાભાગના અખબારોએ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસના સમાચારને હેડલાઇનમાં લીધા છે. ગુજરાત સમાચાર લખે છે, દેશની પ્રગતિ સોમનાથને આભારી છે, મોદીની વંદના. ફુલછાબની હેડલાઇન છે, સોમનાથ વિનાશમાંથી સર્જનનું પ્રતીક. દિવ્ય ભાસ્કર પ્રથમ પાને લખે છે, કોરોના સદીનું સૌથી મોટું સંકટ હતું, યુદ્ધ દાયકાના સૌથી મોટા સંકટમાંથી એક. મોદી, દુનિયાની કોઈ શક્તિ ભારતને ઝુકાવી નહીં શકે. આ હેડલાઇન છે સંદેશની. સ્થાનિક સમાચારો પર નજર કરીએ તો પીએમ મોદીની અપીલ બાદ શાળાઓમાં ઓનલાઇન વર્ગો શરૂ થઈ શકે છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને રાષ્ટ્રીય સંસાધનો પરનો ભાર હળવો કરવા માટે એક થવા હાંકલ કરી. દેશમાં અન્નનો પૂરતો ભંડાર હોવાનું જણાવતા કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ. હિમંતા બિસ્વા શર્મા આજે અસમના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધ વિરામની શક્યતા ધૂંધળી હોવાનું જણાવ્યું. અને આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા.

શબ્દોમાં મહેકતી યાદો આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણ કર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં મહેકતી યાદો બુધવારે બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં શબ્દોમાં મહેકતી યાદો.

बहुजन हिताय बहुजन सुखाय। 8 जून 1936 थी आपनी सेवा में रहेली आकाशवाणी 90 वर्ष थी समाज में सचोट माहिती शिक्षण अने सात्विक मनोरंजन पूरु पाड़ी रही छे। आजे समग्र भारत में लगभग 591 स्टेशनों संचालन करी रही छे। आकाशवाणी ना सूत्र बहुजन हिताय बहुजन सुखाय ने साकार करता आजे आकाशवाणी ભારતના 92% ભૌગોલિક વિસ્તારમાં 99% જેટલી વસ્તીને આવરી લે છે। દેશના ગ્રામીણ શહેરી અને સરહદી વિસ્તારોમાં 23 ભાષાઓ અને 182 જેટલી બોલીઓ દ્વારા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો પહોંચાડી રહી છે। આધુનિક સમયને માન આપીને DTH મોબાઈલ એપ્સ અને વિવિધ પ્લેટફોર્મ પર 24 કલાક આપની સેવામાં હાજર રહેતી ભારતીય વારસો અને સંસ્કૃતિનું જતન કરતી આકાશવાણીને આજે 90 વર્ષે લાખ લાખ અભિનંદન। જી હા દોસ્તો, આજે 90 વર્ષે પણ અડીખમ ઉભી છે આપણી આકાશવાણી।

આકાશવાણી અમદાવાદ વડોદરા સવારના 8 થવા જાય છે. થોડી ક્ષણોમાં સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ 8:15 આપ સાંભળી શકશો દિલ્હીથી પ્રસારિત અંગ્રેજીમાં સમાચાર. તો પ્રતીક્ષા સમાચારની.

0: નમસ્કાર, આદાબ. હું છું તમારો મિત્ર અનમોલ અને મારી સાથે છે રોઝી. હજ શૃંખલાની આજની કડીમાં આપણે વાત કરીશું એક ક્ષણની, જ્યારે લાખો કદમ મક્કાથી પાછા વળે છે પરંતુ દિલ ત્યાં જ રોકાઈ જાય છે.
1: નમસ્કાર દોસ્તો, હજની પવિત્ર યાત્રા પોતાના અંતિમ ચરણમાં છે. અરાફાતનું મેદાન પાછળ છૂટી ચૂક્યું છે. મીનાની રાતો હવે યાદોમાં છે. જમરાતની રમી પૂરી થઈ ચૂકી છે, પરંતુ એક સવાલ બાકી છે. શું હજ અહીં જ ખતમ થઈ જાય છે?
0: અથવા તો અસલી હજ તો હવે શરૂ થાય છે, જ્યારે ઇન્સાન પોતાના ઘરે પાછો ફરે છે અને પોતાની અંદરના બદલાવને જીવવાનું શરૂ કરે છે.
2: મક્કાની સવાર આજે તવાફે વિદા છે. 7 ચક્કર લગાવવાના છે, પરંતુ દરેક ચક્કરની સાથે દિલ ભારી થઈ રહ્યું છે. કાબા શરીફ સામે છે, એ જ કાળો ગિલાફ, એ જ રોશન માહોલ, પરંતુ આજે નજર વધારે વાર ઠરી રહી છે.
3: યા રબ, જ્યારે પહેલી વાર અહીં આવ્યો હતો ત્યારે દિલમાં ડર હતો, અને હવે પાછો ફરી રહ્યો છું તો દિલમાં મોહબ્બત છે.
4: બેટા, એવું

0: લાગી રહ્યું છે જાણે કોઈ પોતાનું છૂટું પડી રહ્યું હોય.
1: બહેન, અહીંથી જવું એ જુદા થવું કે છૂટા પડવું નથી, આ ઇમ્તિહાન પરીક્ષા છે. હવે જોવાનું એ છે કે આપણે અહીંની શીખને પોતાના ઘર સુધી લઈ જઈ શકીએ છીએ કે નહીં.
0: જ્યારે આપણે મક્કાથી જેદા તરફ આગળ વધીએ છીએ, બારીની બહાર એ જ પહાડો છે, એ જ રસ્તાઓ દેખાય છે, પણ મનની અંદર એક અજીબ જેવી ખામોશી છે.
1: હા, આવતી વખતે ઉત્સાહ હતો, હવે આત્મમંથન છે. આવતી વખતે ઉમેદો હતી, હવે અહેસાસ છે કે જિંદગી બદલાવી જોઈએ.
2: હજ માત્ર એક આધ્યાત્મિક યાત્રા નથી, આ દુનિયાની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાઓમાંની એક છે. લાખો તીર્થયાત્રીઓની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરવી એક મોટું દાયિત્વ છે, અને પૂરી મહેનત, લગન અને ઈમાનદારીથી અંજામ સુધી પહોંચાડે છે અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય.
3: એરપોર્ટ પર કતારો, પાસપોર્ટ તપાસ, બેગેજની ઓળખ, સ્વાસ્થ્ય તપાસ, દરેક કદમ પર અનુશાસન અને સંયમ આવશ્યક છે.
4: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
3: આજે કરીમ સાહેબ હજની પવિત્ર યાત્રા પૂરી કરીને પોતાના ઘરે પાછા ફરી રહ્યા છે. પરિવાર અને પાડોશીઓ બહુ બેસબરીથી તેમની રાહ જોઈ રહ્યા છે. દરવાજો ખુલે છે અને અવાજ આવે છે, હાજી સાહેબ આવી ગયા.
2: પરંતુ હાજી માત્ર એક ઉપાધિ નથી, આ એક જવાબદારી છે.
3: આવી ગયા, શુક્ર છે અલ્લાહએ તમને હજની સઆદત આપી.
5: અબ્બા, કેવી રહી સફર?
1: સફર તો બહુ મોટી હતી, પણ અસલી સફર તો દિલની અંદર થઈ છે, પોતાની જાતને બદલવાની સફર.
6: કરીમભાઈ, હજ મુબારક.
1: બહુ શુક્રિયા, અલ્લાહ બધાને આ નિમત નસીબ કરે.
6: અરે ભાઈ, હવે તો તમે હાજી બની ગયા, કંઈક અમને તો પણ જણાવો, ત્યાંનો અનુભવ કેવો હતો?
1: જ્યારે લાખો લોકો એક સાથે લબ્બેક અલ્લાહુમા લબ્બેક કહે છે, તો લાગે છે કે જાણે આખી દુનિયા એક જ પરિવાર બની ગઈ હોય.
6: આદાબ હાજી સાહેબ, સફરમાં શું શીખ્યા તમે?
1: સફરે મને શીખવ્યું કે ઇન્સાન નાનો છે અને અલ્લાહ મોટો છે, અને એ પણ શીખવ્યું કે દરેક ઇન્સાન બરાબર છે.
6: બહુ સરસ. અલ્લાહ ચાહે તો આ વર્ષે અમે પણ હજ કરીશું. ભારત સરકારે આ સફરને બહુ આસાન કરી દીધી છે.
1: હા, હું તમારા માટે દુઆ કરીશ.
3: હજની સફર ઇન્સાનને અંદરથી બદલી નાખે છે. કરીમ સાહેબ પણ હવે એ પહેલાના જૂના કરીમ સાહેબ નથી રહ્યા.
5: અબ્બુ,
1: હા,
5: તમે બહુ શાંત લાગી રહ્યા છો. પહેલા તો નાની નાની વાતો પર નારાજ થઈ જતા હતા.
1: દીકરી, અરાફાતમાં મેદાનમાં ઊભા રહીને અહેસાસ થયો હતો કે જિંદગી કેટલી નાની છે અને આપણે કેટલી નાની નાની વાતો પર લડીએ છીએ.
0: બેટા, એ જ તો હજનો અસલી સબક છે.
6: કરીમ સાહેબ, પહેલા તો તમે તમારા કામમાં બહુ બિઝી રહેતા હતા, અને હવે જોઈ રહ્યો છું કે તમે લોકોની મદદમાં લાગેલા રહો છો.
1: રફીક, ત્યાં મેં શીખ્યું કે અસલી અમીરી બીજાની મદદ કરવામાં છે.
6: મતલબ હજ માત્ર એક યાત્રા નથી, પરંતુ આ ઇન્સાનને બહેતર ઇન્સાન બનાવવાની ટ્રેનિંગ છે.
1: હા, તે સાચું કહ્યું. હવે હું સમાજની ભલાઈ માટે કામ કરીશ.
2: ભારતમાંથી દર વર્ષે લગભગ 1,75,000 થી વધુ તીર્થયાત્રીઓ હજ પર જાય છે. તેમની તૈયારી, ટ્રેનિંગ, સ્વાસ્થ્ય વ્યવસ્થા અને સુરક્ષિત વાપસી બધું મળીને આ યાત્રાને સફળ બનાવે છે.
3: જો દરેક હાજી પોતાના મહોલ્લામાં અમન અને બરાબરીનો સંદેશ ફેલાવે, તો સમાજ પોતાની જાતે જ બહેતર થઈ જશે.
2: હજ આપણને શીખવે છે સબ્ર, સેવા, સમાનતા અને સાદગી. પરંતુ તેનાથી પણ જરૂરી છે આત્મિક સંતુલન જાળવી રાખવું. હજ પછી અસલી પરીક્ષા શરૂ થાય છે.
6: આપણે બધા 10 લોકો હજથી પાછા ફર્યા છીએ, ચાલો ને એક વાયદો કરીએ.

0: કેવો વાયદો?
1: આપણે ઝઘડા નહીં વધારીએ, જરૂરતમંદોની મદદ કરીશું, બાળકોને સારા સંસ્કાર આપીશું, જેથી હજનો સાચો મકસદ છે તે પૂરો થઈ જશે.
2: હા, જો આપણે બદલાઈશું તો મોલ્લો બદલાશે.
3: અમે વાયદો કરીએ છીએ.
4: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
2: આજના યુવાનો માટે હજ માત્ર ધાર્મિક યાત્રા નથી, પરંતુ જીવન વ્યવસ્થાપનનો પાઠ પણ છે. સમયની પાબંદી, અનુશાસન, ટીમવર્ક અને સહનશીલતા, આ બધા ગુણો હજ દરમિયાન વિકસિત થાય છે. જો યુવાનો આ મૂલ્યોને અપનાવે તો તેઓ પોતાના વ્યવસાયિક જીવનમાં પણ સફળ થઈ શકે છે.
5: હજની સફર મક્કામાં સમાપ્ત નથી થતી, એ દરેક દિવસ, દરેક વ્યવહાર અને દરેક નિર્ણયમાં જીવંત રહે છે.
2: જો આપણે સબ્રને અપનાવીએ, સેવાને જીવનનો હિસ્સો બનાવીએ અને બરાબરીને વ્યવહારમાં ઉતારીએ, તો દરેક દિવસ એક નાનકડું હજ બની શકે છે.
5: હજ આપણને એ યાદ અપાવે છે કે ઇન્સાનની અસલી ઓળખ તેના કપડાથી નથી, પરંતુ તેના ચારિત્ર્યથી થતી હોય છે.
2: અને જ્યારે ચારિત્ર્ય મજબૂત હોય છે તો સમાજ મજબૂત હોય છે, રાષ્ટ્ર મજબૂત હોય છે.
5: આજ સંદેશની સાથે અમને આપો ઇજાઝત. આવતા એપિસોડમાં અલ્પસંખ્યક મંત્રાલયની એક બીજી યોજના વિશે વાત કરીશું અને જણાવીશું કે કેવી રીતે તે અલ્પસંખ્યક સમુદાયના જીવનને બદલી રહી છે. ત્યાં સુધી નમસ્કાર, ખુદા હાફિઝ.

0: મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું.
1: દમણ તૈયાર હૈ જ્ઞાન તકનીક ઓર ઉદ્યોગ કે સબસે બડે મહોત્સવ કે લિયે.
2: વો કૈસે?
1: આ ગયા હૈ બુક ફેર એન્ડ ઇન્ડસ્ટ્રિયલ એક્ઝિબિશન 2026.
2: અરે હાં, દિનાંક 7 से 17 મઈ, સુબહ 10 બજે સે દેર શામ તક. સ્થાન લાઇટ હાઉસ બીચ.
1: 1 લાખ સે અધિક પુસ્તકે, ઇન્ડસ્ટ્રી પવિલિયન, ટેકનોલોજી શોકેસ, વિદ્યાર્થીઓ કે લિયે રોમાંચક પ્રતિયોગિતાએ
2: ઓર
1: કઈ આકર્ષક ઇન્ડસ્ટ્રિયલ સ્ટોલ.
2: વેર નોલેજ મીટ્સ ઇનોવેશન.
1: તો આઈએ પૂરે પરિવાર કે સાથ 7 से 17 મઈ લાઇટ હાઉસ બીચ, મોટી દમણ.
0: મિત્રો, રજૂ કરીએ છીએ એક સુગમ સંગીત, ગાયક કલાકાર હરિઓમ શરણના સ્વરમાં.

મિત્રો, આ ગીત સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે થોડી જ વારમાં આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણના મનોરંજક કાર્યક્રમો.

0: आकाशवाणी एट 90।
1: મિત્રો, પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમોર।

મિત્રો, આ કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ ગિરફ્તાર ફિલ્મનું ગીત, ગાયક કલાકાર બપ્પી લહેરી અને શબ્બીર કુમારના સ્વરમાં.

મિત્રો, હવે સાંભળીએ ગાયક કલાકાર લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં ફાસલે ફિલ્મનું ગીત.

મિત્રો, સાંભળીએ ગાયક કલાકાર આશાજી શબ્બીર કુમાર અને કુમાર સાનુના સ્વરમાં ગાયલ ફિલ્મનું ગીત. સંગીતકાર છે બપ્પી લહેરી.

આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. મિત્રો, હવે સાંભળીએ અરમાન ફિલ્મનું ગીત, ગાયક કલાકાર અમિતાભ, ઉદિત નારાયણ અને સાથીઓના સ્વરમાં.

મિત્રો, હવે સાંભળીએ ગાયક કલાકાર લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં મશાલ ફિલ્મનું ગીત. રચના છે જાવેદ અખ્તરની.

મિત્રો, આ કાર્યક્રમના અંતમાં સાંભળીએ ગાયક કલાકાર અનુરાધા પૌડવાલના સ્વરમાં ઇન્સાફ ફિલ્મનું ગીત. સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ.

0: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું.
1: દમણ તૈયાર હૈ જ્ઞાન તકનીક ઓર ઉદ્યોગ કે સબસે બડે મહોત્સવ કે લિયે.
2: વો કૈસે?
1: આ ગયા હૈ બુક ફેર એન્ડ ઇન્ડસ્ટ્રિયલ એક્ઝિબિશન 2026.
2: અરે હા, દિનાંક 7-17 મઈ, સુબહ 10 બજે સે દેર શામ તક. સ્થાન લાઇટ હાઉસ બીચ.
1: 1 લાખ સે અધિક પુસ્તકે, ઇન્ડસ્ટ્રી પવિલિયન, ટેકનોલોજી શોકેસ, વિદ્યાર્થીઓ કે લિયે રોમાંચક પ્રતિયોગિતાએં
2: ઓર
1: કઈ આકર્ષક ઇન્ડસ્ટ્રિયલ સ્ટોલ.
2: વેર નોલેજ મીટ્સ ઇનોવેશન.
1: તો આઈએ પૂરે પરિવાર કે સાથ 7-17 મઈ લાઇટ હાઉસ બીચ, મોટી દમણ.

0: વિધિક સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 ની કલમ 12 હેઠળ પાત્ર નાગરિક બફત કાનૂની સહાય ન્યાયબંધુ મોબાઇલ એપ અને www.probono-dog.in પરથી મેળવી શકે છે.
1: મિત્રો, રજૂ કરીએ છીએ શ્રવણ માધુરી કાર્યક્રમ અંતર્ગત નાટક. વિષય છે ભૂલવાની ભૂલ. લેખક છે ઈશ્વર પરમાર.
2: રજૂ થાય છે હળવી શૈલીનું નાટક ભૂલવાની ભૂલ. લેખક ઈશ્વર પરમાર. ભાગ લેનાર કલાકારો ડોક્ટર મીરા સૌરભ, રેણુ યાજ્ઞિક, અરવિંદ ચૌહાણ, નિખિલ ભટ્ટ, અટલ શર્મા અને સુધીર દત્તા. નાટ્ય નિર્માણ પ્રેરક વૈદ્ય.
3: હરભજન કા યે ઓવર ઓર ઇસ બાર બેકફુટ પર જાકર ગેમ કો ડ્રાઇવ કરને કી કોશિશ કી થી. ગેમ ફીલ કિયા કવર્સ કી દિશા મે કોઈ રન બનાને કા મોકા નહીં ઓર વાપસ જા રહી હે બોલ.
4: એ હકુ
3: જો કે કવર્સ કી દિશા મે હે ગેમ કો ફીલ કિયા થા. હરભજન તૈયાર હે. અગલી ગેમ
4: પે બુડા પાંચ છે કે બુડા તુ નથી તને
5: આ જો મેં તને વારે વારે કીધું છે, પાછું કહી દઉં છું. આ મેચ ની કોમેન્ટ્રી સાંભળતો ત્યારે તારે મને ડિસ્ટર્બ નહીં કરવાનું. હા, મેચ પતે પછી તું તારે જેમ બોલિંગ કરવી એમ કર્યા કરજે ને, હું રન કીધા કરીશ. હવે જો હું જાઉં સુપર નવોડે, ત્યાં રેડિયો માં કોમેન્ટ્રી હાલુ છે ને સાંભળવીશ.
4: કા તું કઈ સમજ રાખ, સમજ ભૂલી ગયો તું આજ ની દિવસ
5: શું માડી.
4: આજે ખંભાળિયાથી લાડુ આવવા ના છે,
5: તે ખાઈ જાય છે બે જણા ભેડા મળી. એમાં હું લ્યો
4: એ ગાંડા ખાવાના લાડુ નહીં, હું તો તારી જેની આરે ગયા મે ફગાઈ થઈ છે ને એ લાડુ ભાઈ ના ઓન વાત કરું છું.
5: હા છે ને મારી આપણને લાડુ ભાઈ જેવું જુનવાણી નામ ગમતું નથી. આપણે અંગ્રેજી નામ રાખ્યું છે એનું લ્યુસી. સાંભળી લેજે લ્યુસી. હા લ્યુસી, એની શું વાત છે મળી કેજે.
4: ઈ તારી લાડુ કે લ્યુસી જે કે ઈ જમના માસી જોડે ખંભાળિયા થી આવી ગયેલ હશે.
5: હા,
4: અને જમના માસી 9-1 વાગે એને આપણે ઘેર મૂકી જાય. સમજો
5: મળી પછી આ લ્યુસી આપણા ઘરે રોકાવાની.
4: હમણાં જાજુ હું રોકાય ગંડા.
5: હા
4: આજે છે ને, આજે આઠવાડી ઘર માં આપણે લાડુ મૂકી.
5: લાડુ ને લ્યુસી, લ્યુસી
4: લ્યુસી હાલ ને આવે. આઠની બસ માં એને બિહારી દેવાના.
5: હા,
4: એનો ભાઈ એને ગામ ટેસ્ટ લઈને લેવા આવશે. સમજો
5: પછી આ રેડિયો બંધ કરીને જરાક વા.

0: મળી પછી આ લ્યુસી આપણા ઘરે રોકાવાની.
1: હમણાં જાજુ હું રોકાય ગંડા.
0: હા
1: આજે છે ને આજે આઠવાડિયામાં આપણે
0: લાડુ ને લ્યુસી લ્યુસી
1: લ્યુસી હાલ ને આઠની બસ માં બિહારી દેવાની.
0: હા
1: એનો ભાઈ એને ગામ ટેસ્ટ ને લેવા આવશે.
0: સમજો પછી આ રેડિયો બંધ કરીને જરાક વા
1: ની જોડી જોવા માટે જીવાની. મારા હક્કાની પેલી હગાઈ તો બગાઈ ની જેમ ઉડી ગઈ ભાઈ. અને હવે બીજી સગાઈ કહું છું આ ટકી જઈને તો ધન ભાગ ને ધન ઘડી હો.
2: એ મણી હું જમના બોલું છું. એ જો આ તારી વહુ ને લેતી આવી છું. હા
3: જય શ્રી કૃષ્ણ માજી.
1: જય શ્રી કૃષ્ણ. આશીર્વાદ આશીર્વાદ. સુખી રહો.
2: એને પગલા કરાવી ને સાંજે પાછા એને ગામ મોકલી દેજો.
1: એ જમના એ જમની ઘર માં તો આવ આમ કે બારો બાર થી ભાગે છે.
2: મારે તો હજુ ઢગલો કામ છે. હો જા લાડુ લાડુ જા તારી સાસુ ને મળી લે જા.
3: એ હા હો
1: આવો આવો આવો. આ જમની તો ભારે ઉતાવળી હો બેટા. આવો આવો દીકરા.
3: આવો આવો.
1: અરે ધનભાગ અમારા. બેહો બેહો જો હમણાં આવશે હકુ. હો આ ઈને છે ને ઓફિસ નું કઈ કામ હતું એટલે જરા બારે ગયો છે. જો બેહો ને પેલી ઓયડી માં બેહો. હામે બેહો લ્યો. પતંગ ના પેચ લડાવવાની દોટ માં જ રહ્યો.
0: એમાં મારો પતંગ કપાઈ ગયો. એક ની એક ભાગવત તો તારે કેટલી વાર કરવી. બોલ હું મારે.
1: જો બપોરે જમીને તમે ફરવા જાજો.
0: તમે બે રસોઈ પતાવો.
4: આગરકર this time to Johanna has whipped it away off his pads. Once again Gavaskar coming off the deep square leg boundary to do the fielding and one more run to the total. So 7 runs already.
1: આ હકાને મે પ્રોગ્રામ તો બધો સમજાવી દીધો છે. અને લાડુ નહી છે ને બધું સમજાવી દઉં છું. ઓ કા
0: લાડુ નહી લ્યુસી લ્યુસી કહો નામ બોલ
1: ને. લ્યુસી ને લ્યુસી ને કહું છું. ઈ કપડાં બદલાવીને આવે ને પછી તમે ફરવા જાજો. હા તું આમ આગો પાછો ભાગા ભાગ કરમા.
0: આમ તો જો તો મેં ક્રિકેટર જેવા કપડાં ઠઠારી લીધા છે. એ કહું છું આ રેડિયો લઈ જાવ હરે.
1: ના નથી લઈ જવાનો. તું રેડિયા જેવા જ છો. જો
3: માજી હું તૈયાર થઈ ગઈ છું. હો
1: આવો બેટા આવો. જો આવે છે. હો
3: હવે જઈએ અમે.
1: હા જાઓ
3: બેટા. મારું પર્સ લઈ લઉં જરા.
1: હવે એ રાખી દો ને. એની શું જરૂર છે.
0: હા કઈ ચિંતા નહીં કરવાની.
1: તમારે પાકેટ પાકેટ નો લેવાનું. મોકો ભેગો હોય ને
0: પછી. મેં હું ના મેં હું એ કહું છું બહુ ફેરાની.
3: હા
0: તમે એ એ લ્યુસી તું કઈ બોલતી કેમ નથી.
3: શું બોલું. આ તમે જ બોલબોલ કરો છો ને ક્યારના. હું તો સાંભળે જ જાઉં છું.
0: કોકો શું તારું નામ લાડુ ની. મેં છે ને લ્યુસી રાખ્યું. થોડાક ટાઈમ પહેલા છે ને મેં અંગ્રેજી પિક્ચર જોયું હતું. એમાં બહુ કઈ જાદુ સમજાય નહીં. પણ હવે એમાં જે ઓલા મડમ હતા ને એનું નામ લ્યુસી હતું. આપણે બહુ ગમી ગયો એટલે આજથી તારું નામ લ્યુસી. બરાબર ને.
3: અચ્છા અચ્છા.
0: એ લ્યુસી અમારા ગામનો આઈસ્ક્રીમ છે ને બહુ ઠંડો ને મીઠો મળે. આ મુંબઈમાં જેવો મળે ને એવો જ બને. બોલ ચારે હોટલ હાલ આપણે ઉપરની કેબિનમાં બેહીએ અને બે જણ આખા આખા કપ ખાઈ નાખીએ.
3: ઓહો
0: હાલ હાલ. એ એલા મગના.
5: ઓ આવ્યો.
0: એ મગના ઉપર બે સરસ મજાના ઠંડા ઠંડા કાજુ દ્રાક્ષના કપ મોકલાઈ દે. કહું ઉપર મોકલાવજે. કહું
5: હા આકા ભાઈ હું હમણાં જ આપી જાઉં. આ લ્યો નિરાતે બેહો. આ આપણી આઈસ્ક્રીમનો તમે ટેસ્ટ કરો બરાબર. અને બીજું કાંઈ બીજી આઈટમ જોતી હોય ને તો જો આ નીચે જ બેઠો છે કાઉન્ટર પર બોલાવી લેજો.
0: વાહ ભલે ભલે.
3: આખું ખવાશે.
0: અરે જો તો ખરા કેવી મસ્તીની આઈસ્ક્રીમ છે. આ મેં હજી હમણાં 6-7 મહિના પહેલા છે ને ખાધી હતી. એવો ટેસ્ટ આવી ગયો કે આમ થયું કે આ તો તને ખવરાવશે. એ લ્યુસી કહું છું હવે કાંઈક તું પૂછ ને મને.
3: તમારે શોખ શેનો છે.
0: શોખ શોખ એટલે હું ભૈયા.
3: અરે શોખ એટલે તમને શું બહુ ગમે.
0: મને તો ભાઈ તું બહુ ગમ્યો.
3: પછી બીજું કઈ?
0: બીજું માવો મસાલો બહુ ગમે.

0: ત્રીજું કઈ?
1: આ ત્રીજું પેલું. સાચું કહું, મને છે ને ક્રિકેટ બહુ ગમે.
0: ક્રિકેટ
1: હાઈ સ્કૂલમાં ભણતો ત્યારે ટીમમાં ભલે મને લેતા નહીં પણ કોમેન્ટ્રી કરવામાં મારો નંબર વન. અને જો આજ તો છે ને ભારત પાકિસ્તાનની ટીમ વચ્ચે મેચ હાલે છે એટલે મારો જીવ તો એમાં જ છે કહું.
0: એમ વાત છે,
1: જીવ તો આઈસ્ક્રીમમાંય કરો. જો મેં તો મારો મક કપ છે ને ખાલી કરી નાખ્યો અને આ તારો કપ પૂરો કર કહું. બહુ ધીરી ભાઈ, કપ પૂરો કર ને, ત્યાં સુધી હું નીચેથી માવો મસાલો લઈને અપગડી આવું. કોઈ ઉપર આવશે નહીં. હા
2: પેલો તમારો ભાઈબંધ આ બાબુડો આવે છે ને,
1: બાબુડા નું પાન બનાવી દે. અહીંયા બાબુડા કોઈ કાળે આપણું ઇન્ડિયા હારે નહીં. કહું છું ટીમ માં કેવા ધોકાધારી છે નું ભાન છે તને, જીતશે તો ઇન્ડિયા બહુ લાગી સરસ.
3: હા હા હા લાગી લે બોલ. હાલ કેટલા રૂપિયા ની?
1: 4 રૂપિયા ની લગાડીએ કહું છું.
2: તમે પાછા બે ફગી નો જતા હો, બે માંથી એક.
3: બીજી વાત કરું,
1: કે છે
3: જો આપણે છે ને આજની મેચ આ મોટા પડદા ઉપર જોવી છે,
1: આપણી
3: નગરપાલિકાએ ચોકમાં ખાસ વ્યવસ્થા રાખી છે અને મોટો પડદો રાખ્યો છે. બોલ.
1: હા એ તો સારું, જાય તો જોવા જાય હાલ. અને જો મેચમાં તો જીતવાનું ઇન્ડિયા છે કહું, પાકિસ્તાનની ટીમ ને તો આપણો સચિન જ એકલો બસ થઈ પડશે કહું.
3: હવે એ તો જામે તો જામે.
1: હા જામી જાય.
3: લે આપણે ચોકમાં આવી ગયા.
1: હા હા લે બે લે.
3: હાલ બેસ બેસ
1: નિરાશે જોઈ લે બે.
3: હા
4: Shot, bouncer attempting the leg trap, but Yusuf Yohana getting well underneath it and clearing Gavaskar at square leg. And no chance indeed for Rohan Gavaskar to catch that because he would have needed to be about 15 feet tall to be able to catch that. So 6 runs to Yohana.
2: Bolo Ben, su joye che?
0: તમારા ભાઈ માવો લઈને હજી ઉપર કેમ નો આવ્યા?
2: મારા ભાઈ? કોની વાત કરો તમે?
0: અરે અમે આઈસ્ક્રીમ ખાવા ઉપર બેઠા હતા.
2: ઠીક આ ઓલો હકલો. હા હા હકાભાઈ. હા હા એ તો હમણાં માવો ચગરતા ચગરતા એના ઓલા ભાઈ ઓલા બાબુ છે ને એની જોડે ક્યાં ને કઈક આ બાજુ નીકળી ગયા છે.
0: હાય હાય મને મૂકી
2: ને. તમારે છે ને જો તમે તમારે શાંતિથી ઘરે જાઓ, હું તમને કહું છું ને તમે તમારે શાંતિથી ઘરે જાઓ. એ બેલ તો નીકળી ગયા છે.
0: અરે પણ આઈસ્ક્રીમ ના પૈસા?
2: ઈ તમે કાઈ ચિંતા ન કરો, ઈ ઓલા હકલા પાયાથી હું લઈ લઈશ. તમે તમારા જાઓ.
0: અરે પણ હું પહેલી જ વાર ભાઈ દ્વારકામાં આવી છું એટલે ઘરની બરાબર ખબર પણ નથી.
2: કાઈ વાંધો નહીં. એ એ એ ટપુ આયા હોય આ બેન ને છે ને જો આ રામવાડીમાં ઓલો હકલો છે ને એના ઘરે ઉતારી આવ. જા બેન જાઓ, તમે તમે તમારે જાઓ, હવે કોઈ વાંધો નહીં.
0: અરે પણ ભાઈ આ રિક્ષાવાળાને દેવાના પૈસા મારી પાસે નથી.
2: ટપુ લે આ આ 20 રૂપિયા ઉતારી પાય રાખ અને હું આ છે ને પછી ઓલા હકલા પાયાથી લઈ લઈશ.
5: એવું છો એ મારી યારે રીહાવાના નખરા કરતો હોય પણ ભૂખ લાગે ને એટલે ખીલે આવી જાય.
0: માજી મારે બસ નો ટાઈમ થઈ ગયો છે એટલે આજ રિક્ષામાં હું બસ સ્ટેન્ડે જાઉં છું અને મારું પાકીટ આપો ખુરશી પર જ હશે.
5: એ લ્યો બેટા, ઓ જાળવીને જાજો, તમારો ટાઈમ થાય એટલે જવું તો પડે ને. અને ઘેરે બધાને જય શ્રી કૃષ્ણ કહેજો. આ અકલાને અફસોસ તો ઘણો રહેશે કે મૂકવા ન આવી હોય.
0: અરે માજી અફસોસમાંથી તો એ હવે ઊંચા જ નહીં આવે.
5: સમજાણું નહીં કઈ મને.
1: એ માળી કહું છું બહુ ભૂખ લાગી છે. આ ભારત મેચમાં જીતી ગયો એટલે આપણે તો બંદા સરસ જીતી ગયા એમ જ છે. અરે કહું છું તું આ મારી સામે શું જોયા કરે છે? એ કઈ સમજ.
5: લા તું સરસ જીતો પણ જિંદગી હારી ગયો એનું હું
1: એ માડિયા કઈક હમસા એવું તો બોલે જિંદગી નું હું
5: તને મેચની ને શરતની સાંભળે છે પણ ઓલી વિહનોરી તને ન સાંભળી
1: ઓહો હો અરે રે મળી આ ઓલી લ્યુસી ની વાત કરસ તું લ્યુસી ને તો ભાઈ આઈસ્ક્રીમ ખાતી મૂકીને હું નીકળી ગયો તો હાવ ભૂલાઈ ગયું હાવ આ ભૂલકણાપણામાં
5: આવ ગાંડો
1: હમણાં જ આવું છું જો હમણાં આપણી હમણાં અપગળી જાય ને લ્યુસી ને તેડતો આવું આ ક્રિકેટ ની ધૂન માં લાડુ સાહેબ લ્યુસી હાવ ભૂલાઈ ગઈ કહું છું
5: હવે ગગા એને ભૂલી જ જવાની સમજો
1: એ ઈ શું કહેસ તું
5: હા ભૂલી જવાની
1: અરે અરે અરે અરે એ માડી
5: હા
1: ભૂલવાની ભૂલ તો મને બહુ ભારે પડ્યો આ વખતે કહું છું

0: આપે સાંભળ્યું ઈશ્વર પરમાર લિખિત હળવી શૈલીનું નાટક ભૂલવાની ભૂલ. ભાગ લેનાર કલાકારો ડોક્ટર મીરા સૌરભ, રેણુ યાજ્ઞિક, અરવિંદ ચૌહાણ, નિખિલ ભટ્ટ, અટલ શર્મા અને સુધીર દત્તા. નાટ્ય નિર્માણ પ્રેરક વૈદ્ય.
1: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા નાટક. વિષય હતો ભૂલવાની ભૂલ, જેમના લેખક હતા ઈશ્વર પરમાર.
2: દમણ તૈયાર હૈ જ્ઞાન તકનીક ઓર ઉદ્યોગ કે સબસે બડે મહોત્સવ કે લિયે.
3: વો કૈસે?
2: આ ગયા હૈ બુક ફેર એન્ડ ઇન્ડસ્ટ્રિયલ એક્ઝિબિશન 2026.
3: અરે હા, દિનાંક 7-17 મઈ, સુબહ 10 બજે સે દેર શામ તક. સ્થાન લાઇટ હાઉસ બીચ.
2: 1 લાખ સે અધિક પુસ્તકે, ઇન્ડસ્ટ્રી પવિલિયન, ટેકનોલોજી શોકેસ, વિદ્યાર્થીઓ કે લિયે રોમાંચક પ્રતિયોગિતાએ
3: ઓર
2: કઈ આકર્ષક ઇન્ડસ્ટ્રિયલ સ્ટોલ.
3: વેર નોલેજ મીટ્સ ઇનોવેશન.
2: તો આઈએ પૂરે પરિવાર કે સાથ 7-17 મઈ લાઇટ હાઉસ બીચ, મોટી દમણ.
4: सबके लिए सामाजिक सुरक्षा, अटल पेंशन योजना, मोदी जी का संकल्प.
5: योजना उन नौजवानों के लिए है ताकि आप जब 60 साल के होंगे, आपको कभी किसी के सहारे की जरूरत न पड़े, आप अपना बुढ़ापा भी गौरव के साथ बिता सको.
4: अब तक इस योजना से 8,85,00,000 से अधिक लाभार्थी जुड़ चुके हैं. अगर आप भी 18-40 साल की उम्र के हैं तो मासिक अटल पेंशन सहित 3 गारंटीड फायदों के लिए अपनी बैंक शाखा से संपर्क करें.
1: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. મિત્રો, રજૂ કરીએ છીએ હિન્દી ગઝલ. સાંભળીએ ગાયક કલાકાર ગુલામ અલીના સ્વરમાં આ ગઝલ.

તો આ સાથે જ આજનો શ્રવણ માધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો દિલ્હી કેન્દ્રનું પ્રસારણ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની વડોદરા યાત્રા પર રેડિયો અહેવાલ પ્રસ્તુત છે.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના વરદ હસ્તે વડોદરા સરદારધામ લોકાર્પણ સમારોહને આવરી લેતો રેડિયો અહેવાલ. તારીખ 11મી મેના રોજ ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના વરદ હસ્તે વડોદરા ખાતે સરદારધામ 3નો લોકાર્પણ સમારોહ ઉજવાઈ ગયો. કુલ 2000 દીકરા દીકરીઓ માટે મધ્ય ગુજરાત વડોદરા ખાતે રૂપિયા 150 કરોડના ખર્ચે નવનિર્મિત ડોક્ટર દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલ સરદારધામ 3નું લોકાર્પણ થયું. આ લોકાર્પણની સાથે સાથે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું અભિવાદન પણ યોજાઈ ગયું. તેઓશ્રીને અત્રેથી સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ સરદારધામના લોકાર્પણ પ્રસંગે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી, ઉપમુખ્યમંત્રીશ્રી, સાંસદ સભ્યો, સમગ્ર ગુજરાતમાંથી પાટીદાર સમાજના આગેવાનો, આમંત્રિતો તથા અન્ય મહાનુભાવો સાથે આશરે 3000 આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવો અને પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું પારંપરિક રીતે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. સ્વાગત પ્રવચનમાં પાટીદાર અગ્રણીશ્રીએ જણાવ્યું કે
2: શ્રી ગગજીભાઈ સુતરિયાને હું આપણા સૌ વતી વિનંતી કરીશ કે તેઓ સ્વાગત પ્રવચન રજૂ કરશો.
3: દોસ્તો કો હમારી દોસ્તી મુબારક, ઓર યુવા શક્તિ કો સરદાર ધામ 3 આશિયાના મુબારક, ઓર ભારત કે યશસ્વી તેજસ્વી પરાક્રમી તપસ્વી પ્રધાનમંત્રીજી કો સોનાર બાંગલા કા જીત મુબારક. એક ભારત શ્રેષ્ઠ ભારત.

0: ના સ્વપ્નદ્રષ્ટા, નવા ભારતના નિર્માતા, આજના સરદાર ધામ થ્રી ડોક્ટર દુષ્યંત દક્ષા પટેલ સરદાર ધામ થ્રી ના લોકાર્પણ કરતા, આજના કાર્યક્રમના અધ્યક્ષશ્રી, એવા ભારતના લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું 1240 સરદાર ધામના ટ્રસ્ટીઓ વતી એવમ સમસ્ત પાટીદાર સમાજની 9 સંસ્થા વતી હું આપનો પ્રમુખ સેવક ગગજી સુતરિયા ખરા હૃદયના ઉમળકા સાથે હૃદયથી સ્વાગત કરું છું મોદી સાહેબજી. વિશેષ કરીને વિદેશમાં ભારતનું ગૌરવ વધારવું, આટલી 9 બાબતોને કેન્દ્રમાં રાખીને સાહેબને સન્માનની જરૂર નથી, પણ આ દેશને જરૂર છે. એટલે સરદાર રત્ન ગૌરવ એવોર્ડથી સાહેબ આપને સન્માન કરતા અમે ગર્વની લાગણી અનુભવી છે.
1: વડોદરા ખાતે નવનિર્મિત સરદારધામ 3ના ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહના પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે સરદારધામ સંચાલિત ડોક્ટર દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલ ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્યનો આધાર બની રહેશે. તેઓ શ્રીએ સમાજના ઉદારદિલ ભામાશાશ્રીઓ, દાતાશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓના હૃદયપૂર્વકના આર્થિક યોગદાનને બિરદાવ્યા હતા.
2: જનતા જનાર્દનના મળેલા પ્રચંડ જનસમર્થનના પ્રેરણા સ્ત્રોત આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આપ સૌ વતી સ્વાગત કરીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એક સમયે સરદાર સાહેબે જે એક અને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે તેને હવે આદરણીય શ્રી મોદી સાહેબ અપાર જનવિશ્વાસથી એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવી રહ્યા છે. સરદાર સાહેબના સપનાના ભારત માટે વિશ્વ નેતાને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સંકલ્પબદ્ધ છે. સરદાર સાહેબના અખંડ ભારતના નિર્ધારને તેમણે ધારા 370 નાબૂદ કરીને પાર પાડ્યો છે. સરદાર સાહેબના જીવન કવનને જન જન સુધી પહોંચાડવા તેમની 150મી જન્મજયંતિ રાષ્ટ્રીય ઉજવણી તેઓ કરાવી રહ્યા છે. સરદાર સાહેબના વિરાટ વ્યક્તિત્વનો વિશ્વને સતત અહેસાસ આપતી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાવ્યું છે. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ માટેના વડાપ્રધાનશ્રીના આવા સમર્પણ અને અખંડ ભારતને એક અને શ્રેષ્ઠ ભારત બનાવવાના સેવા દાયિત્વને સરદાર ધામે વધાવ્યા છે. આજે આદરણીય વડાપ્રધાનશ્રીનું પહેલા સૌથી પહેલું સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી બહુમાન થયું છે એ આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે. આ સન્માન માટે પણ વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સંસ્કાર અને શિક્ષણની નગરી વડોદરામાં સરદાર ધામના લોકાર્પણ માટે આજે તેઓ આપણી વચ્ચે પધાર્યા છે. પાટીદાર સમાજ દુનિયાના કોઈ પણ ખૂણે વસ્યો હોય ગુજરાતના ખમીરને ગૌરવ અપાવતો પાણીદાર સમાજ છે. શૂન્યમાંથી સર્જન કરવા માટે પાટીદાર જાણીતો છે. પથ્થરને પાટું મારી પાણી કાઢવાનું ખમીર સમાજમાં રહેલું છે. માત્ર ખેતી નહીં પણ ઉદ્યોગ ધંધા, વેપાર, પંચાયતથી પાર્લામેન્ટ સુધી દરેક ક્ષેત્રે પાટીદાર સમાજે મહત્વનું યોગદાન આપ્યું છે. સમાજની સેવા પ્રવૃત્તિઓ દેશ અને રાજ્યમાં તમામ સમાજ માટે પ્રેરણારૂપ બની છે. સરદાર સાહેબ સૌને સાથે લઈને ચાલવાની સંસ્કૃતિ અને વારસો પાટીદાર સમાજને આપ્યો છે. આજનો આ સરદાર ધામ લોકાર્પણ અવસર જનશક્તિની તાકાતનું ઉત્તમ ઉદાહરણ છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ જલશક્તિ, જનશક્તિ, જ્ઞાનશક્તિ, રક્ષાશક્તિ અને ઉર્જા શક્તિના શક્તિ પંચામૃતથી ગુજરાતના વૈશ્વિક વિકાસની ઇમારત રચી છે. સમાજ અને સંગઠનની શક્તિ શિક્ષણમાં કેવું અમૂલ પરિવર્તન લાવી શકે તે સરદાર ધામના આ સંકુલને જોઈને ખ્યાલ આવે. ગામડામાં વસતા દીકરા દીકરીઓના અભ્યાસની ચિંતા સમાજના મોભીઓ કરે, દીકરીઓ શહેરમાં જઈને ક્યાં રહેશે તેની વ્યવસ્થા કરે, ત્યારે સમાજ નિર્માણમાંથી રાષ્ટ્ર નિર્માણના ધ્યેય સાથે સરદાર ધામ જેવા વિશાળ પ્રકલ્પો ઊભા થાય છે. આ માટે સરદાર ધામની સમગ્ર ટીમને પણ અભિનંદન પાઠવું છું. આ કાર્યક્રમ સરદાર ધામ મિશન 2026 અંતર્ગત પાટીદાર સમાજે જે પાંચ સંકલ્પો કર્યા છે તેને સિદ્ધ કરવાની દિશાનો કાર્યક્રમ છે. સરદાર ધામે આજે દરેક સમાજના તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે પણ 500 કરોડની સરદાર ધામ વિદ્યા સહાય યોજના લોન્ચ કરવાની પણ વાત કરી છે. વડાપ્રધાનશ્રીએ આપેલા સૌના સાથ સૌના વિકાસ મંત્રને સરદાર ધામે સાકાર કર્યો છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર વિકસિત ભારત 2047 માટેનો સંકલ્પ કર્યો છે. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ દ્વારા વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાત બનાવવામાં આપણે સૌ સાથે મળીને કાર્યરત રહીશું એવા વિશ્વાસ વડાપ્રધાનશ્રીને આપીને વિરમું છું.
1: ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનું આ પ્રસંગે સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી અભિવાદન થયું. આ સમયે તેઓ શ્રી ભાવવિભોર થયા.
3: જે એવોર્ડ સાથે સરદાર સાહેબનું નામ જોડાયું હોય ને ત્યારે જવાબદારી ઘણી વધી જતી હોય છે. એટલે એક પ્રકારે ગગજીભાઈએ બહુ ચાલાકીપૂર્વક આજે મને બાંધી દીધો કે આગા પાછા ના થતા, અને કદાચ મારા નસીબમાં લખાયેલું છે કે સરદાર સાહેબના જેટલે જે સપના હતા ને એમણે શરૂ કરેલા જેટલા કામો હતા ને એ બધા પૂરા કરવાનું મારા જ નસીબમાં આવ્યું છે.
1: સરદાર સાહેબની યાદ કરતા તેવું શ્રીએ જણાવ્યું કે સરદાર સાહેબના જીવનમાંથી પ્રેરણા લઈ સરદાર ધામ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ધ્યેયને ચરિતાર્થ કરવા મિશન 2026 અંતર્ગત વિઝન, મિશન અને 5 લક્ષ્ય બિંદુઓ સિદ્ધ કરવા કટિબદ્ધ છે. સરદારધામ સંકુલ વડોદરા અંદાજે 150 કરોડના ખર્ચે અને લગભગ 4.75 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં નિર્માણ પામેલ છે, જેમાં કુલ 2000 વિદ્યાર્થીઓ માટે આધુનિક હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે સરદારધામ માત્ર હોસ્ટેલ નથી પણ દેશ અને દેશના યુવાઓનો સર્વાંગી વિકાસ છે.
3: ડોક્ટર દુષ્યંત ઓર દક્ષા પટેલ કોમ્પ્લેક્ષ કા લોકાર્પણ, શિક્ષણ સહાય યોજના કા શુભારંભ, નવી પરિયોજનાઓ કા ભૂમિપૂજન, એ સભી કાર્ય ભવિષ્ય મેં રાષ્ટ્ર નિર્માણ કે પ્રભાવી પ્રકલ્પ સાબિત હોંગે. એક તરહ સે યે સંસ્થાન યુવાઓ કે લિયે ભવિષ્ય કે કેરિયર કે લોન્ચિંગ પેડ કા કામ કરેંગે. મેં આપ સભી કો સમાજ કે સભી લોગો કો ઇસ પુણ્ય કાર્ય કે લિયે બહોત બહોત બધાઈ દેતા હું. સાથીઓ, આજ આપકે બીચ આયા હું તો એક ઓર બાત કી ખુશી હૈ. બંગાળ, અસમ ઓર પુડુચેરી કે નતીજો ને પૂરે દેશ મેં હી ઉત્સાહ કા માહોલ બના દિયા હૈ. ઓર ઉસકે સાથ સાથ આપ સબને ભી મિલકર એક ઇતિહાસ બનાયા હૈ. ગુજરાત નિકાય ઓર પંચાયત ચુનાવો કે પરિણામ ભી બહોત શાનદાર રહે ઓર ઇસકી ભી ચર્ચા પૂરે દેશ મેં હો રહી હૈ. સાથીઓ, ગુજરાત કે લોગો ને હમેશા રાજનીતિક સ્થિરતા કો મહત્વ દિયા હૈ. યે યહાં કે લોગો કી રાજનીતિક દૂરદર્શિતા હૈ. વો જાનતે હૈ કે રાજનીતિક સ્થિરતા કા મહાત્મય ક્યા હોતા હૈ ઓર જહાં રાજનીતિક સ્થિરતા હોતી હૈ વહાં અર્થવ્યવસ્થા કી ગતિ ઓર તેજ હો જાતી હૈ. ગુજરાતે યે બાત બહોત પહેલે સમજ લી થી. ઉસકે પરિણામ આજ હમે ગુજરાત કી ગ્રોથ મેં ભી દિખ રહે હૈ ઓર એક કે બાદ એક ચુનાવી નતીજો મેં ભી દિખ રહે હૈ. સાથીઓ, આપ સભી કે બીચ આના, આપકે કાર્યક્રમો કા હિસ્સા બનના મેરે લિયે હમેશા હી બહોત સુખદ હોતા હૈ ઓર લગતા હૈ ઘર મેં આયા હું.
1: આ સંકુલમાં યુવા શક્તિને શિક્ષણ, સંસ્કાર, સંગઠન અને સ્વાવલંબન દ્વારા સશક્ત બનાવવાના રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ થકી આધુનિક जीपीएससी, यूपीएससी परीक्षा केंद्र, स्किल्ड डेवलपमेंट, स्टार्टअप, पर्सनालिटी डेवलपमेंट, लाइब्रेरी, कारकिर्दी मार्गदर्शन जेवी सुविधाओ उपलब्ध करावाशे। वडोदरा स्थित सरदारधामनो दबदबाभेर उद्घाटन अने लोकार्पण समारोह माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी वरद हस्ते तारीख 11 मे ना रोज संपन्न थयो। त्यारबाद सभास्थले थी प्रधानमंत्री श्री वडोदरा खाते जनमेदनीना अभिवादनों स्वीकार करवा आयोजित गदा सर्कल थी एरपोर्ट सुधी रोड शो में सामेल थया। त्यारबाद दिल्ली जवा रवाना थया। श्रोता मित्रों, आप सांभळी रह्या हता माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी वरद हस्ते वडोदरा खाते आयोजित सरदारधाम त्रण संकुलना लोकार्पण समारोह ने आवरी लेतो रेडियो अहेवाल। प्रसारण आकाशवाणीना अमदावाद वडोदरा केन्द्र परथी करवामां आव्युं।
4: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની વડોદરા યાત્રા પર રેડિયો અહેવાલ। આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર।
5: હેલો હેલો
6: હેલો હેલો કુછ તો બોલો,
5: આપકી બાતે આપકી આવાજ। હેલો આકાશવાણી, आपकी पसंद, आपका अंदाज।
7: हेलो हेलो, दिल दिल से कनेक्ट करना, येलो येलो ये बातें डायरेक्ट करना।
5: फोन इन कार्यक्रम। हेलो हेलो
4: आकाशवाणी नु आ अमदावाद वडोदरा केंद्र छे। नमस्कार श्रोता मित्रों, प्रसारण नी पांखे आपनी साथे संवाद नो सेतु रचवा माटे हाजर छे आपनी दोस्त नेहा, अपना मनपसंद फोन इन कार्यक्रम हेलो हेलो साथे। आ कार्यक्रम अंतर्गत अमे आपने श्रोताओ साथे फोन पर करेल संवाद अने तेमनी पसंदगीना गीतो संभळावीशुं। तो श्रोता मित्रों, चालो शुरू करिए।

0: જાન
1: એ તરફ કેમ દોરો?
0: અમારી સાથે સંવાદ દ્વારા પ્રસાર કર્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
2: শুনক শুনক শুনক রাইজ সকল, KYC আপডেট সংক্রান্তীয় মেসেজক আওকান নকৰিব। ততালিকে KYC আপডেট কৰক। যদিহে পৰিচয় বা ঠিকনাৰ কোনো পৰিৱৰ্তন হোৱা নাই, তেন্তে আপোনাৰ বেংক বা ATM বা বিজনেছ কৰেসপণ্ডেণ্ট অৰ্থাৎ BC-ৰ ওচৰলৈ যাব বা বেংকত পঞ্জীয়ন হৈ থকা ইমেইল বা মোবাইল নম্বৰ বা মোবাইল বেংকিং এপ বা চিঠিৰ জৰিয়তে ঘোষণা দিব। আৰু যদি কোনো পৰিৱৰ্তন ঘটিছে, তেন্তে পৰিচয় আৰু ঠিকনাৰ শেহতীয়া প্ৰমাণ দেখাব। একাউণ্ট সক্ৰিয় ৰাখি বেংকিং সেৱাৰ সুবিধা ল'ব। আপোনাৰ KYC আপডেট কৰাৰ বাবে আপোনাৰ ওচৰৰ গাঁও পঞ্চায়তৰ শিবিৰ বা বেংকৰ শাখালৈ যাওক।
3: RBIয়ে কয়,
4: জানি লওক, সতৰ্ক হৈ ৰওক।
5: दमर तैयार है ज्ञान, तकनीक और उद्योग के सबसे बड़े महोत्सव के लिए।
6: वो कैसे?
5: आ गया है बुक फेयर एंड इंडस्ट्रियल एग्जीबिशन 2026।
6: अरे हाँ, दिनांक 7 से 17 मई, सुबह 10 बजे से देर शाम तक। स्थान लाइट हाउस बीच।
5: 1 लाख से अधिक पुस्तकें, इंडस्ट्री पवेलियन, टेक्नोलॉजी शोकेस, विद्यार्थियों के लिए रोमांचक प्रतियोगिताएं
6: और
5: कई आकर्षक इंडस्ट्रियल स्टॉल।
6: वेयर नॉलेज मीट्स इनोवेशन।
5: तो आइए पूरे परिवार के साथ 7 से 17 मई लाइट हाउस बीच, मोटी दमन।
7: শুনুন শুনুন শুনুন গ্রামবাসী ভাই সব, KYC আপডেটের মেসেজ দেখলে উপেক্ষা করবেন না, অবিলম্বে KYC আপডেট করিয়ে নিন। যদি পরিচয় অথবা ঠিকানায় কোনো পরিবর্তন না হয়, তাহলে আপনার ব্যাংক বা ATM এ কিংবা বিজনেস করেসপন্ডেন্ট মানে BC-র কাছে চলে আসুন। নয়তো ব্যাংকের রেজিস্টার্ড ইমেল বা মোবাইল নম্বরে কিংবা মোবাইল ব্যাংকিং অ্যাপ বা চিঠি মারফত সে সম্বন্ধে স্বীকারোক্তি দিন। আর সত্যি কোনো পরিবর্তন ঘটলে বর্তমান পরিচয় বা ঠিকানার প্রমাণপত্র দেখান, আর অ্যাকাউন্ট বজায় রেখে ব্যাংকিং পরিষেবাগুলি কাজে লাগান। আপনার KYC আপডেট করানোর জন্যে আপনার কাছের গ্রাম পঞ্চায়েতের ক্যাম্প অথবা ব্যাংক শাখায় চলে আসুন।
3: RBI এ কথা বলে,
4: জেনে রাখুন, সতর্ক থাকুন।
1: મમ્મીના હાથની એ રસોઈ સંસ્કારોથી મહેકતું અત્તર બનાવે છે પરિવાર.
8: નથી જોઈતી આપણે કોઈ જ જન્નતની આશાઓ, ધરતી પર જ સ્વર્ગનું સરનામું બનાવે છે પરિવાર. તો બહેનો, પરિવાર એટલે પ્રેમનું અવિરત ઝરણું, જ્યાં ભૂલને માફી મળે અને હિંમતને પાંખો.
1: મકાન તો પૈસાથી બની જાય છે સાહેબ, પણ ઘર તો વડીલોના આશીર્વાદ અને પરસ્પરના વિશ્વાસથી જ બને.
8: પરિવાર એટલે લાગણીઓનું વાવેતર, જ્યાં વડીલોના આશીર્વાદનું છત જેવું છત્તર.
1: પરિવાર એટલે કેવો પરિવાર? કે જ્યાં પપ્પાનો પહેલો કડક શિસ્તનો પાઠ શીખ્યા હોઈએ અને મમ્મીના મમતાવાળા વહાલનો ઠાઠ પણ હોય.
8: ભાઈ બહેનના મીઠા ઝઘડા હોય, મસ્તી હોય, તોફાન હોય, તો જ પરિવાર જીવંત લાગે છે.
1: કેમ કે ઘણી વખત બહેનો આપણે વાત કરીએ ને કે આપણા નાના નાના બાળમિત્રો ક્યાંય રમવા જરાવાર ગયા હોય, પોતાના લેસનમાં, પોતાના રૂમમાં, હોમવર્કમાં જો વ્યસ્ત થઈ ગયા હોય, તો આ કિલકિલાટ, મસ્તી અને મજા વગર આપણે કેવું એમ શાંત વાતાવરણ લાગે, એમ લાગે કે જાણે સન્નાટો છવાઈ ગયો છે.
8: અને બહેનો, સુખમાં તો આખી દુનિયા આવીને ઊભી રહે, પણ દુઃખમાં જે ખભે હાથ મૂકે ને એ જ પરિવાર.
1: કેમ કે જ્યારે ભૂલ પડે છે ને, ત્યારે આપણને સાચો રસ્તો આપણો પરિવાર જ બતાવે છે, આપણને સાચું માર્ગદર્શન ત્યાંથી જ મળે છે, ને હારીએ ત્યારે જે ફરી બેઠા કરે છે ને, એ જ આપણો આ પરિવાર.
8: અને જ્યાં સાથે બેસીને જમતા હોઈએ, જીભના ચટાકા લેતા હોઈએ, જૂના દિવસોને જીવંત કરતા હોઈએ, મોબાઈલની દુનિયામાંથી થોડા બહાર નીકળીએ, અને જે એક માળો રચાય ને, એ છે પરિવાર. અને બહેનો, એટલે જ ઈશ્વરની સૌથી સુંદર ભેટ છે આ પરિવારના સંબંધો.
9: એક ધૂ

શબ્દમાં કેટલું સામર્થ્ય હોઈ શકે છે, એક નાનકડા શબ્દમાં કેટલું ઊંડાણ હોઈ શકે છે એનું ઉદાહરણ છે બે નાનકડા શબ્દો, પ્રસન્ન પરિવાર. આમ જુઓ તો સમગ્ર માનવ જીવન આ શબ્દોમાં સમાઈ જાય છે. જો કોઈ ખરા અર્થમાં પ્રસન્ન પરિવારને મળવાની તક સાંપડે તો ધરતી પરના સ્વર્ગનું દર્શન આપોઆપ થઈ જાય. બીજી રીતે કહીએ તો પ્રસન્ન પરિવાર એટલે ધરતી પરનું સ્વર્ગ. પણ દુર્ભાગ્યની વાત છે કે ધરતી પરના સ્વર્ગના દર્શન દુર્લભ ગણાય છે. ખરા અર્થમાં પરિવારોમાં પ્રસન્નતા ભાગ્યે જ જોવા મળતી હોય છે. આપણા સદભાગ્ય છે કે થોડીક સમજદારીથી પ્રસન્ન પરિવાર રચી શકાય છે અને ધરતી પરના સ્વર્ગનું સર્જન પણ શક્ય છે. એ બધું આપણા હાથમાં જ છે. પ્રસન્નતા શબ્દમાં ઘણું જ ઊંડાણ છે, ઘણી જ ગહેરાઈ છે. એ શબ્દમાં અનેક ભાવાર્થોનો સમાવેશ થઈ જાય છે. ખરા અર્થમાં પ્રસન્નતા એટલે શું? પ્રસન્નતા કોને કહેવી? પ્રસન્નતા એટલે સામાન્ય રીતે ખુશી, આનંદ. પરંતુ ખરેખર પ્રસન્નતાને શોધવા જશો તો બધા જ ભાવાર્થો અધૂરા જણાશે. પ્રસન્નતા શેમાં સમાયેલી છે? ભૌતિક સુખ, સગવડો, સમૃદ્ધિ, આર્થિક સંપન્નતામાં શું પ્રસન્નતા સમાયેલી છે? એનો સચોટ જવાબ છે ના. પુરવાર થઈ ચૂક્યું છે કે માત્ર આર્થિક સદ્ધરતા, ભૌતિક સુખ સગવડો, સમૃદ્ધિ એ પ્રસન્નતાનો પર્યાય નથી. પ્રસન્નતાને સીધો સંબંધ છે મનની સાથે. હળવા ફૂલ નિખાલસ મનને જ સાચા આનંદનો અનુભવ શક્ય છે. કોઈ કલેશ નહીં, દ્વેષ નહીં, કોઈ ઉચ્ચાટ નહીં, કોઈ ઉદ્વેગ નહીં, તારું મારું નહીં, સ્વાર્થ નહીં, પરસ્પર સાચી લાગણી, સ્વાભાવિક મતમતાંતરો કે વિવાદોનું ન્યાયિક તટસ્થ ત્વરિત નિવારણ વગેરે અનેક નાની નાની બાબતો પ્રસન્નતાથી નજીક લઈ જઈ શકે છે. પ્રસન્ન પરિવાર શબ્દમાં સમગ્ર જીવાતા જીવનનો સમાવેશ થઈ જાય છે. અને આપણે જાણીએ છીએ કે જીવનશૈલી તો સતત બદલતી જ રહી છે, બદલતી જ રહે છે અને બદલતી રહેવાની, એને રોકી શકાય નહીં. અને જીવન અને જીવનશૈલીને અનુરૂપ જ પારિવારિક જીવન જીવાય છે. સંયુક્ત પરિવારો હોય કે વિભક્ત પરિવાર, પણ પરિવાર આખરે પરિવાર જ છે. પરિવારના દરેક સભ્યોનો સ્વભાવ, વિચારો, પ્રકૃતિ સમાન હોય એ શક્ય નથી કે જરૂરી પણ નથી. જરૂર રહે છે માત્ર સમજદારીની, આવશ્યકતા રહે છે અનુકૂળતા સાધવાની, આવડતની ઐક્યની આ ભાવના છે તો પરિવાર છે, ઐક્યની ભાવના છે તો પરિવાર સરસ છે. પરંપરાથી પારિવારિક જીવન વિશે વિચારો થતા રહ્યા હોવા જોઈએ, નહીંતર એક જૂની કહેવત આપણને સાંભળવા મળી ન હોત. પરંપરાથી આપણે સાંભળતા આવ્યા છીએ કે વાસણો હોય તો ખડખડે ખરા, એટલે કે પરિવારોમાં નાના મોટા ઝઘડાઓનો સ્વીકાર તો પરંપરાથી થતો જ આવ્યો છે. પરંતુ આજના અને ભાવિ જીવનોમાં એ સ્થિતિ અનિવાર્ય નથી રહી. વાસણો કદાચ ખડખડતા હશે, પણ આજની પેઢી સજાગ છે. એ નિર્જીવ વાસણો કહેવડાવવા બિલકુલ તૈયાર નથી. પૂરતી સમજદારી હોય તો પરિવારમાં કોઈ વિસંવાદ કે વિવાદનો હવે સ્થાન રહ્યું નથી. કારણ કે આપણે જાણીએ છીએ કે પરિવાર વગર જીવન જીવવું અશક્ય છે. પરિવાર છે તો જ જીવન છે, અને પરિવારને એકમાત્ર લાગણીનો તાંતણ જ બાંધી રાખી શકે છે. જો પરસ્પર સાચી લાગણી નથી તો કશું જ નથી. કુદરતી રીતે સ્વભાવ જુદા જુદા હોય તેથી શું થઈ ગયું? વાણી અને વર્તનને તો સમજદારીથી કાબૂમાં જરૂર રાખી શકાય છે. સાફ અને નિખાલસ મન મહત્વનો ભાગ ભજવે છે. ઘરનું વાતાવરણ અનૌપચારિક અને સ્વાભાવિક જ રહેવું જોઈએ. પરસ્પર લાગણીપૂર્વકનું નિસ્વાર્થ વર્તન જરૂરી છે. વડીલો પ્રત્યે આદરભાવ તો અતિ આવશ્યક છે. મનુષ્ય જીવન છે, ભવસાગરને તરીને પાર ઉતરવાનું છે, એ સરળ તો નથી જ. જીવનમાં અનેક પ્રશ્નો આપત્તિઓ આવી શકે છે, તો એવા સમયે પરિવાર એક બનીને સામનો પણ કરી શકે છે. પ્રસન્ન પરિવાર એટલે ધરતી પરનું સ્વર્ગ, એ તો ખરું, પણ પ્રસન્ન પરિવાર કોને કહેવો? કેવો હોય પ્રસન્ન પરિવાર, અને પરિવાર પ્રસન્ન પરિવાર સી રીતે થઈ શકે, એ બધા પ્રશ્નો છે. પ્રશ્ન પરિવારની પરિકલ્પના આપણે જરૂર કરી શકીએ. એક પરિવાર છે, મધ્યમ વર્ગીય પરિવાર. વયસ્ક માતા પિતા છે,
પિતા ઉચ્ચ પદેથી નિવૃત્ત થયેલા છે.

0: પુત્રો અને એક પુત્રી છે. મોટો પુત્ર પરિણિત છે, પુત્રવધુ શિક્ષિત છે, સારી કંપનીમાં જોબ કરે છે. મોટો પુત્ર પણ જોબ કરે છે. નાનો પુત્ર અને પુત્રી કોલેજમાં અભ્યાસ કરે છે. વયસ્ક પિતા ઘરનો આર્થિક વ્યવહાર સંભાળે છે અને માતા ઘરની તમામ વ્યવસ્થા સંભાળે છે. નાનું પણ ન કહેવાય અને મોટું પણ ન કહેવાય એવું મકાન છે. ત્રણ વાહનો પણ છે. મોટા પુત્રનો પુત્ર શાળાએ જાય છે, એના માટે સ્કૂલ બસની વ્યવસ્થા પણ સરસ થઈ શકી છે. નિત્યક્રમ. ઘરના દરેક સભ્ય વહેલી સવારે જાગીને નાહી ધોઈને તૈયાર થઈ જાય છે. પિતા પૂજાખંડમાં નિત્ય પૂજા કરે છે. ત્યારબાદ પરિવારના બધા જ સભ્યો એક જ ટેબલ પર નાસ્તો કરે છે. એ સમયે વાતાવરણ તદ્દન હળવું બને છે અને પ્રફુલ્લિત પણ હોય છે. ત્યારબાદ સૌ પોતાના કામે બહાર નીકળી જાય છે. આટલો નિત્યક્રમ ગોઠવાયો છે. એના માટે થોડું અનુશાસન પણ જવાબદાર કહેવાય. અનુશાસન પણ પ્રેમપૂર્વક શક્ય છે. આદેશો કડવા લાગતા નથી. વાતાવરણ હળવું અને પ્રફુલ્લિત એટલા માટે છે કે પરસ્પર ઉપયોગી થવાની વૃત્તિ છે. સ્વાર્થ નથી, કડવી વાણી નથી, મનમાં કોઈ ડંખ નથી, દ્વેષ નથી, માટે ઉદ્વેગ પણ નથી કે ઉચ્ચાટ પણ નથી. જ્યારે ઘરમાં દરેક સભ્યોની હાજરી હોય છે ત્યારે ધીમે ધીમે સૌને ગમતું મીઠું સંગીત ચાલુ રહે છે. એના માટે પણ કોઈને કોઈ દુરાગ્રહ નથી હોતો. લંચ અવરમાં નાનો પુત્ર અને પુત્રી તથા પૌત્ર હાજર રહી શકે છે. મોટો પુત્ર અને પુત્રવધુને ઓફિસમાં જ લંચ લેવા પડે છે. ઢળતી સાંજે પિતા ચાલતા ચાલતા લાઇબ્રેરી કે બગીચે જાય છે. માતા સાંજની રસોઈની તૈયારી કરે છે. પુત્રી તેમની મદદમાં હાજર રહે છે. હક્કો અને ફરજોની અહીં ગણતરી થતી નથી. સદભાગ્ય અહમ કોઈને સ્પર્શ્યો નથી. પરસ્પર કોઈ દુભે એવા વેણનું ઉચ્ચારણ પણ અહીં થતું નથી. સાંજે સૌ પોતપોતાના કાર્યક્ષેત્રમાંથી મુક્ત થઈને સૌ સાથે ભોજન લેવા બેસે. ફરી કોઈ ઉચ્ચાટ નહીં, કોઈ ઉદ્વેગ નહીં. દિવસ દરમિયાન બનેલા બનાવો ઘટનાની નિખાલસ ચર્ચા થાય. બધી જ વાતો તદ્દન હળવાશથી થાય. ખળખળાટ હાસ્ય ગુંજતું રહે. થોડીવાર સૌ સાથે બેસીને ટીવી જુએ, ચર્ચા થાય, દલીલબાજી ન થાય. કોઈપણ વ્યક્તિ પોતાના વિચારો સામી વ્યક્તિ પર ઠોકી બેસાડવાનો પ્રયત્ન ન કરે. પરિવારમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો વડીલોનું માર્ગદર્શન અને સલાહ ઉપરાંત મદદ મેળવવામાં બીજી પેઢીને કોઈ સંકોચ પણ ન થાય. કારણ કે આ પરિવારમાં વડીલોને માન સન્માન આપવાની સ્વયં સ્વીકૃત પરંપરા છે. લાગણીના તંતુથી ગૂંથાયેલા આવા પરિવારમાં નિર્દોષ આનંદ, ઉમંગ, ઉલ્લાસ છલકતો રહે છે. અહીં લુચ્ચા માર્મિક સ્મિત નથી. અહીં નિખાલસ અટહાસ્ય હોય છે. અહીં કોઈ ભેદભાવ નથી. કોઈની કોઈ જોડે સરખામણી પણ નથી થતી. કોઈને ઉતારી પાડવાની પણ કોઈ વૃત્તિ દેખાતી નથી. મેણા ટોળાને આ પરિવારે તિલાંજલિ આપી. ધૂપબત્તીની પાવન સુગંધ સતત વહેતી રહે છે. મધુર સંગીત ગુંજતું રહે છે. ઘરના ચારે ખૂણા આનંદથી છલોછલ છે. કારણ કે પરિવારના પ્રત્યેક સભ્યનું મન તંદુરસ્ત છે. કોઈનું મન રોગી નથી. પ્રત્યેક સભ્યના ચહેરા પર સંતોષની રેખાઓ વર્તાતી રહે છે. લોભ, લાલચ, તૃષ્ણા કે અભાવે ક્યારે દેખા દીધો નથી. માટે જ આ પરિવાર સુખી પરિવાર છે. અહીં પ્રત્યેક દિન એક ઉત્સવ છે. પ્રત્યેક દિન ઉજવાય છે. આ પરિવારમાં સસ્મિત આવકારવાની પ્રણાલી છે. અહીં માત્ર પ્રેમ છે. ધિક્કારના તો અંશથી પણ કોઈ વાકેફ નથી. પૂર્વગ્રહોની પાપ કોઈને ડંખી ગયું નથી. માટે જ અહીં આનંદ છે. નર્યો આનંદ અને પ્રસન્નતા. જરૂર છે પરસ્પર અનુકૂળતાની. પરિકલ્પના મુજબ પ્રસન્ન પરિવાર કંઈક અંશે આવો હોઈ શકે. પરિવારો એકત્રિત થતાં સમાજ બને છે. આપણી પરિકલ્પના મુજબના પ્રસન્ન પરિવારો થતા જાય. પ્રત્યેક પરિવાર જો પ્રસન્ન પરિવાર થવા લાગે તો એ પ્રસન્ન પરિવારો એકત્રિત થતાં આખો સમાજ પ્રસન્ન સમાજ થઈ જાય અને ધરતી પર સ્વર્ગ ઉતરી આવે.
1: પારદર્શક પ્રેમનું પ્રતીક પ્રસન્ન પરિવાર.
2: બહેનો, સરસ મજાનો વાર્તાલાપ હમણાં જ આપે સાંભળ્યો કોકિલા અંતાણી પાસેથી. તો બહેનો, આપણે આપણા પરિવારને પણ પ્રસન્ન રાખવો હોય તો આપણે કેટલીક એવી ટિપ્સ પણ આપણે આપણા જીવનમાં અપનાવવી જોઈએ.
3: ઓહો જીજ્ઞાબેન, વળી પરિવારને પ્રસન્ન રાખવાની ટિપ્સ કઈ?
2: અત્યારે જે ઘર છે, પરિવાર છે, તેમાં બાળકો પણ છે અને વડીલો પણ છે, એટલે બે વચ્ચેનો જે જનરેશન ગેપ છે એ ગેપને

0: પ્રેમમાં કન્વર્ટ કરવો જોઈએ.
1: અને એ પૂરક પરિબળ આપણે એક સ્ત્રીએ હંમેશા બનતી આવી છે, બનતી રહેશે અને અત્યારે પણ બનવાનું જ છે.
0: અને બહેનો, અત્યારે આ ડિજિટલ યુગ ચાલી રહ્યો છે એટલે દરેકના હાથમાં મોબાઈલ છે, દરેકના બેડરૂમ અલગ છે. ત્યારે આપણે પરિવારના દરેક સભ્યને એક તાંતણે બાંધવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે આપણે હંમેશા એવું એક નક્કી કરીએ કે રાતના જ્યારે જમીને પરવારી જઈએ ને ત્યારે એક કલાક દરેકે સાથે બેસીને દરેકે પોતાના વિચારોની આપ લે કરવાની અને આખા દિવસ દરમિયાન જે પણ બન્યું હોય ને એ એકબીજા વચ્ચે શેર કરવાનું. એટલે બહેનો, એક કલાક મોબાઈલને સાઈડ પર મૂકી દો અને પરિવારને મહત્વ આપો.
1: અને જીજ્ઞાબેન, તમે તો જમ્યા પછીની વાત કરો છો ને, પણ હું તો એમ કહું છું કે જમતી વખત ડાઇનિંગ ટેબલ ઉપર તો થાળીની બાજુમાં મોબાઈલ નહીં, નહીં અને નહીં જ, એવો સંકલ્પ તો આપણે સૌએ ચોક્કસથી લેવો જ જોઈએ.
0: બહેનો, ઘરમાં વડીલો છે તો વડીલો પાસે અનુભવનું ભાથું છે, તો વડીલો પાસે બેસવાથી આપણને અનુભવ મળશે અને બાળકો સાથે હશે તો બાળકો પાસેથી આપણને પ્રેમ મળશે. એટલે આપણે બાળકોને પ્રેમ આપવાનો છે અને વડીલો પાસેથી અનુભવનું ભાથું મેળવવાનું છે.
1: અને અમે બાળમિત્રોને જો આપણે ડિજિટલ યુગથી થોડા દૂર રાખવા હોય ને તો આ પરિવાર છે ને એ એના માટેનું સૌથી મજબૂત પાસું છે કે પરિવારમાં જેટલા બાળમિત્રો જકડાયેલા રહેશે ને આપણી સાથે વાતચીતમાં, હસી મજાકમાં, એટલા એ લોકો ડિજિટલ યુગથી દૂર રહેશે.
0: તો આજે આપણે ચોક્કસથી એવું નક્કી કરીએ કે આપણે હંમેશા એક ટાઈમ સાથે બેસીને જમીશું, એક કલાક પરિવાર માટે ફાળવીશું અને દરેક સાથે પ્રેમ અને લાગણીનું આદાન પ્રદાન કરીશું. અને એ સાથે જ થઈ જાય સરસ મજાનું ગીત.

0: पुलिस?
1: मिस सीमा
0: जी,
1: हमनाज पुलिस स्टेशन है आओ। उभारो, नहीं तो घरे आवी जाइशु। हां
2: केम पण हूं
1: एकला બીજા રૂમ માં જાઓ। તમારો દીકરો અમારી કસ્ટડી માં છે અને તમે ડિજિટલ અરેસ્ટ માં છો।
2: ડિજિટલ અરેસ્ટ?
1: 1,00,000 આપો, બચી જશો।
2: આટલા પૈસા?
1: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણા પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલ માં જશે। હો
2: જેલ માં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે।
1: અરે
2: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો। પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડિયો કોલથી સાવધાન રહો, તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો।
3: હેલો મમ્મા,
2: હાય,
4: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો।
5: લોહીના સંબંધોનું એક સુંદર ઝાડું છે, મારો પરિવાર મારા માટે સૌથી વાલો છે।
6: ચાર દિવાલો વચ્ચે જ્યારે વહે છે હેતની ધારા, ત્યારે બને છે આ ઘર સ્વર્ગથી પણ પ્યારું।
5: પપ્પાનો એ ઠપકો અને મમ્મીની એ મમતા, દાદા દાદીની વાર્તામાં છુપાયેલી છે એક ક્ષમતા।
6: ભાઈ બહેનની મસ્તી અને મીઠો એ ઝઘડો, જીવનના દરેક સંઘર્ષમાં આજ છે મારો ટેકો।
5: દુનિયાની ભીડમાં જ્યારે થાકીને ઘરે આવું છું, પરિવારના સ્મિતમાં જ હું તો શાંતિ પામું છું।
6: ક્યાંક સંપત્તિ મોટી હોય છે તો ક્યાંક નામ મોટું, પણ જ્યાં પ્રેમ નથી ત્યાં બધું જ લાગે ખોટું।
5: હાથમાં હાથ હોય ને સાથે હોય સૌનો સાથ, તો અંધારી રાત પછી પણ સુંદર હોય છે પ્રભાત।
6: સંસ્કારોનું સિંચન જ્યાં થાય છે વારંવાર, એ જ છે મારો જીવંત અને પ્યારો પરિવાર। તો બહેનો, આપણે આપણા પરિવારને પ્રેમ અને સ્નેહના તાંતણે જોડીને રાખીએ, એ જ આશા સાથે આજનો કાર્યક્રમ અહીં જ સંપન્ન કરીએ।
5: ફરી મળીશું આપના માનીતા કાર્યક્રમ સહિયરમાં આ જ માધ્યમથી આ જ સમયે। ત્યાં સુધી આવજો બહેનો, આવજો જીગ્ના બેન,
6: આવજો બહેનો, આવજો તારા બેન।
7: આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રથી કરવામાં આવ્યું। બપોરના એક થયા છે।
8: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં કનકલતા। राष्ट्रीय परीक्षा एजेंसी एनटीए ने चिकित्सकीय शिक्षा में दाखिले के लिए 3 मई को आयोजित नीट यूजी 2026 परीक्षा रद्द करने का फैसला किया है। एक सोशल मीडिया पोस्ट में एजेंसी ने कहा है कि यह फैसला विद्यार्थियों के हित तथा राष्ट्रीय परीक्षा प्रणाली पर टिके विश्वास को ध्यान में रखते हुए लिया गया है। एनटीए ने बताया है कि सरकार ने पेपर लीक के आरोपों की पूरी जांच के लिए मामला केंद्रीय अन्वेषण ब्यूरो सीबीआई को सौंपने का निर्णय लिया है। एनटीए ने कहा है कि परीक्षा के लिए नई तिथि अलग से अधिसूचित की जाएगी। पंजीकरण विवरण, उम्मीदवार की जानकारी और मई 2026 के लिए चयनित परीक्षा केंद्र अपरिवर्तित रहेंगे तथा पुनः परीक्षा में उपयोग किए जाएंगे। एजेंसी ने कहा है कि दोबारा परीक्षा के लिए फिर पंजीकरण कराने की जरूरत नहीं होगी और इसके लिए कोई अतिरिक्त परीक्षा शुल्क भी नहीं लिया जाएगा। भारतीय जनता पार्टी के वरिष्ठ नेता हिमंता बिस्व सरमा ने आज लगातार दूसरी बार असम के मुख्यमंत्री के रूप में शपथ ली। राज्यपाल लक्ष्मण प्रसाद आचार्य ने गुवाहाटी में आयोजित शपथ ग्रहण समारोह में डॉ सरमा को पद और गोपनीयता की शपथ दिलाई।
9: मैं श्री हिमंता बिस्व सरमा ईश्वर नाम शपथ लाऊ जे विधि द्वारा

મીનાક્ષી શાહના સ્વરમાં આહતી અવિનાશ વ્યાસની રચના. આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રથી કરવામાં આવ્યું. બપોરના 1:20 થવા આવી છે. હવે થોડી જ વારમાં ગુજરાતીમાં સમાચાર આપ સાંભળશો.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં હિમંતા બિસ્વા શર્માએ સતત બીજા કાર્યકાળ માટે આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નર્સિંગ વ્યવસાય સાથે જોડાયેલા 15 લોકોને રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગલ પુરસ્કારથી સન્માનિત કર્યા. મેડિકલ ક્ષેત્રે પ્રવેશ માટે 3 મેએ લેવાયેલી નીટની પરીક્ષા રદ. ઉત્તરપ્રદેશમાં એસપીના સાંસદ સામે પ્રધાનમંત્રી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ FIR. આઈસીસી પુરૂષ T20 વિશ્વકપમાંથી ટીમના પાછા ખસી જવાના કારણની તપાસ માટે બાંગ્લાદેશે 3 સભ્યોની સમિતિની રચના કરી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો. ભાજપના વરિષ્ઠ નેતા હિમંતા બિસ્વા શર્માએ આજે સતત બીજા કાર્યકાળ માટે આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ ગુવાહાટીના ખાનપરામાં વેટરનરી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સમારોહમાં ડોક્ટર શર્માને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. ડોક્ટર શર્માની સાથે 4 ધારાસભ્યો રામેશ્વર તેલી, અતુલ બોરા, ચરણ બોરો અને અજંતા નિયોગે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, અનેક કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ સમારોહમાં હાજરી આપી હતી. આ સાથે ડોક્ટર શર્મા આસામમાં સતત 2 મુદત માટે મુખ્યમંત્રી તરીકે સેવા આપનારા પ્રથમ બિન કોંગ્રેસી નેતા બન્યા છે. આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ છે. આ દિવસ આધુનિક નર્સિંગના સ્થાપક ફ્લોરેન્સ નાઇટિંગલના જન્મદિન નિમિત્તે ઉજવવામાં આવે છે. આ વર્ષની વિષયવસ્તુ આપણી નર્સો આપણું ભવિષ્ય રાખવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નર્સિંગ વ્યવસાય સાથે જોડાયેલા 15 લોકોને રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગલ પુરસ્કારથી સન્માનિત કર્યા. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સમારોહમાં નર્સિંગ ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ પુરસ્કાર એનાયત કરાયા હતા. આ પ્રતિષ્ઠિત પુરસ્કારો કેન્દ્ર અને રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશો અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં સેવા આપતા રજીસ્ટર્ડ નર્સ મિડવાઇફ્સ, સહાયક નર્સ મિડવાઇફ્સ અને મહિલા હેલ્થ વિઝિટર્સને આપવામાં આવે છે. દરેક પુરસ્કારમાં મેરિટ પ્રમાણપત્ર, 1 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર અને આરોગ્ય યોદ્ધાઓ દ્વારા આપવામાં આવેલી અમૂલ્ય સેવા માટે રાષ્ટ્રની કૃતજ્ઞતાનું પ્રતીક મેડલ સામેલ છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડા, આરોગ્ય રાજ્યમંત્રી પ્રતાપ જાદવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. નર્સ દિવસ નિમિત્તે ગૃહમંત્રી અમિત શાહ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ નર્સોને દેશની આરોગ્ય સંભાળ પ્રણાલીની કરોડરજ્જુ અને આશાનો સ્તંભ ગણાવ્યા છે. મેડિકલ ક્ષેત્રે પ્રવેશ માટે લેવાતી નીટ UG 2026ની પરીક્ષા રદ કરાઈ છે. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાએ આ મહિનાની 3 તારીખે લેવામાં આવેલી નીટ UGની પરીક્ષામાં પેપર લીકના કથિત આરોપો બાદ આ નિર્ણય લીધો છે. સોશિયલ મીડિયા સંદેશમાં સંસ્થાએ જણાવ્યું કે સરકારે પેપર લીકના આરોપોની વ્યાપક તપાસ માટે આ મામલાને કેન્દ્રીય તપાસ પંચ CBIને મોકલવાનો નિર્ણય લીધો છે. એજન્સીએ કહ્યું કે તે બ્યુરોને સંપૂર્ણ સહયોગ આપશે અને તપાસ માટે જરૂરી તમામ સામગ્રી, રેકોર્ડ અને સહાય પૂરી પાડશે. સંસ્થાએ વધુમાં જણાવ્યું હતું કે ફરીથી પરીક્ષા લેવાશે, જેની તારીખની જાણ કરાશે. મે 2026 માટે પસંદ કરાયેલી નોંધણીની વિગતો, ઉમેદવારની માહિતી અને પરીક્ષા કેન્દ્રો યથાવત રહેશે. સંસ્થાએ જણાવ્યું કે કોઈ નવી નોંધણીની જરૂર રહેશે નહીં અને વધારાની પરીક્ષા ફી પણ લેવામાં નહીં આવે. ઉત્તરપ્રદેશમાં મહોબા જિલ્લામાં સમાજવાદી પાર્ટીના સાંસદ અજેન્દ્રસિંહ લોધી સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ FIR નોંધવામાં આવી છે. ભાજપ નેતા સત્યેન્દ્ર પ્રતાપ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ બાદ મહોબા કોતવાલી પોલીસ સ્ટેશનમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. લોકોને સોનું ન ખરીદવાની વિનંતી કરતી શ્રી મોદીની અપીલ પર પ્રતિક્રિયા આપતા લોધીએ પ્રધાનમંત્રી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કર્યા બાદ વિવાદ ઉભો થયો હતો. આ ટિપ્પણીથી રાજ્યમાં ભાજપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યા હતા. વધુ તપાસ ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શુક્રવારથી સંયુક્ત આરબ અમીરાત, UAE, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે જશે. 5 દેશોની તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં શ્રી મોદી શુક્રવારે UAE પહોંચશે. તેઓ રાષ્ટ્રપ્રમુખ શેખ મહંમદ બિન ઝાયેદ અલ નહયાન સાથે મુલાકાત કરશે. મુલાકાતના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી શુક્રવારે નેધરલેન્ડ પહોંચશે. તેઓ રાજા વિલેમ એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમાને મળશે અને પ્રધાનમંત્રી રોબ જેટન સાથે વાતચીત કરશે. શ્રી મોદી રવિવારે સ્વીડનના ગોથેનબર્ગ જશે અને તેમના સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. મુલાકાતના ચોથા તબક્કામાં તેઓ સોમવારે ત્રીજી ભારત નોર્ડિક શિખર બેઠકમાં ભાગ લેવા નોર્વે જશે. અંતિમ તબક્કામાં શ્રી મોદી 19મી તારીખે ઇટાલીની સત્તાવાર મુલાકાત લેશે. તેઓ રાષ્ટ્રપ્રમુખ સર્જીઓ માટારેલા અને પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે વાતચીત કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથ રથની હત્યાની તપાસ હવે કેન્દ્રીય તપાસ પંચ CBI કરશે. રાજ્ય પોલીસની ભલામણ પર કાર્યવાહી કરતા એજન્સીએ આજે સત્તાવાર રીતે આ કેસની તપાસ પોતાના હાથમાં લીધી છે. CBIએ જણાવ્યું હતું કે તેના કોલકાતા ઝોનના સંયુક્ત નિર્દેશકની દેખરેખ હેઠળ એક વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગણિત અને વિજ્ઞાન પ્રત્યે એકપક્ષીય અભિગમથી આગળ વધવાનું આહવાન કર્યું છે. તેમણે ઇતિહાસના લોકશાહીકરણ પર આધારિત દ્રષ્ટિકોણની જરૂરિયાત પર ભાર મૂક્યો, જે આ ક્ષેત્રોમાં ભારતના મૂળભૂત યોગદાનને માન્યતા આપે છે. ડોક્ટર જયશંકર ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં ગણિતમાં ભારતના યોગદાન પર એક પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે બોલી રહ્યા હતા. ત્રીજી સદીમાં ભારતમાં વિકસિત દ્વિસંગી પ્રણાલીનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે તે ડિજિટલ યુગનો પાયો હતો અને તેના આધારે વિશ્વ કૃત્રિમ બુદ્ધિમત્તા તરફ આગળ વધી રહ્યું છે. વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગારિટાએ આજે હોન્ડુરાસના સંસ્કૃતિ, કલા અને વારસાના રાજ્ય સચિવ યાસેર હેન્ડલ કારકામો સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે જણાવ્યું કે બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત અને હોન્ડુરાસ વચ્ચે કલા, યોગ, સુખાકારી, સિનેમા અને સાંસ્કૃતિક આદાનપ્રદાનમાં સહયોગ વધારવા અંગે વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. બાંગ્લાદેશે ભારતમાં ICC પુરૂષ T20 વિશ્વકપમાંથી બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના પાછા ખસી જવાના કારણની તપાસ માટે 3 સભ્યોની સમિતિની રચના કરી છે. સત્તાવાર આદેશ મુજબ ભૂતપૂર્વ અધિક સચિવ ડોક્ટર AKM અલી ઉલ્લાહ સમિતિના અધ્યક્ષ રહેશે. સમિતિમાં ટીમના મુખ્ય પસંદગીકાર હબીબુલ બશર અને સર્વોચ્ચ અદાલતના વકીલ ફૈઝલ દસ્તગીરનો પણ સમાવેશ થાય છે. સમિતિને 15 દિવસમાં અહેવાલ સુપ્રત કરવા કહેવામાં આવ્યું છે. સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: इस साल 7 फरवरी से 8 मार्च तक भारत और श्रीलंका की संयुक्त मेजबानी में हुई T20 विश्व कप से बांग्लादेश ने अपना नाम वापस ले लिया था. यह फैसला तब लिया गया जब अंतर्राष्ट्रीय क्रिकेट परिषद ICC ने सुरक्षा चिंताओं के कारण बांग्लादेश के मैच भारत से श्रीलंका स्थानांतरित करने की मांग को ठुकरा दी. विवाद तब शुरू हुआ जब भारतीय क्रिकेट कंट्रोल बोर्ड BCCI ने कथित तौर पर कट्टरपंथी समूहों से धमकियों के बाद बांग्लादेश के तेज गेंदबाज मुस्ताफिजुर रहमान को IPL से बाहर कर दिया. हालांकि ICC ने कहा कि सुरक्षा व्यवस्था पर्याप्त है, लेकिन इसके बाद अंतरिम सरकार ने BCB को टूर्नामेंट से हटने का निर्देश दिया. नवल सिंह परमार, ढाका.
0: IPL ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. દરમિયાન ગઈકાલે રાત્રે દિલ્હી કેપિટલ્સે ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સને 3 વિકેટથી પરાજય આપ્યો હતો. ભારતીય શેર બજારમાં આજે બીજા દિવસે પણ ઘટાડાનું વલણ છે. આજે બપોરના સમયે બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો લગભગ 1% ઘટાડા સાથે ટ્રેડિંગ કરી રહ્યા હતા. છેલ્લા અહેવાલો મુજબ સેન્સેક્સ 800 પોઈન્ટ, જ્યારે નિફ્ટી 220 પોઈન્ટ ઘટ્યો હતો. IT, રિયલ્ટી અને બેન્કિંગમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં હિમંતા બિસ્વા શર્માએ સતત બીજા કાર્યકાળ માટે આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નર્સિંગ વ્યવસાય સાથે જોડાયેલા 15 લોકોને રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગલ પુરસ્કારથી સન્માનિત કર્યા. મેડિકલ ક્ષેત્રે પ્રવેશ માટે 3 મેએ લેવાયેલી નીટની પરીક્ષા રદ. ઉત્તરપ્રદેશમાં SPના સાંસદ સામે પ્રધાનમંત્રી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ FIR. ICC પુરૂષ T20 વિશ્વકપમાંથી ટીમના પાછા ખસી જવાના કારણની તપાસ માટે બાંગ્લાદેશે 3 સભ્યોની સમિતિની રચના કરી. અને IPL ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી અહેમદાબાદ, વડોદરા, રાજકોટ ઓર ભુજ.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએ આરોગ્ય શિક્ષણમાં પ્રવેશ માટે ગત 3 મે લેવાયેલી નીટ એટલે કે રાષ્ટ્રીય પાત્રતા પ્રવેશ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો. સોશિયલ મીડિયા સંદેશમાં સંસ્થાએ જણાવ્યું કે વિદ્યાર્થીઓના હિત અને રાષ્ટ્રીય પરીક્ષા પ્રણાલી પર રહેલા વિશ્વાસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરાયો છે. સંસ્થાએ જણાવ્યું કે સરકારે પેપર લીકના કથિત આક્ષેપની

આ હતા કલાકાર ઉદિત નારાયણ અને ફિલ્મ હતી દસ્તક. અને હવે સાંભળીએ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મનું ગીત લતા મંગેશકર અને ઉદિત નારાયણના સ્વરમાં.

ફિલ્મ હતી જો જીતા વહી સિકંદર, ગીતને સ્વરપે હતો ઉદિત નારાયણ અને સાધના સરગમે. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે સાંભળીએ ના તુમ જાનુ ના હમ ફિલ્મમાં ઉદિત નારાયણ અને પામેલા જૈનને.

હમણાં સાંભળી રહ્યા હતા ઉદિત નારાયણ અને પામેલા જૈનને. ફિલ્મ હતી ના તુમ જાનો ના હમ. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું FM બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. હવે પ્રસ્તુત છે NCERTનો પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. શ્રોતા મિત્રો, હવે આપ સાંભળશો સુગમ સંગીત. પ્રથમ સાંભળીએ કલાકાર મનહર ઉદાસને.

હમણાં આપ સાંભળી રહ્યા હતા કલાકાર અનુરાધા પોગ્રામ. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ.

0: કલાકાર સુદેશ ભોંસલેને હમણાં પર સાંભળ્યા. સુગમ સંગીત આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી.
1: સ્વસ્થ ભારત કા સપના અબ હોગા સાકાર, હર પરિવાર કો મિલેગા ઇલાજ કા અધિકાર.
2: આયુષ્માન ભારત યોજના, સબકા સાથ સબકા વિકાસ. હર ઘર મે ખુશહાલી આયે, સ્વાસ્થ્ય બને વિશ્વાસ.
1: અબ ચિંતા છોડીએ ઇલાજ કી, સરકાર હૈ આપકે સાથ. મુફ્ત ઇલાજ કી સુવિધા પાયે, બસ કરાયે પંજીકરણ આજ.
2: હર પરિવાર કો સ્વાસ્થ્ય કા અધિકાર, આયુષ્માન ભારત સબકા આધાર.
1: જલ્દી કરેં, અંતિમ તિથિ 31 મઈ 2026. અધિક જાણકારી કે લિયે ડાયલ કરેં 104.
2: આયુષ્માન ભારત, સ્વસ્થ જીવન, સુરક્ષિત ભવિષ્ય.
3: दमन तैयार है ज्ञान, तकनीक और उद्योग के सबसे बड़े महोत्सव के लिए.
4: वो कैसे?
3: आ गया है बुक फेयर एंड इंडस्ट्रियल एग्जीबिशन 2026.
4: अरे हाँ, दिनांक 7 से 17 मई, सुबह 10 बजे से देर शाम तक. स्थान लाइट हाउस बीच.
3: 1 लाख से अधिक पुस्तकें, इंडस्ट्री पवेलियन, टेक्नोलॉजी शोकेस, विद्यार्थियों के लिए रोमांचक प्रतियोगिताएं
4: और
3: कई आकर्षक इंडस्ट्रियल स्टॉल.
4: वेयर नॉलेज मीट्स इनोवेशन.
3: तो आइए पूरे परिवार के साथ 7 से 17 मई लाइट हाउस बीच, मोटी दमन.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, યુવા દોસ્તો માટેના વિશેષ કાર્યક્રમ યુવાણીમાં હું ભક્તિ બિજલાણી અને મારી સાથે છે છંદ અંતાણી, આપ સૌનું સ્વાગત કરીએ છીએ. મિત્રો, સફળતા ક્યારે ઉંમરની મોહતાજ નથી હોતી, તે માત્ર મક્કમ મનોબળ અને સાહસ માંગે છે. આજે આપણે એક એવી મહિલા વિશે વાત કરવાના છીએ જેમણે કારકિર્દીના અડધા પડાવ પર પહોંચ્યા પછી એક સુરક્ષિત નોકરી છોડીને શૂન્યમાંથી સર્જન કરવાનો માર્ગ પસંદ કર્યો. આજે તેઓ માત્ર એક સફળ ઉદ્યોગ સાહસિક જ નહીં, પરંતુ ભારતના દરેક એક યુવાન માટે આઇકન છે, જે પોતાની આંખોમાં નવા સપના અને કંઈક કરી છૂટવાની તમન્ના રાખે છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ ફાલ્ગુની નાયર વિશે. છંદ, ફાલ્ગુનીએ જે રીતે સ્ત્રી શક્તિ અને ભારતીય બજારને એક નવી ઓળખ આપી છે, તે જોતા તને નથી લાગતું કે તેઓ આજના યુથ માટે સૌથી મોટા પ્રેરણા સ્ત્રોત છે?
1: બિલકુલ. સામાન્ય રીતે આપણે યુથ આઇકોન શબ્દ સાંભળીએ એટલે આપણા મનમાં 20 કે 25 વર્ષનો કોઈ યુવાન ચહેરો આવે, પણ ફાલ્ગુની નાયરે એ સાબિત કર્યું કે યુથ આઇકોન એ માત્ર ઉંમર નથી, પણ એક માઇન્ડસેટ છે. એક સ્થાપિત ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકેની શાનદાર કારકિર્દી છોડીને 50 વર્ષની ઉંમરે નવા સાહસમાં ઝંપલાવવું એ જ દર્શાવે છે કે તેમનામાં આજના યુવાનો જેવી જ ધગશ અને જોખમ લેવાની તૈયારી છે.
0: સાચી વાત છે. ઘણીવાર યુવાનો થોડી નિષ્ફળતા મળે એટલે નાસીપાસ થઈ જતા હોય છે, અથવા તો મોડું થઈ ગયું છે એમ માનીને પ્રયત્ન પણ છોડી દે છે. પણ ફાલ્ગુનીની આ સફર આપણને શીખવે છે કે શરૂઆત કરવા માટે કોઈ સમય મોડો નથી. તેમણે ટેકનોલોજી અને બદલાતા સમયને જે રીતે અપનાવ્યો એ ખરેખર કાબિલે તારીફ છે, ખરું ને?
1: ચોક્કસ. તેમણે માત્ર એક વેપાર શરૂ નથી કર્યો, પણ લોકોની જીવનશૈલી અને ખાસ કરીને મહિલાઓની પસંદગીને એક નવું પ્લેટફોર્મ આપ્યું છે. આજે જ્યારે આપણે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વાતો કરીએ છીએ ત્યારે ફાલ્ગુની નાયરનું નામ સૌથી મોખરે આવે છે, કારણ કે તેમણે બતાવ્યું કે જો તમારા આઈડિયામાં દમ હોય અને અમલીકરણમાં પ્રમાણિકતા હોય તો આખું વિશ્વ તમારી નોંધ લે છે.
0: એટલે જ કદાચ આજે તેઓ માત્ર મહિલાઓ માટે જ નહીં, પણ દરેક એવા વ્યક્તિ માટે આદર્શ છે જે પોતાની રૂટીન જિંદગીથી બહાર નીકળીને કંઈક અલગ કરવા માંગે છે. આપણે એ પણ જોવું જોઈએ કે તેમના આ સંઘર્ષના દિવસો કેવા હતા.
1: ચોક્કસ. લોકો ઘણીવાર સફળતાના શિખરને જુએ

0: છે, પણ એ શિખર સુધી પહોંચવા માટે કરેલા પ્રયત્નો બહુ ઓછા લોકો વિચારતા હોય છે. ફાલ્ગુની જ્યારે આ ક્ષેત્રમાં આવ્યા ત્યારે તેમની પાસે કોઈ પૂર્વ અનુભવ ન હતો. શરૂઆતમાં તો એવું પણ બનતું કે ઓર્ડર પેક કરવા માટે તેઓ પોતે જ હેલ્પર્સની સાથે બેસી જતા. આ ગ્રાઉન્ડ ટુ અર્થ એપ્રોચ જ તેમને વિશિષ્ટ બનાવે છે.
1: સાચી વાત છે, યુવાનો માટે આ બહુ જ મોટો બોધપાઠ છે કે કોઈ પણ કામ નાનું નથી હોતું. અને બીજું, મેં નોંધ્યું છે કે તેમણે ક્યારેય શોર્ટકટ નથી શોધ્યા. તેમણે હંમેશા ગ્રાહકોના વિશ્વાસ પર ભાર મૂક્યો છે. આજે જ્યારે સોશિયલ મીડિયાના જમાનામાં બધું જ ઇન્સ્ટન્ટ જોઈએ છે, ત્યારે ફાલ્ગુનીના ધીરજ અને સાતત્ય ખરેખર શીખવા જેવા છે.
0: બિલકુલ. અને વધુ એક મહત્વની વાત એ છે કે તેમણે માત્ર પોતાના નફાનો વિચાર જ નથી કર્યો, પણ એક આખું ઇકોસિસ્ટમ તૈયાર કર્યું છે. આજે હજારો સ્ત્રીઓ અને યુવાનો તેમના માધ્યમથી રોજગારી મેળવી રહ્યા છે. એક લીડર તરીકે જ્યારે તમે બીજાને સાથે લઈને ચાલો છો, ત્યારે જ તમે સાચા યુથ આઇકોન બનો છો.
1: ખૂબ જ સરસ મુદ્દો છે. એટલે જ કદાચ આજે દેશના ટોચના બિઝનેસ મેગેઝિન્સ હોય કે ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ, દરેક જગ્યાએ તેમની નોંધ લેવાય છે. છંદ, ફાલ્ગુની નાયરના જીવનમાંથી સૌથી મોટો સંદેશ કયો મળે છે?
0: સંદેશ એક જ છે, તમારી ક્ષમતા પર વિશ્વાસ રાખો અને ડર્યા વગર પહેલું ડગલું માંડો. જો ફાલ્ગુની 50 વર્ષની ઉંમરે આ કરી શકતા હોય તો આજના ટેક સેવી યુવાનો પાસે તો આકાશ આંબવાની તક છે.
1: ખરેખર સપનાઓને પાંખો આપવા માટે આકાશ પણ ટૂંકું પડે એ વાત ફાલ્ગુની નાયરે સિદ્ધ કરી બતાવી છે.
0: ચોક્કસ, મને એવું લાગે છે કે ફાલ્ગુનીની સૌથી મોટી સફળતા એ નથી કે તેમણે આટલી મોટી સંપત્તિ બનાવી, પણ એ છે કે તેમણે ભારતીય માનસિકતા બદલી છે. તેમણે સાબિત કર્યું છે કે એક ભારતીય બ્રાન્ડ પણ આંતરરાષ્ટ્રીય સ્તરની ગુણવત્તા અને વિશ્વાસ ઊભો કરી શકે છે.
1: સાચી વાત છે, અને એ પણ એક એવા ક્ષેત્રમાં જ્યાં વર્ષોથી વિદેશી કંપનીઓનું વર્ચસ્વ હતું. તેમણે સાબિત કર્યું કે જો મહેનત કરવામાં આવે તો વૈશ્વિક પણ બની શકાય.
0: બિલકુલ, તેઓ હંમેશા કહે છે કે તમે પોતે જ તમારી જિંદગીના નાયક છો. આ વાક્ય આજના યુવાનો માટે જીવન મંત્ર સમાન છે.
1: કેટલી ગહન વાત છે. શ્રોતા મિત્રો, ફાલ્ગુની નાયરની સફર આપણને શીખવે છે કે ઉંમરના આંકડા કરતાં તમારા આત્મવિશ્વાસનો આંકડો હંમેશા ઊંચો હોવો જોઈએ. જો તમારી પાસે વિઝન છે અને એ વિઝનને વળગી રહેવાની હિંમત છે, તો સફળતા ચોક્કસ તમારા કદમ ચૂમશે. ફાલ્ગુની નાયરની આ સફર આપણને એ પણ સમજાવે છે કે જ્યારે તમે કંઈક નવું કરવા જાઓ છો ત્યારે દુનિયા કદાચ તમારા પર શંકા કરશે, પણ તમારે તમારી જાત પરનો ભરોસો ક્યારેય ડગવા દેવાનો નથી.
0: ચોક્કસ, તેમણે જે રીતે ટેકનોલોજી અને પરંપરાગત વ્યવસાયનું સંતુલન જાળવ્યું છે તે આજના ડિજિટલ યુગના ઉદ્યોગ સાહસિકો માટે એક કેસ સ્ટડી સમાન છે. તેમણે બતાવ્યું કે ગ્રાહકનો સંતોષ એ જ વ્યવસાયનો સાચો પાયો છે.
1: આપણે ફાલ્ગુનીની સફળતાની વાત તો કરી, પણ એક મુદ્દો જે મને સ્પર્શી ગયો તે એ છે કે તેમણે એક વુમન લેડ બિઝનેસ મોડલ ઊભું કર્યું છે. આજે પણ કોર્પોરેટ જગતમાં એવું માનવામાં આવે છે કે અમુક નિર્ણયો પુરુષો જ સારા લઈ શકે, પણ તેમણે આ જડ માનસિકતા તોડી નાખી છે.
0: હા, તેમણે માત્ર બિઝનેસ નથી કર્યો, પણ મહિલાઓ માટે આખું એક નવું માર્કેટ ખોલ્યું છે. તેમણે સમજ્યું કે ભારતીય મહિલા પોતાની પસંદગી માટે કેટલી સભાન છે. તેમણે સ્ત્રીઓને માત્ર ગ્રાહક તરીકે નહીં, પણ એક શક્તિશાળી નિર્ણયકર્તા તરીકે જોઈ છે. આજે તેમની કંપનીમાં પણ મહિલાઓનું વર્ચસ્વ છે, જે સ્ત્રી સશક્તિકરણનું જીવંત ઉદાહરણ છે.
1: આજના યુવાનોમાં એક ડર હોય છે, કેપિટલ એટલે કે મૂડીનો. ફાલ્ગુનીએ જ્યારે શરૂઆત કરી ત્યારે તેમણે પોતાની બચત લગાવી હતી. યુવાનોને એવું લાગે છે કે લાખો કરોડોનું ફંડ હોય તો જ બિઝનેસ થાય. ફાલ્ગુનીના જીવન પરથી આ કેપિટલના મેનેજમેન્ટ વિશે આપણે શું શીખી શકીએ?
0: ખૂબ મહત્વનો પ્રશ્ન છે. ફાલ્ગુની કહે છે કે તમારા વ્યવસાયનું મોડેલ એવું હોવું જોઈએ જે નફો કરે, માત્ર ફંડિંગ પર ન નભે. તેમણે શરૂઆતના વર્ષોમાં ખૂબ જ કરકસર અને ચોકસાઈથી કામ લીધું. યુવાનો માટે બોધપાઠ એ છે કે મોટું વિચારવું જરૂરી છે, પણ શરૂઆત નાના પાયે અને મજબૂત ગણતરી સાથે કરવી જોઈએ. આંધળું જોખમ એ સાહસ નથી, પણ સમજદારીપૂર્વકનું જોખમ એ સાચી ઉદ્યમશીલતા છે.
1: એટલે કે માત્ર આઈડિયા હોવો પૂરતો નથી, એનું અમલીકરણ અને નાણાકીય શિસ્ત પણ એટલું જ જરૂરી છે. છંદ ઘણીવાર એવું જોવામાં આવે છે કે લોકો સફળ થાય પછી પોતાના મૂળિયા ભૂલી જતા હોય છે, પણ ફાલ્ગુનીમાં આજે પણ એ જ વિનમ્રતા જોવા મળે છે.
0: ચોક્કસ, તે જ તો તેમની ખાસિયત છે. આટલી ઊંચાઈ પર પહોંચ્યા પછી પણ તેઓ પોતાની ટીમના મંતવ્યોને માન આપે છે. તેઓ માને છે કે લર્નિંગ ક્યારેય અટકવું ન જોઈએ. ભલે તમે સીઈઓ હો, પણ જો તમે માર્કેટના બદલાતા પ્રવાહોને શીખવા માટે તૈયાર ન હો તો તમે ટકી ન શકો. આ લર્નિંગ એટીટ્યૂડ જ તેમને 60 વર્ષની ઉંમરે પણ યુથ આઇકોન બનાવે છે.
1: ખરેખર જે શીખતો રહે છે એ જ યુવાન છે. છંદ, આપણે એ પણ ચર્ચા કરવી જોઈએ કે તેમણે ફેમિલી અને કરિયર વચ્ચે જે બેલેન્સ રાખ્યું છે, તેમના બાળકો પણ હવે આ સફરમાં તેમની સાથે જોડાયા છે.
0: હા, અને એ દર્શાવે છે કે તેમણે પારિવારિક મૂલ્યોને બિઝનેસ સાથે કેવી રીતે વણી લીધા છે.
1: સાચી વાત છે, અને રસપ્રદ વાત તો એ છે કે એમણે પોતાના સંતાનો પર ક્યારે બિઝનેસ થોપ્યો નહીં. તેમના બાળકો વિદેશમાં ભણીને આવ્યા, અન્ય જગ્યાએ અનુભવ લીધો અને પછી સ્વેચ્છાએ માતાના બિઝનેસમાં જોડાયા. આજના વાલીઓ માટે પણ આ એક શીખ છે કે જો તમે સંતાનોને યોગ્ય વાતાવરણ અને સ્વતંત્રતા આપો તો તેઓ તમારી વિરાસતને વધુ ઊંચાઈએ લઈ જઈ શકે છે.
0: ચોક્કસ, અને એમાં પણ ખાસ નોંધવા જેવી બાબત એ છે કે ફાલ્ગુનીએ પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ વચ્ચે મજબૂત દિવાલ જાળવી છે. તેઓ માને છે કે કામના સમયે કામ અને પરિવારના સમયે પરિવાર. આજના યુગમાં જ્યારે બર્નઆઉટ અને વર્ક લાઈફ બેલેન્સની વાતો ખૂબ થઈ રહી છે, ત્યારે ફાલ્ગુનીનું આ સંતુલન ખરેખર અનુકરણીય છે.
1: તે એક વાત નોંધી, ફાલ્ગુનીએ ક્યારે ગ્લેમર પાછળ દોડવાને બદલે ગુણવત્તા પર ધ્યાન આપ્યું છે. સામાન્ય રીતે બ્યુટી અને ફેશન ઇન્ડસ્ટ્રી એટલે કે ચળકાટ અને દેખાડો, પણ તેમણે ડેટા એનાલિટિક્સ અને ટેકનોલોજીનો જે રીતે ઉપયોગ કર્યો છે એ તો એક એન્જિનિયરને પણ વિચારતા કરી દે તેવો છે.
0: બિલકુલ, તેમની સફળતાનું રહસ્ય જ એ છે કે તેમણે ગ્રાહકોની સાયકોલોજી સમજી. તેમણે જોયું કે ભારતીય મહિલાઓને માત્ર પ્રોડક્ટ નથી જોઈતી, તેમને સાચી સલાહ જોઈએ છીએ. એટલે જ તેમણે પોતાના પ્લેટફોર્મ ઉપર એજ્યુકેશનલ કન્ટેન્ટ અને નિષ્ણાતોના મંતવ્યોને સ્થાન આપ્યું. આ વિઝનરી સ્ટેપ હતો. ગ્રાહકને પહેલા શિક્ષિત કરો અને પછી વેચાણ કરો.
1: ખૂબ સરસ અવલોકન. એટલે કે તેમણે વિશ્વાસ વેચ્યો છે માત્ર સામાનને. અને કદાચ એટલે જ આજે જ્યારે કોઈ યુવતી ઓનલાઈન ખરીદીનો વિચાર કરે ત્યારે તેના મનમાં સૌથી પહેલું નામ ફાલ્ગુનીએ બનાવેલા આ પ્લેટફોર્મનું જ આવે.
0: અને આ જ વિશ્વાસના લીધે આજે તેમની કંપની શેરબજારમાં પણ એક માઇલસ્ટોન સાબિત થઈ છે. એક મહિલા સંચાલિત કંપની જ્યારે સ્ટોક માર્કેટમાં આટલી મોટી ધૂમ મચાવે ત્યારે તે આખા દેશની અર્થવ્યવસ્થા અને સ્ત્રીઓના આત્મવિશ્વાસ માટે ગર્વની ક્ષણ બની જાય છે.
1: ચોક્કસ, આ સંવાદ દરમિયાન મને વારંવાર એક વિચાર આવે છે કે ફાલ્ગુની નાયરની આ સફર એ માત્ર એક વ્યક્તિની સફર નથી, પણ બદલાતા ભારતની તસવીર છે. એક એવું ભારત જ્યાં સપના જોવા માટે જેન્ડર કે ઉંમરનું કોઈ બંધન નથી.
0: હા, અને હજી એક પાસું જે આપણને જોવું જોઈએ તે છે એમની નિર્ણાયક શક્તિ.
1: સાચી વાત છે. મેં ક્યાંક વાંચ્યું હતું કે જ્યારે તેમણે ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગની આરામદાયક દુનિયા છોડી ત્યારે ઘણાએ તેમને કહ્યું હતું કે આ ઉંમરે આવું જોખમ લેવું એ મૂર્ખામી છે, પણ તેમણે પોતાના અંતરાત્માનો અવાજ સાંભળ્યો. આજના યુવાનો જે વારંવાર કન્ફ્યુઝ થઈ જાય છે તેમને એમાંથી શું શીખવા મળે?
0: યુવાનો માટે સૌથી મોટો પાઠ એ છે કે તમારા ડેટા પર વિશ્વાસ રાખો, પણ તમારા અંતરાત્માને ક્યારેય નકારો નહીં. ફાલ્ગુનીએ માર્કેટનો અભ્યાસ કર્યો હતો. તેમને ખબર હતી કે ભારતમાં ઓનલાઈન ખરીદીનો વ્યાપ વધવાનો છે. નિર્ણય લેવો એ માત્ર હિંમતની વાત નથી, પણ પૂરેપૂરી તૈયારી સાથે લીધેલું પગલું છે. યુવાનો ઘણીવાર ઉતાવળમાં નિર્ણય લે છે, જ્યારે ફાલ્ગુનીએ ધીરજપૂર્વક યોગ્ય સમયની રાહ જોઈ. શ્રોતા મિત્રો, સમય થઈ ગયો છે એક ગીતનો, તો આવો સાંભળીએ આ ગીત.

0: હેલો
1: રાજેશ જી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
0: ફરીથી
1: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો
0: 10 લાખ આપી દો, બચી જશો.
2: સર, આટલા ક્યાંથી?
0: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
1: 2 લાખ મોકલો, બાકીના પછી.
2: સર, 2 લાખ?
3: શું થયું પપ્પા?
2: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
1: અરે,
2: કાપી નાખ્યો.
3: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
2: ફ્રોડ?
3: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
4: તો પૈસા ગુમાવશો.
5: આરબીઆઈ કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
6: હજી એક વાત મને જે ખૂબ જ પ્રભાવિત કરે છે, તેમનું ફ્યુચરિસ્ટિક વિઝન. તેમણે ત્યારે ઈ કોમર્સમાં ઝંપલાવ્યું જ્યારે લોકો હજી ઓનલાઈન પેમેન્ટ કરતા ડરતા હતા. તેમણે ટેકનોલોજીને હથિયાર બનાવ્યું. આજે આપણે જોઈએ છીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો તેઓ કેટલો સુંદર ઉપયોગ કરી રહ્યા છે.
7: બિલકુલ, તેઓ હંમેશા સમય કરતાં 2 ડગલા આગળ વિચારે છે. તેમણે ફક્ત ઓનલાઈન પર જ ધ્યાન નથી આપ્યું, પણ હવે તેઓ ઓફલાઈન સ્ટોર્સ પણ ખોલી રહ્યા છે. આનો અર્થ એ છે કે તેઓ જાણે છે કે ભારતીય ગ્રાહકો વસ્તુ જોઈ તપાસીને જ ખરીદી રહ્યા છે. ઓનલાઈન અને ઓફલાઈનનું આ જે મિશ્રણ તેમણે બનાવ્યું છે તે તેમની બિઝનેસ સ્કિલ્સ દર્શાવે છે.
6: ખરેખર અદ્ભુત. આપણે ફાલ્ગુની વિશે જેટલી વાતો કરીએ તેટલી ઓછી છે, પણ એક વાત તો નક્કી છે, તેમની સફર એ વાતની સાબિતી છે કે જો તમારી પાસે વિઝન હોય અને એ વિઝનને અમલમાં મૂકવાની જીદ હોય તો નસીબ પણ તમારી મહેનત સામે નમી જાય છે.
7: મને લાગે છે કે ફાલ્ગુનીની સફળતાનો સૌથી મોટો શ્રેય તેમની પારદર્શિતાને જાય છે. ગ્રાહકો સાથે હોય કે રોકાણકારો સાથે હોય, તેમણે હંમેશા પારદર્શક સંબંધો જાળવ્યા છે. આજના સ્ટાર્ટઅપ યુગમાં જ્યાં ઘણીવાર આંકડાઓની માયાજાળ રચવામાં આવે છે, ત્યાં ફાલ્ગુની નાયર એક શુદ્ધ અને સાત્વિક બિઝનેસ એથિક્સનું ઉદાહરણ પૂરું પાડે છે.
6: છંદ, આપણો આ સંવાદ હવે એક એવા મોડ પર આવી ગયો છે જ્યાં આપણે કહી શકીએ કે ફાલ્ગુની નાયર માત્ર એક વ્યક્તિ નથી, પણ એક આખી વિચારધારા છે જે દરેક ઉંમરની વ્યક્તિને કહે છે કે હિંમત કર, તારું આકાશ હજી બાકી છે.
7: બિલકુલ, હવે આપણે એ જોવું જોઈએ કે આવનારી પેઢી માટે તેમણે કયા નવા રસ્તા ખોલ્યા છે.
6: આવનારી પેઢી માટે તેમણે એક નવો રોડમેપ તૈયાર કર્યો છે, ખાસ કરીને એ નાના ગામડાની છોકરીઓ માટે જેમના સપના મોટા છે પણ સાધન મર્યાદિત છે. ફાલ્ગુનીએ સાબિત કર્યું કે જો તમારી પાસે ઇન્ટરનેટ અને એક સારો વિચાર હોય તો તમે વિદેશો સાથે પણ સ્પર્ધા કરી શકો છો. શું તને લાગે છે કે હવે પછીના વર્ષોમાં આપણને ભારતમાંથી આવા વધુ ફાલ્ગુની નાયર જોવા મળશે?
7: ચોક્કસ, અને એની શરૂઆત થઈ ચૂકી છે. ફાલ્ગુનીની સફળતાએ રોકાણકારોનો દૃષ્ટિકોણ પણ બદલ્યો છે. હવે ઇન્વેસ્ટર્સ અનુભવી અને મક્કમ મહિલા ઉદ્યોગ સાહસિકો ઉપર પણ દાવ લગાવતા થયા છે. તેમણે એક આખી નવી પેઢી તૈયાર કરી છે જે જોબ સિકર મટીને જોબ ક્રિએટર બનવા માગે છે.
6: અને એ જ તો આપણા દેશની સાચી પ્રગતિ છે. મને એક વાત યાદ આવે છે કે ફાલ્ગુની હંમેશા કહે છે, નિષ્ફળતાથી ડરવાની કોઈ જરૂર નથી, એ તો સફળતાના રસ્તે આવતો એક નાનકડો વિરામ છે. આજના યુવાનો જે ડિપ્રેશન અને સ્ટ્રેસનો ભોગ બને છે, તેમના માટે આ કેટલો મોટો મંત્ર છે.
7: ખૂબ જ મોટો. ફાલ્ગુની પોતે પણ અનેક પડકારોમાંથી પસાર થયા છે, પણ તેમણે ક્યારેય પોતાની નમ્રતા અને સ્મિત ગુમાવ્યું નથી. તેમની જીવનશૈલીમાં એક પ્રકારની સાદગી છે જે આપણને શીખવે છે કે સફળતાનો અર્થ અહંકાર નથી, પણ વધુ જવાબદારી છે. તેઓ આજે પણ નવા આઈડિયાઝ શીખવા માટે એટલા જ આતુર હોય છે જેટલા તેઓ 20 વર્ષ પહેલાં હતા.
6: ખરેખર આપણે ફાલ્ગુની નાયરના વ્યક્તિત્વના અનેક પાસાઓ સ્પર્શ્યા. પછી એ તેમની સાહસવૃત્તિ હોય, તેમની ટેકનિકલ સમજ હોય, કે પછી તેમની વિનમ્રતા. આકાશવાણીના શ્રોતાઓ અને ખાસ કરીને યુવા મિત્રો જેઓ અત્યારે આ સાંભળી રહ્યા છે, તેમના માટે આ માત્ર એક સફળતાની વાત નથી, પણ પોતાની જાતને શોધવાની એક પ્રક્રિયા છે.
7: બિલકુલ, જો તમે તમારી જાત ઉપર શંકા કરવાનું છોડી દો અને કામ કરવાનું શરૂ કરો તો કુદરત પણ તમને રસ્તો બતાવશે. ફાલ્ગુની નાયર એ રસ્તા ઉપર ચાલનાર એક પ્રખર મુસાફર છે, જેમણે પાછળ આવનારાઓ માટે રસ્તો કંડાર્યો છે.
6: ખૂબ જ સુંદર વાત કરી. શ્રોતા મિત્રો, ફાલ્ગુની નાયર એટલે હિંમત, હોશિયારી અને હાર્ડવર્કનું અદ્ભુત મિશ્રણ. આશા છે કે આજના આ સંવાદે તમારામાં એક નવો ઉત્સાહ ભર્યો હશે.
7: ચોક્કસ, મને લાગે છે કે હવે શ્રોતાઓ પણ પોતાના સપનાની ડાયરી ખોલીને બેસશે.
6: હા, અને એ જ આપણી આ ચર્ચાની સાચી સફળતા ગણાશે.
7: ચોક્કસ, ફાલ્ગુની ઘણીવાર કહે છે કે તમે તમારા જીવનના પાયલોટ બનો, પેસેન્જર નહીં. આજના યુવાનો માટે આ વાત ખૂબ જ મહત્વની છે. આપણે ઘણીવાર સંજોગો કે નસીબના ભરોસે બેસી રહીએ છીએ, પણ ફાલ્ગુનીએ પોતે સ્ટિયરિંગ વ્હીલ પકડ્યું અને પોતાની દિશા પોતે નક્કી કરી.
6: કેટલી સચોટ વાત. પાયલોટ બનવા માટે આત્મવિશ્વાસ જોઈએ, અને ફાલ્ગુનીએ સાબિત કર્યું છે કે જ્યારે તમે તમારા વિઝન પર સ્પષ્ટ હો ત્યારે આખી દુનિયા તમારી પાછળ આવે છે. આપણે એ પણ નોંધવું જોઈએ કે તેમણે ક્યારેય સ્ત્રી હોવાને કારણે કોઈ વિક્ટિમ કાર્ડ નથી વાપર્યું. તેમણે હંમેશા પોતાની ક્ષમતા પર જ ભાર મૂક્યો છે.
7: બિલકુલ, અને એ જ સાચું સશક્તિકરણ છે. તેમણે ક્યારેય એવું નથી વિચાર્યું કે હું સ્ત્રી છું એટલે મને ઓછી તકો મળશે અથવા મારે કોઈની દયાની જરૂર છે. તેમણે પોતાની મહેનતથી એવું સ્થાન જમાવ્યું કે આજે મોટા મોટા ઇન્વેસ્ટર્સ તેમની સામે લાઈન લગાવીને ઊભા રહે છે. યુવા પેઢીએ આમાંથી એ શીખવાનું છે કે તમારી લાયકાત જ તમારો સૌથી મોટો પરિચય છે.
6: ખરેખર આજના આધુનિક યુગમાં જ્યાં સોશિયલ મીડિયા પર ફેમ મેળવવાની હોડ જામી છે, ત્યાં ફાલ્ગુનીએ સોલિડ બિઝનેસ વેલ્યુઝ ઊભી કરી છે. તેઓ લાઇમલાઇટમાં રહેવા કરતાં પોતાના ગ્રાહકોના ફીડબેક વાંચવામાં વધુ સમય વિતાવે છે.
7: સાચું કહ્યું, ગ્રાહકનો સંતોષ એ જ તેમની સૌથી મોટી એડવર્ટાઇઝમેન્ટ છે. મને લાગે છે કે આપણે આ સંવાદના માધ્યમથી એ પણ સંદેશ આપવો જોઈએ કે સફળતા રાતોરાત નથી મળતી. ફાલ્ગુનીના આજના વટવૃક્ષ પાછળ વર્ષોની તપસ્યા અને અનેક રાતોના ઉજાગરા છે, એટલે યુવાનોએ ઇન્સ્ટન્ટ સક્સેસના મોહમાંથી બહાર નીકળવું પડશે.
6: તો મિત્રો, આજની આ સફર માત્ર સક્સેસફુલ બિઝનેસ વુમનની સ્ટોરી નહોતી. આ વાત હતી વિશ્વાસની, નવી શરૂઆત કરવાની હિંમતની અને પોતાના સપનાઓને ઉંમરથી મોટા માનવાની. ફાલ્ગુની નાયરે બતાવ્યું કે જીવનમાં કોઈ પણ ક્ષણે નવો રસ્તો પસંદ કરી શકાય છે. કદાચ આજે ઘણા લિસનર્સ પોતાના જીવનના કોઈ ટર્નિંગ પોઈન્ટ પર હશે, કોઈ નવી શરૂઆત કરવાનું વિચારી રહ્યા હશે, કોઈ ડરી રહ્યા હશે. તો બસ એટલું જ યાદ રાખજો, દરેક મોટું સપનું શરૂઆતમાં અશક્ય જ લાગે છે, પણ જો તમે તમારા પર વિશ્વાસ રાખો તો ધીમે ધીમે રસ્તાઓ ખુદ બનવા લાગે છે.
7: અને આજના કાર્યક્રમના અંતે બસ એક નાની વાત, લાઈફ હંમેશા પરફેક્ટ ટાઈમિંગ લઈને નથી આવતી. ઘણીવાર આપણને અનસર્ટેનિટી વચ્ચે જ પગલું ભરવું પડે છે. કદાચ સક્સેસ તરત ન મળે, કદાચ લોકો શરૂઆતમાં સમજે નહીં, પણ જો દિલથી કરેલી મહેનત સાચી હોય ને તો એક દિવસ એ જ સફર બીજા લોકો માટે પ્રેરણા બની જાય છે. તો સપનાઓ જોવાનું ક્યારેય બંધ ન કરશો, કારણ કે કદાચ તમારી લાઈફની સૌથી સુંદર શરૂઆત હજુ બાકી હોય.
6: તો મિત્રો, ફરી મળીશું નવા વિચારો સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી પરથી પ્રસારિત થનાર સૌથી વિશેષ કાર્યક્રમ યુવાણી. કાર્યક્રમની પ્રસ્તુતિ અમારા આકાશવાણીના ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવી.
4: પોલીસ
1: મિસ સીમા
4: જી,
1: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભા રહો, નહીં તો ઘરે આવી જઈશું. હા,
4: કેમ પણ હું
1: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
4: ડિજિટલ અરેસ્ટ?
1: 1,00,000 આપો, બચી જશો.
4: આટલા પૈસા?
1: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
4: જેલમાં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે.
1: અરે,
4: ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો.

0: તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: કાર્યક્રમની શરૂઆત કરીશું જગજીતસિંહ ગાયલી અમીર મીનાઈની રચનાથી.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે.

0: છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: અને હવે સમજશો તલત અઝીઝે ગાયેલી સઈદ રાહીની આ ગઝલ.

તલત અઝીઝે ગાયેલી સઈદ રાહીની ગઝલ સાથે જ આજનો હિન્દી ગીત ગઝલનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા, બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં જૂન મહિનાથી વસ્તી ગણતરીના પહેલા તબક્કાનો પ્રારંભ થશે. 17-31 મે સુધી સ્વગણતરી કરી શકાશે. દેશભરમાં 3 મે લેવાયેલી નીટ પરીક્ષા રદ કરવા રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાનો નિર્ણય. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતો માટે વાર્ષિક ઈ KYC હવે ફરજિયાત. રાજ્યમાં આગામી 3 દિવસ બાદ ગરમીથી રાહત મળવાની શક્યતા. અને IPL ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે અમદાવાદમાં મુકાબલો. સમાચાર વિગતવાર. રાજ્યમાં આગામી 1 જૂનથી વસ્તી ગણતરી 2027ના પહેલા તબક્કાનો પ્રારંભ થશે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા વસ્તી ગણતરી નિયામક સુજલ જે મયાત્રાએ કહ્યું કે આગામી વસ્તી ગણતરી સંપૂર્ણ રીતે ડિજિટલ માધ્યમથી કરાશે. તેમણે કહ્યું કે પહેલા તબક્કા હેઠળ આવાસની સ્થિતિ, પરિવારની વિગત, પીવાના પાણીના સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય અસ્કયામત સહિત કુલ 33 જેટલા પ્રશ્ન પૂછવામાં આવશે, તેમજ ઘરિયાદી અને મકાનોની ગણતરી કરાશે. આ ઉપરાંત નાગરિકો આગામી 17-31 મે સુધી અધિકૃત પોર્ટલ SE.census.gov.in પર સ્વગણતરી એટલે કે સેલ્ફ એન્યુમરેશન કરી પોતાની વિગત જાતે ભરી શકશે. કોઈપણ મૂંઝવણ કે માહિતી માટે ટોલ ફ્રી નંબર 1855 ઉપર સંપર્ક કરી શકાશે.
1: પહેલી વાર ભારત સરકાર એક સ્વગણતરીનો ઓપ્શન આપી રહી છે. એની વેબસાઇટ આપની પાસે છે કે ભાઈ સેન્સસનું સેલ્ફ ઇન્યુમરેશન જે છે આ વ્યક્તિ પોતે ભરી શકે છે. ઇન્યુમરેટરના જે 33 પ્રશ્નો છે, 33 પ્રશ્નો સોલ્યુશન એપમાં તમને મળી રહેશે. આમાં તમે પોતાનો મોબાઈલ નંબર નાખો, એના કારણે તમારે કેપ્ચર જનરેટ થશે. તમારો મોબાઈલ નંબર OTP એક જ વાર આવશે. આમાં તમે આના એ 33 પ્રશ્નોનો સેમ મેનરનો ઉત્તરણ આપો એટલે છેક છેલ્લે તમારે 33 પ્રશ્નો જવાબ છે. એક સેલ્ફ ઇન્યુમરેશન ID જનરેટ થશે, જેનો એક સ્ક્રીનશોટ તમારે મોબાઈલ રાખવાનો આવશે. જ્યારે 33 પ્રશ્નો ભરાઈ જશે એટલે એક સેલ્ફ ઇન્યુમરેશન ID જનરેટ થશે, જે વ્યક્તિએ પોતાની પાસે રાખવાનો છે.
0: રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTA આરોગ્ય શિક્ષણમાં પ્રવેશ માટે 3 મે લેવાયેલી રાષ્ટ્રીય પાત્રતા પ્રવેશ પરીક્ષા NEETને રદ કરવાનો નિર્ણય કર્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં NTA જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના હિત અને રાષ્ટ્રીય પરીક્ષા પ્રણાલી પર રહેલા વિશ્વાસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરાયો છે. સરકારે પેપર લીકના કથિત આક્ષેપની સમગ્ર તપાસ માટે આ મામલો કેન્દ્રીય તપાસ સંસ્થા CBIને સોંપવાનો નિર્ણય કર્યો છે. જો કે ફરીથી પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ નોંધણી કરાવવાની અને કોઈ વધારાની ફી ભરવાની જરૂર નહીં પડે તેમ NTAના નિદેશક અભિષેક સિંહે જણાવ્યું.
2: અગર કોઈ ઇસ તરહ સે ચોરી કરકે પરીક્ષા દેગા તો વો ઉનકે લિયે ફેર નહીં હૈ જો અપને મહેનત સે પઢાઈ કર રહે હૈં તો ઉનકે હિત મે ધ્યાન રખતે હુએ હમને યે એક કડા નિર્ણય લિયા કે હમ યે સંદેશ દે સકે હર ઉસ ક્રિમિનલ કો હર ઉસ સ્કેમસ્ટર્સ કો કે અગર આપ ઇસ તરહ કે કામ કરેંગે તો ઉસકો NTA સરકાર બરદાશ્ત નહીં કરેગી. હમને ઇસ મેટર કો CBI કો ઇન્ક્વાયરી કો દિયા હૈ ઓર હમ ઇસ તરહ કે જિતને લોગ ખુરાફાત કિયે હૈં ઉનકો પકડેંગે ઉનકો જેલ ભેજેંગે તાકિ બચ્ચો કા ભવિષ્ય કિસી ભી પ્રકાર સે એડવર્સલી પ્રભાવિત ન હો.
0: ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ અંગે પ્રતિક્રિયા આપી.
3: આ એક ગંભીર જઘન્ય કૃત્ય છે અને આ કૃત્યને તો CBI તપાસ કરીને ચોક્કસ પ્રકારે એક્શન લેવાશે. પરંતુ હાલના પ્રસંગે NTA જે આ પરીક્ષાને ફરી વખત લેવાની છે ત્યારે કોઈ રજીસ્ટ્રેશન કરાવવાનું નથી, કોઈ ફીસ ભરવાની નથી. અમુક લોકો આનો તકનો લાભ લઈને પાસ થવા માંગતા હતા કે સાચી જગ્યા પર ખોટા માણસો બેસી જવાના હતા. એ ગંભીરતા લઈને આ પરીક્ષા રદ કરવામાં આવી છે અને બીજી પરીક્ષા એના ટાઈમ ટેબલ આપશે.
0: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હપ્તા સ્વરૂપે સહાય મેળવવા ઇચ્છતા ખેડૂત લાભાર્થીઓએ બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન એટલે કે ચહેરાનો ઉપયોગ કરીને ઓળખની ચકાસણી દ્વારા વાર્ષિક EKYC ફરજિયાત કરાવવું પડશે. કેન્દ્ર સરકાર દ્વારા નિયમોમાં ફેરફાર કરાયા છે. રાજ્યના ખેડૂતોને આગામી 30 જૂન સુધીમાં EKYC કરાવી લેવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરાયો છે. ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક અથવા ગ્રામ્ય નોડલ અધિકારીનો સંપર્ક કરીને PM કિસાન મોબાઈલ એપ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન કરાવી શકાશે, તેમજ નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC અથવા ઈગ્રામ કેન્દ્ર પર EKYC કરાવી શકશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને કેન્દ્રીય રાજ્યમંત્રી સુરેશ ગોપીએ નર્મદામાં એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. બંને મંત્રીઓએ સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. શ્રી શેખાવતે સ્ટેચ્યુ ઓફ યુનિટીને રાષ્ટ્રભક્તિ અને એકતાની પ્રેરણાભૂમિ ગણાવ્યું.
4: निश्चित रूप से इस स्थान पर आकर के व्यक्ति के हृदय में राष्ट्रभक्ति का भाव और राष्ट्र के प्रति अपने आप को समर्पित कर देने का भाव स्वतः स्फूर्त रूप से जागृत होता है। यह स्थान देश के सभी तीर्थों से बड़ा महातीर्थ है और जिस तरह से प्रोफेशनली यहाँ व्यवस्थाओं का संधारण किया गया, छोटी से छोटी माइन्यूट डिटेल को देख करके विचार करके इस महान तीर्थ का संयोजन किया गया, वो निश्चित रूप से अपने आप को भारतीय होने पर गर्व पैदा कर।
0: जयरे श्री गोपीए दरेक भारतीय ने जीवन में एक बार स्टेच्यू ऑफ यूनिटी की मुलाकात लेवा अनुरोध कर। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો। ડાંગના આહવા તાલુકામાં સમાવિષ્ટ સાપુતારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ઉત્તમ કામગીરી બદલ રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણો NQAS માટે રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર એનાયત કરાયું। ભારતીય ગુણવત્તા પરિષદ QCI દિલ્હીની ટીમના મૂલ્યાંકન બાદ રાષ્ટ્રીય આરોગ્ય અભિયાન હેઠળ કેન્દ્રને આ પ્રમાણપત્ર મળ્યું છે। આધુનિક નર્સિંગના સ્થાપક ફ્લોરેન્સ નાઇન્ટિંગેલના જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આપણી નર્સો આપણું ભવિષ્યનું વિષયવસ્તુ સાથે આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવાઈ રહ્યો છે। તાપીના વ્યારા તાલુકાના છીંડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા સ્ટાફ નર્સ નીલિમા ચૌધરીએ કહ્યું કે હોસ્પિટલના ઉંમરે આવતા દરેક દર્દીની સેવા એ જ અમારો પરમધર્મ છે। GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ગાંધીનગરના ઓડિટોરિયમ હોલમાં આરોગ્યમંત્રી પ્રફુલ પાનસિરેની ઉપસ્થિતિમાં આ દિવસ ઉજવાયો। દરમિયાન આરોગ્યમંત્રીએ નર્સિસની કામગીરીને બિરદાવી। રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની શક્યતા છે, ત્યારબાદ તાપમાન 2-4 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે। હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર AK દાસે કહ્યું કે આગામી 15 તારીખ સુધી કેટલાક જિલ્લામાં હીટવેવ એટલે કે ઉષ્ણ લહેરની સંભાવના છે, જ્યારે સુરત, કચ્છ અને સુરેન્દ્રનગરમાં આગામી 24 કલાક ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાતા તાપમાન 42-45 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે।
5: आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए जो अधिकतम तापमान है वो अगले 3 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा, ऐसा स्थिति बनी रहेगी और फिर उसके आगे 2-4 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होगी। कुछ कुछ क्षेत्रों में 41-45 डिग्री सेंटीग्रेड तक रहने का संभावना रहेगा अगले 3 दिन तक। और हीटवेव हम लोग आज वार्निंग दे रहे हैं अगले 3 दिन के लिए 12-14 मई तक।
0: દરમિયાન રાજ્યમાં સૌથી વધુ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કંડલા વિમાનમથક અને સુરેન્દ્રનગરમાં નોંધાયું છે, જ્યારે અમરેલી, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યાના અહેવાલ છે। આ સિવાયના જિલ્લા અને શહેરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને તેનાથી ઓછું નોંધાયું છે। કચ્છમાં અબડાસાના દરિયાકાંઠેથી સુરક્ષા સંસ્થાઓને દરિયામાં તણાઈને આવેલી 2 બિનવારસી વસ્તુઓ મળી આવી છે। અમારા પ્રતિનિધિ હેમાંગ પટની જણાવ્યું છે કે સુરક્ષા સંસ્થાઓને ખિદરત ટાપુ પરથી મળેલી સોલાર બેઝ અને સેટેલાઇટ આધારિત ઓટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ દરિયામાં જગ્યાને જાણવા ઉપયોગમાં લેવાય છે। બીજી એક ઘટનામાં સુલેમાનપીર ટાપુ વિસ્તારમાં દરિયામાં તણાઈ આવેલા ડ્રોનની તૂટેલી પાંખ મળી આવી, આ અંગે સુરક્ષા સંસ્થાઓએ વધુ તપાસ હાથ ધરી। પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં સોલાર પેનલ લગાવવાની કામગીરી શરૂ થઈ છે। આ માટે જેટકો, ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, UGVCL, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ, જેડા અને સોલાર નિષ્ણાતો સાથે બેઠક યોજાઈ હતી। આ પરિયોજના માટે 4 સભ્યોની નિષ્ણાત સમિતિ રચાઈ છે। યુનિવર્સિટીના એન્જિનિયર વિપુલ સાંડેસરાએ જણાવ્યું કે આગામી 6 મહિનામાં આ કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે। બોટાદમાં ઓનલાઈન ગેમિંગના વ્યસન સામે જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે। એક સામાજિક સંસ્થા દ્વારા હિફલી વિસ્તારમાં ઓનલાઈન ગેમિંગનું રાખો ધ્યાન નહીતર ખોશો તમારું જ્ઞાન સૂત્ર સાથે યોજાયેલા અભિયાનમાં હીરાના કારખાનાના યુવાનોને ઓનલાઈન ગેમિંગના અતિરેકથી થતી માનસિક, શારીરિક અને આર્થિક હાનિ અંગે માહિતગાર કરાયા। ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હમણાં 7:30 વાગે આ મેચ શરૂ થશે। હાલમાં મળતા અહેવાલ મુજબ હૈદરાબાદની ટીમે બોલિંગ પસંદ કરી છે। ગુજરાતની ટીમ શુભમન ગિલ અને હૈદરાબાદની ટીમ પેટ કમિન્સની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરશે। પોઈન્ટ ટેબલમાં હાલ હૈદરાબાદની ટીમ બીજા અને ગુજરાતની ટીમ ત્રીજા સ્થાન પર છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। રાજ્યમાં જૂન મહિનાથી વસ્તી ગણતરીના પહેલા તબક્કાનો પ્રારંભ થશે. 17-31 મે સુધી સ્વગણતરી કરી શકાશે. દેશભરમાં 3 મે લેવાયેલી નીટ પરીક્ષા રદ કરવા રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાનો નિર્ણય. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતો માટે વાર્ષિક ઈ KYC હવે ફરજિયાત. રાજ્યમાં આગામી 3 દિવસ બાદ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા. અને IPL ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે

0: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે, પ્રસ્તુત છે ખેડ ખાતર પાણી બિયારણ આધુનિક કૃષિ ટેકનોલોજી અને સંશોધન વિશે વાતો કરતો કાર્યક્રમ કિસાન વાણી. પ્રાયોજક છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર. કિસાન વાણી કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રોને પિંકી દમણિયાના નમસ્કાર. મિત્રો, આજના કિસાનવાણી કાર્યક્રમ અંતર્ગત વેલાવાળા પાકોમાં ટીંડોળાનું ઉત્પાદન એ વિશે ઉષાબેન વાલગઢની ધર્મષ્ઠા પટેલે લીધેલી મુલાકાત હવે આપ સાંભળશો.
1: શ્રોતા મિત્રો, આપણા વિસ્તારની અંદર જુદા જુદા પાકો કરવામાં આવે છે. આ પાકોની અંદર ઋતુ અનુસાર શાકભાજી પાકો પણ કરવામાં આવે છે. શાકભાજી પાકોમાં છોડ ઉપર થતા પાકો અને વેલાવાળા પાકો એમ બે પ્રકારના પાકો થાય છે. વેલાવાળા પાકોની વાત કરીએ તો એની અંદર છે કારેલા, દૂધી, તુરિયા, ગલકા, પરવળ, ટીંડોળા, કાકડી વગેરે લેવામાં આવે છે. પરવળ એ પણ ખૂબ જ મહત્ત્વના છે અને દર બીજા દિવસે એનું ઉત્પાદન મળી રહેતું હોય છે. થોડી કાળજી લેવામાં આવે તો એનું ઉત્પાદન અને સારો ભાવ પણ મળી રહેતા હોય છે. તો શ્રોતા મિત્રો, આજે આપણે ધરમપુર તાલુકાના આવધા ગામના આવા જ એક પ્રગતિશીલ મહિલા ખેડૂત એવા ઉષાબેન વિનેશભાઈ વાલગઢને મળીએ અને એમની પાસેથી વેલાવાળા પાકોમાં ટીંડોળાનું ઉત્પાદન એ વિશેની માહિતી મેળવીએ. તો સૌપ્રથમ ઉષાબેન, આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે.
2: નમસ્તે.
1: ઉષાબેન, તમે આ ખેતી પાકો જે કરો તો કેટલા સમયથી કરો?
2: ઘણા સમયથી.
1: ઘણા વર્ષો. તો તમે ખેતી પાકોમાં આમ ટીંડોળા જ કરો કે પછી દર વર્ષે બદલીને પાક કરો એમ બીજા પણ?
2: ટીંડોળા જ કરું કાયમ.
1: તો આજે અત્યારે ટીંડોળા કરેલા છે તો આમ કેટલા જમીન વિસ્તારમાં છે? તો આ ટીંડોળા જે તમે વાવેતર કરેલું એના વેલા રોપેલા, તો આ કઈ સિઝનમાં તમે રોપેલા?
2: વરસાદ આવે જૂનમાં ત્યારે પહેલા ખેડી કાઢવાનું, પછી આ ખાડા ખોદી કાઢવાના, પછી આમાં શેણિયો ખાતર તેલ નાખવાના, પછી ઢગલો વાળી દેવાના, પછી વરસાદ આવે એટલે આ બધા ટુકડા કાપી કાઢવાના, પછી તેમાં આપણે આ ડાય ને ખાતર આવે ને ગોરિયા ને એવું બધું લાવવાનું, પછી આમાં થોડું થોડું નાખીને બધે રોપી દેવાનું.
1: તો આ ટીંડોળીના જે વેલા રોપવામાં આવે તો આમ કેટલું અંતર તમે રાખો બે છોડ વચ્ચે?
2: 2 ફૂટ હે.
1: તો આ ટીંડોળાના વેલા રોપવામાં આવે તો એના વેલાની જે ગાંઠ કટકા જે ટુકડા ખરા, તો આમ કેટલા તમે ટુકડા એના લંબાઈના કરો?
2: આ 2 પેરાના.
1: 2 પેરાના ટુકડા. તો એને રોપતી વખતે આમ કોઈ દવામાં બોળવામાં આવે એમ જ રોપવાનું. તો એમાં જે તમે રોપી દીધા તે પછીથી એમાં મંડપ છે તો પહેલાથી તમે કરી રાખો કે પાછળથી કરવો પડે?
2: પાછળથી. હા, એલા ફૂટમાં નીકળે ને એટલે આપણે હવે આ હોસવા પડે આવી સોરી, અને તો પછી પહેલા
1: તમે આ રીતે વાંસનું જે દાંડી હોય
2: તે ઊભી કરી દે,
1: ઊભી કરી
2: એટલે તેને ચડે એટલે તે પહેલા આપણે મંડપ કરી દઈએ.
1: ઉષાબેન, આ મંડપ તમે કરો તો કઈ કઈ વસ્તુની જરૂરિયાત પડે?
2: આ ખૂંટા છે, પછી આ તાર સુત્રી
1: એની જરૂર પડે,
2: અને આ તાનિયા તાને મારવાના એની જરૂર પડે,
1: એટલે માણસ બોલાવવા પડે માટે,
2: એના માટે બોલાવવા પડે, ને ઘેરે રહેતા ઘેરના જ કરી લઈએ.
1: તો આ મંડપ કરી દીધો પછી એને ચડાવવાના હોય ઉપર, તો આ કેટલા સમયમાં આ મંડપ છવાઈ જાય?
2: આ ભાદરામાં ચડી જાય.
1: ચડી જાય. તો એમાં ફળ જે આવવાના ચાલુ થાય તો તે કેટલા સમય પછી તમે રોપો? પછી
2: આના પર ચડી એટલે આને લાગવા લાગી જ જાય,
1: એટલે જે દાંડી ઉભી કરો તમે એની ઉપર
2: લાગતા જ જાય. પછી આ કચરો બહુ કાઢવા પડે, આ નીંદીને પછી ખાતર નાખવા પડે.
1: તમારે કેટલી વાર નીંદણ કરવું પડે એમાં?
2: 2-3 વાર.
1: 2-3 વાર?
2: 4 વાર થઈ જાય, જેને બહુ નીકળી આવેલો સાંજે. તો
1: નીંદણ કરીને પછી તમે
2: ખાતર આમાં જુલા?
1: તો એમાં નીંદણ તમારે કરવું પડે, ચોમાસામાં વરસાદ આવે એટલે નીંદણ વધારે થતું
2: હોય.
1: તો પછી શિયાળો આવે પછી એમાં જે પાણી આપવાનું રહે તો તમે કેટલા દિવસે પાણી આપો શિયાળો અને ઉનાળામાં?
2: આપે 8 વાર પર.
1: તમે અહીંયા પાણી નજીકમાં બોર છે તમારો કે ખાડીમાંથી?
2: નદી થી મોટર નાખેલી છે ને આ મશીન છે, મશીન થી બે ને મોટર થી બે બંને માંથી.
1: તો આ પરવળ જે ખરા તો આમ કેટલો સમય સુધી આ ચાલી રહી? આ એ મંડપ
2: મંડપ
1: તમે રાખો
2: આ જૂલમાં?

0: જૂન સુધી રાખો, પછી ખોળી કાઢો.
1: પછી ખોળી કાઢીએ, પછી ખેડી કાઢીએ, પછી અહીં બીજા માં રોપવાના, એમાં પછી ભાત રોપીએ.
0: એમાં તમે ડાંગર? હા. એટલે એકના એક ખેતર માં તમે આ પાક નહીં લેવો?
1: નહીં લે, તો નહીં થાય. હા,
0: ઉત્પાદન
1: આ કચરો ની બધે કે નહીં, એટલે બીજા પછી રોપા પડે બીજા માં.
2: મિત્રો, વેલાવાળા બહુ વર્ષાયુ શાકભાજી પાકો માં ટિંડોળા ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. ટિંડોળાના પાકને ગરમ અને ભેજવાળું વાતાવરણ વધારે માફક આવે છે. ટિંડોળાનો પાક સારા નિતારવાળી ગોરાળુ, બેસર, મધ્યમ કાળી અને ફળદ્રુપ ભાઠારી જમીનમાં ખૂબ સારી રીતે લઈ શકાય છે. ટિંડોળાના પાક માટે જમીનની તૈયારી કરતી વખતે પહેલાં જમીનને 20-25 સેન્ટીમીટર ઊંડી ખેડ કરવામાં આવે છે. તે પછીથી ઉનાળામાં સૂર્યના તાપમાં બરાબર તપવા દેવામાં આવે, જેથી નીંદણ જેવા ખચરાનો નાશ થાય. ત્યારબાદ 2-3 વાર ખેડ કરીને જમીનને સમતળ બનાવવામાં આવે છે. જમીનને સમતળ બનાવ્યા બાદ એમાં પાળા તૈયાર કરવામાં આવે છે. ટિંડોળાની જાતની વાત કરીએ તો ટિંડોળાની લાંબા અને પાતળા આછા લીલા રંગના તેમજ ટૂંકા અને સુવાળા ફળવાળી સુરતી કલી જાત ખૂબ જ પ્રચલિત છે. મિત્રો, ટિંડોળાના પાકની વાવણી વિશેની વાત કરીએ તો ટિંડોળાના પાકનું ચોમાસું અને ઉનાળું વાવેતર કરવામાં આવે છે. વાવણી 1 વર્ષ જૂના વેલાઓના ટુકડાઓથી કરવામાં આવે છે. ટિંડોળીના 1 વર્ષ જૂના રોગજીવાત મુક્ત વેલાને પસંદ કરીને 40-45 સેન્ટીમીટર લંબાઈના 3-4 ગાંઠોવાળા ટુકડા તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ આ ટુકડાને દરેક ખાડામાં 2 ટુકડા રોપવામાં આવે છે. આપણે વેલાને એવી રીતે રોપવાનું હોય છે કે જેથી વેલાના બંને છેડા જમીનની બહાર રહે અને વેલાનો વચ્ચેનો ભાગ જમીનમાં 5-7 સેન્ટીમીટર જેટલો ઊંડો રહે. સામાન્ય રીતે ટિંડોળાનું વાવેતર 2x1 મીટર અથવા 2x1.5 મીટરના અંતરે રોપવામાં આવે છે. મિત્રો, ટિંડોળાની ખેતીમાં ખાતરની વાત કરીએ તો આપણે જમીન તૈયાર કરતી વખતે 15-20 ટન સારું કોવાયેલું છાણિયું ખાતર નાખવું જોઈએ, અથવા તો એ ખેતરની અંદર લીલો પડવાશ પણ કરી શકાય છે. મિત્રો, ટિંડોળાની ખેતીમાં પાછલી માવજત તરીકે ટિંડોળાના વેલાને ટેકાની જરૂરિયાત પડતી હોય છે. એના માટે લાકડાના થાંભલાનો મંડપ બનાવીને ઉપરના ભાગે તારની જાળી બનાવવામાં આવે છે. દરેક ખાડામાં રોપેલા વેલામાંથી 9 ફૂટ નીકળે એટલે એમાંથી 1-2 તંદુરસ્ત વેલાને મંડપ ઉપર ચડાવીને બાકીના વેલાને દૂર કરવામાં આવે છે. આ સિવાય જરૂર પ્રમાણે એમાં નિંદામણ પણ કરવાનું હોય છે. ખાડામાં વેલાને નુકસાન ન થાય એવી રીતે ગોળ કરવામાં આવે છે. ચોમાસા દરમિયાન વરસાદ નિયમિત થાય તો પિયતની જરૂરિયાત રહેતી નથી, પરંતુ ઓક્ટોબર નવેમ્બર મહિનાની અંદર 10-12 દિવસના ગાળે પિયત કરવાનું જરૂરી હોય છે. ડિસેમ્બર જાન્યુઆરી મહિનાની અંદર પાકમાં પિયત કરવું જોઈએ નહીં. તે પછી ટિંડોળાના પાકને ફેબ્રુઆરી મહિનામાં નવી કૂપડ શરૂ થાય એ પહેલાં જાડા વેલા રાખીને પાતળા રોગવાળા નબળા વેલાને કાપી નાખવાથી પાકને ફાયદો થાય છે. ઉનાળામાં આ પાકને નિયમિત 8-10 દિવસના ટૂંકા ગાળે પિયત આપવું જોઈએ.
0: તો ઉષાબેન, આ જે ટિંડોળા કરો તમે, તો એમાં રોગ આવે ખરા? રોગ જેવા
1: આવે?
0: કેવા ચિહ્નો દેખાય? એમ
1: એમાં પેલા ચોપડા એમ કે ને, તે જીના આખો આમાં આના આમ ચોટી જાય, તે પછી આ ઈયળ પડે તે ને દુખડા થઈ જાય.
0: તો કેવી રીતે નુકસાન કરે એમાં?
1: એમાં
0: ઈયળ આવે તો ફળને કોરી ખાય ટિંડોળા ને, એટલે થવાની દે
1: આગળ ની વધવા દે.
0: તો તમારે આ દવા છંટકાવ કરો તમે, તો કેટલી વાર કરવું પડે?
1: આમાં પડે એટલે છાંટવા જ પડે.
0: છાંટવા જ પડે?
1: હા.
0: તો આમ વાતાવરણની અસર થાય ખરી? અમુક વાતાવરણ આવે ત્યારે એમાં રોગજીવાત વધારે આવે?
1: હા, વધારે આવે.
0: કેવું વાતાવરણ હોય? આમ વાદળ હોય?
1: વાદળ, વરસાદ પડે ત્યારે આખું આ ધીમ પડી જાય.
0: ખેતરમાં ઉત્પાદન ઓછું થઈ જાય, વેલા સુકાઈ જતા.
1: સુકાઈ જાય? હા. પછી વરસાદ નહીં આવે એવું ત્યારે સારું.
0: તો એમાં તમે પાયામાં ખાતર નાખો પછી તમે આ મોટા થાય ત્યાં સુધીમાં આમ કેટલા દિવસે ખાતર આપવું પડે અને કયા ખાતર આપવું?
1: અમે ઉરિયા અને ડાય
0: બે મિક્સ કરી. કેટલા દિવસ પર આપવું?
1: વધારે આ ઉરિયા જ લાખે. તો હવે એક તોડામાં લાખો તો હવે બીજા અઠવાડિયામાં લાખે.
0: બીજા અઠવાડિયા થોડું
1: થોડું ને એમાં જ હવે તો

0: ગોળી દીધી લીકેની એટલે એમાં નાખી દે આમાં,
1: પછી પાણી મૂકી દે.
0: હા પછી પાણી પહેલા પીવડાવી દે, પછી ધીમે ધીમે બધામાં સુકતી જવી એટલે ખાતર નાખી દે. પછી ધીમ પડી એટલે આ પીલી કાઢે નાખવા જ પડે. મોટા થાય.
1: ઉષાબેન, તો આ ટીંડોળા આમ કેટલું એનું ઉત્પાદન એક તોડ માં મળી રહેતું હોય?
0: એક તોડ માં નીકળે 10 કિલો, મણ વધારે માંડવો રહે તો 2 મણ 3 મણ એવા નીકળે. પેલા બહુ નીકળતા હતા, પેલા તો 7-7 મણ 8-8 મણ એવા નીકળે.
1: પછી એટલા તોડી રેવાય કે ભાઈ માણસ બોલાવવા પડે?
0: અમારા ઘરના તોડી કાઢીએ, બે જણા તોડી કાઢે.
1: તો એક દિવસ માં તૂટી જાય કે ભાઈ?
0: તૂટી જાય. સવાર થી મળવાનું એટલે બપોર 2-2 વાગે તોડી કાઢીએ.
1: તો તમે આ ટીંડોળા તોડો પછી એને પેકિંગ કરવું પડે કે એ ત્યાં જ કરી લે?
0: ત્યાં જ, અહીંયા પિકઅપ આવે ને તે લોકો કરી લે. અમારે ત્યાં ઘેરે આવે કે નહીં એટલે તે લોકો નીંગોળી ને તે લોકો જ પેક કરી લઈ જાય.
1: તો આમાં ટીંડોળા જે ખરા તો નાના મોટા અલગ પાડવા પડે?
0: હા, તે એ લોકો પછી કરે.
1: તમે સાથે જ આપી દેવું?
0: હા, અમે એમ જ સાથે જ આપી.
1: તો પછી તેના ભાવ કેવી રીતે તમને મળે?
0: ટીંડોળામાં
1: બીજા કોઈ પાક નીચે કરો કે આ ટીંડોળા છવાયેલો મંડપ ની હોય ત્યારે કે એક જ પાક રેવા દેવું?
0: કરે, અમુક આ મરચા રોપે, અમુક રીંગણ રોપી દે, પછી ટામેટા, આ ભાજી, પાલક ભાજી, ધાણો એવું બધું રોપી દે. ના તુવેર આ બાજુ એટલે આખો ઉના ચાલ્યા કરે અમારે શાકભાજી.
1: પછી આ મંડપ જયારે તમે કાઢી નાખવાના હો ને વેલા રાખવાના હો પાછા રોપવા માટે, તો તમે કેવા વેલા રાખો?
0: આખા જ આવેલા રાખવાના અહિયાંથી. હા, અહિયાંથી કાપી કાઢવાના અહિયાં સુધી, અહિયાં ના
1: એટલે લાંબા વેલા તમે પાછા રોપવા માટે
0: આખા જ રાખવાના. પછી જયારે રોપવાના ને ત્યારે ટુકડા કરીને રોપવાના.
1: પણ આ તમે કાઢી નાખો ત્યારે આ ખેડવાનું હોય આ ખેતર, તો તમે કાઢી નાખો તો ત્યારે પછી એ વેલાને તમે કેવી રીતે સાચવી મૂકો? એ
0: ઘેરે મૂકી દે ને, મારે
1: એમ જ નાખી મૂકી,
0: એમ જ પાણી જાય ને ત્યાં મૂકી રાખવાના.
1: પછી થોડા દિવસ પછી પેલા ખેતરમાં રોપી દેવું?
0: રોપી દેવાનું. પાણી જાય તો આપણે જરાક આવી મંટોડી રહી તો અમુક આ ખોદીને મૂકી દે. હવે ઉનાળામાં જો પાછા અમુક રોપે કે નહીં ભાત કાપીને, એ લોકો એવા કરે ને આપણે હવે પાણી પડે ત્યારે રોપવાનું, ત્યારે કઈ નહીં એમ જ મૂકી રહ્યા.
1: તો આ પાક પૂરો થઈ જાય પછી આ બધી સાફ સફાઈ ને કરવી પડે?
0: હા,
1: આખા ખેતર ને.
0: આ ખેતર જેટલું આમાં આપણે મંડપ કરેલું એટલે બધું કાઢવા પડે.
1: તો આજે ખૂટા ને તમે લેવ તો એ પછી ફરી પાછા એ નવા જ લેવા પડે?
0: નહીં, આજ કઈ નહીં, 2 વર્ષ ચાલી રહી, 2-3 વર્ષ રહી ને તો 3 વર્ષ એવા ચાલી રહી, પછી જીણા થાય ત્યારે નવા લાવવા પડે.
1: ઉષાબેન, તો ચોમાસામાં જયારે ઘણો વરસાદ આવતો હોય કે તોફાન આવતું હોય તો ત્યારે આમ મંડપ પડી જાય ખરો કે રે ટકી રહે?
0: ટકી રહે. આ તો હવે આ હમણાં વરસાદ આવે ને ત્યારે પડી જાય અમુકને આ ખૂંટા મૂડી જાય છે ને ભાંગી જાય
1: ત્યારે.
0: હા, ત્યારે પડી જાય, ત્યારે પછી પડી જાય તો હવે હું પછી કાપી જ નાખવા પડે. વહેલા કાપીને આ બધું સફાઈ જ રાખવા પડે, પર લાગે પણ ઓછા લાગે. આવું મંડપ રહે ત્યારે સારું લાગે તોડવાનું ને એવું.
1: તો ફળ એમાં કઈ સિઝનમાં જેવા વધારે સારા ફળ લાગે?
0: ફળ હમણાં બહુ લાગે આ તાપમાં વધારે,
1: ને શિયાળામાં?
0: શિયાળામાં ઓછા લાગે પણ ઓછા, મોટા નહીં જલ્દી થાય, ઠંડી બહુ લાગે
1: એટલે ગરમીમાં જ વધારે થાય.
0: ગરમીમાં વધારે.
1: તો તમે આ ઘરે બીજી પ્રવૃત્તિ પણ કરો? પશુપાલન કેવું છે?
0: ગાય નહીં રાખેલા, અમારે દેશી છે. દેશી બહુ છે, અમારે સસરા છે તે લઈ જાય.
1: તો તમે છાણિયું ખાતર ને બહારથી મંગાવો?
0: નહીં, આ ઘરનું
1: ઘરનું એ જ ઉપયોગ કરો. તો આમ બીજી કોઈ પ્રવૃત્તિમાં ખરા કે ખેતી સાથે જ સંકળાયેલા? તમે ખેતી જ કરો?
0: ખેતી જ ને આ મરચા કરે ને બધા બીજા ખેડૂત, અમે તોડવા જઈએ
1: તોડવા માટે.
0: અમારે ઘરે અમારા બેન ને તાર રોપેલા મેં આવે છે
1: એટલે તોડવા, એટલે તમે પ્રવૃત્તિ મળી રહે એટલે તમે 14-15 નું કુટુંબ ખરું.
0: કુટુંબ ખરું.
1: ઉષાબેન, આપે અમારા મિત્રોને આ વેલાવાળા પાકોમાં ટીંડોળાનું ઉત્પાદન એ વિશે જે મહત્વની જાણકારી આપી એ બદલ આપનો આભાર.
0: આભાર.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વેલાવાળા પાકોમાં ટીંડોળાનું ઉત્પાદન એ વિશે ઉષાબેન વાલઘડની ધર્મષ્ઠા પટેલે લીધેલી મુલાકાત.
3: નમસ્કાર, યે આકાશવાણી હૈ. 9 દશક યાની 90 સાલ જબ ટીવી કા પર્દા કોરા થા ઓર ઇન્ટરનેટ એક સપના, તબ ધુન કી ઇસ લહેર ને ભારત કે હર ઘર મે અપની જગહ બનાઈ. क्रिकेट के रोमांचक आंखों देखे हाल से लेकर मन की बात के संवाद तक,
4: आसमान में सिर उठाकर, घने बादलों को चीरकर, रोशनी का संकल्प ले, अभी तो सूरज उगा है।
3: आकाशवाणी सिर्फ एक रेडियो स्टेशन नहीं, हर भारतीय के संघर्ष और सफलता का साक्षी है। सूचना, शिक्षा और मनोरंजन का सबसे भरोसेमंद साथी। आज भी पहाड़ों की चोटी से लेकर सुदूर गांव तक हमारी आवाज ही आपकी पहचान है।

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા તમેરે ચંપોને અમે કેળ ફિલ્મનું ગીત. મિત્રો, મોસમ અંગેની જાણકારી મેળવીએ. મોસમ વિભાગ તરફથી મળેલ જાણકારી અનુસાર દક્ષિણ ગુજરાતમાં અને દમણ, દીવ તેમજ દાદરા નગર હવેલી વિસ્તારમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. આ કાર્યક્રમના પ્રસ્તુતકર્તા હરેશ પટેલ. આ હતો કૃષિની વૈજ્ઞાનિક સમજ આપતો ખેડૂતો માટેનો વિશેષ કાર્યક્રમ કિસાન વાણી. આ કાર્યક્રમના પ્રાયોજક હતા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર.

0: આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સાયબર સુરક્ષિત ભારત બનાવવા સરકાર સતત પ્રયત્નશીલ. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું દેશમાં 11 મહિનાની આયાતને આવરી લેવા પૂરતો વિદેશી હુંડિયામણ ભંડાર. દેશભરમાં 3 મેએ લેવાયેલી નીટ પરીક્ષા રદ. પેપર લીક ઘટનામાં સામેલ લોકોને સજા કરાશે. ભારતમાં આગામી 14 અને 15 તારીખે બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની એક બેઠક. ભારતીય શટલર સાત્વિક સાંઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ થાઇલેન્ડ ઓપન 2026 બેડમિન્ટન સ્પર્ધામાં જીતથી ભારતનો વિજય પ્રારંભ કરાવ્યો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સાયબર સુરક્ષિત ભારત બનાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમણે ભાર મૂક્યો કે સાયબર ગુનાઓને રોકવા માટે મ્યુઅલ ખાતાઓ એક મોટો પડકાર છે. ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર I4C આજે રિઝર્વ બેંક ઇનોવેશન હબ સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરારથી સાયબર સક્ષમ નાણાકીય છેતરપિંડીનો સામનો કરવા અને બેન્કિંગ અને ડિજિટલ ચૂકવણી ઇકોસિસ્ટમમાં મ્યુલ ખાતાઓને ઘટાડવામાં મદદ મળશે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે જણાવ્યું કે આ પગલાંથી I4C શંકાસ્પદ રજિસ્ટ્રીમાંથી AI સંચાલિત છેતરપિંડી શોધ સિસ્ટમમાં ડેટા નાખીને છુપાયેલા મ્યુઅલ ખાતાઓને ઝડપથી શોધી તેને દૂર કરવામાં આવશે. ગૃહમંત્રીએ કહ્યું કે આ વ્યવસ્થા નાગરિકોને સાયબર ગુના સામે ઢાલ તરીકે સેવા આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગામી UAE મુલાકાત અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે તેમની આ મુલાકાત દરમિયાન ઉર્જા અને સુરક્ષા પર વિશેષ ચર્ચા થશે. તેમણે એમ પણ કહ્યું કે ભારત UAE સાથે બહુપક્ષીય સંબંધો ધરાવે છે અને ઉર્જા સુરક્ષા તેનો એક આવશ્યક ભાગ છે. તેમણે ઉમેર્યું કે બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ વધારવા પર પણ ચર્ચા થશે. પ્રધાનમંત્રીની આગામી વિદેશ યાત્રા અંગે સાંભળીએ એક અહેવાલ.
1: સંયુક્ત અરબ અમીરાત દૌરે કે દૌરાન ભી ઉર્જા સુરક્ષા પર બાતચીત હોગી. જીસ પ્રકાર કા હમારી ઉનસે સાઝેદારી ચલ રહી હૈ કૈસે ઇસકો ઓર વ્યાપક કિયા જાય તાકિ હમ અપને જો ઉર્જા સુરક્ષા હમારી હૈ ઉસકો હમ મજબૂત કર સકે. ઉસકે અલાવે જો 4 અન્ય દેશ હૈ, નોર્ડિક સમિટ હોને વાલા હૈ, નોર્વે કી યાત્રા હૈ, સ્વીડન કી યાત્રા હૈ, ઇટલી કી યાત્રા, નેધરલેન્ડ્સ કી યાત્રા હૈ. યહાં પર ભી યે દેશ મેં સે કે નવાચાર કે બહોત બડા કેન્દ્ર હૈ. ઇનોવેશન ઇકોસિસ્ટમ મેં ભારત મેં બહોત કામ હો રહા હૈ ઓર ક્લીન એનર્જી ટેકનોલોજીસ મેં યે લોગ ઓર ગ્રીન ટ્રાન્ઝિશન મેં કાફી આગે હૈ. તો ઇન સભી મુદ્દે પર હમારી બાતચીત હોગી ઓર વો સબ સાઝેદારી જો વિકસિત ભારત કી તરફ હમકો લે આતા હૈ ઉસે કૈસે મજબૂત કિયા જાયેગા.
0: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ભારત આર્થિક ટેકનોલોજીકલ કે ભૂરાજકીય તમામ અવરોધો સામે પોતાને મજબૂત બનાવવા સક્ષમ છે. નવી દિલ્હીમાં CII વાર્ષિક વ્યાપાર સમિટ 2026માં બોલતા તેમણે કહ્યું કે વિભાજિત ભૂરાજકીય અને વ્યાપારિક પરિસ્થિતિઓને કારણે વિશ્વ દરરોજ કટોકટીનો સામનો કરી રહ્યું છે, પરંતુ ભારતે સતત પ્રતિકૂળતાને તકમાં રૂપાંતરિત કરી છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના ધોરણોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે દેશમાં હાલમાં લગભગ 11 મહિનાની આયાતને આવરી લેવા માટે પૂરતો વિદેશી હુંડિયામણ ભંડાર છે, જે દેશને વૈશ્વિક સ્તરે ખૂબ જ મજબૂત સ્થિતિમાં રાખે છે. ભારતીય આર્થિક મૂળભૂત બાબતોને મજબૂત ગણાવતા શ્રી ગોયલે જણાવ્યું કે દેશ ક્યારેય દબાણ હેઠળ ઝૂક્યો નથી અને પડકારજનક સમયમાં હંમેશા મજબૂત બન્યો છે. સરકારે કહ્યું છે કે કથિત નીટ પેપર લીક ઘટનામાં સંડોવાયેલા લોકોને પકડીને જેલમાં ધકેલી દેવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રતિકૂળ અસર નહીં પડે. નવી દિલ્હીમાં નીટ પરીક્ષા રદ કરવા અંગે એક પત્રકાર પરિષદને સંબોધતા રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTA મહાનિયામક અભિષેક સિંહે જણાવ્યું કે એજન્સી વિદ્યાર્થીઓને નીટ પરીક્ષા ફીની રકમ પરત કરશે. તેમણે કહ્યું કે NTA વિદ્યાર્થીઓ માટે ફરીથી પરીક્ષા લેશે અને તે ન્યાયી રીતે લેવામાં આવશે અને ફરીથી પરીક્ષા માટે કોઈ જ વધારાની ફી લેવામાં આવશે નહીં.
2: અગર કોઈ ઇસ તરહ સે ચોરી કરકે પરીક્ષા દેગા તો વો ઉનકે લિયે ફેર નહીં હૈ જો અપને મહેનત સે પઢાઈ કર રહે હૈ. તો ઉનકે હિત મે ધ્યાન રખતે હુએ હમને યે એક કડા નિર્ણય લિયા કે હમ યે સંદેશ દે સકે હર ઉસ ક્રિમિનલ કો, હર ઉસ સ્કેમસ્ટર્સ કો કે અગર આપ ઇસ તરહ કે કામ કરેંગે તો ઉસકો NTA સરકાર બરદાશ્ત નહીં કરેગી. હમને ઇસ મેટર કો CBI કો ઇન્ક્વાયરી કો દિયા હૈ ઓર હમ ઇસ તરહ કે જિતને લોગ ખુરાફાત કિયે હૈ ઉનકો પકડેંગે, ઉનકો જેલ ભેજેંગે તાકી બચ્ચો કા ભવિષ્ય કિસી ભી પ્રકાર સે એડવર્સલી પ્રભાવિત ન હો. ઇસકે સાથ હી હમને યે ભી કહા કે બચ્ચો કે લિયે હમ દોબારા પરીક્ષા કરાયેંગે જો કી એકદમ ફેર તરીકે સે હોગી જિસમે કિસી ભી તરહ કી અનિયમિતતા નહીં હોગી.
0: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 દ્વારા સરકાર માતૃભાષા, ભારતીય જ્ઞાન પરંપરાઓ અને એઆઈ સંચાલિત શિક્ષણ પર આધારિત સંશોધન અને નવીનતાને સતત પ્રોત્સાહન આપી રહી છે. ભારતીય સામાજિક વિજ્ઞાન સંશોધન પરિષદ ICSSRના 58મા સ્થાપના દિવસને સંબોધિત કરતી વખતે તેમણે આ વાત કરી. ICSSRની પ્રશંસા કરતા મંત્રીએ કહ્યું કે આ સંગઠન ભારતીય દ્રષ્ટિકોણથી સામાજિક વિજ્ઞાન સંશોધનને નવી દિશા આપવાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યું છે.
3: ICSR समय को आगे जाते हुए आने वाले 10-15 साल भारत को 2047 की रोड मैप में पहुंचने के लिए, लक्ष्य तक पहुंचने के लिए किस किस प्रकार की सोशल चैलेंजेस को ध्यान देना पड़ेगा, ये ICSR के आने वाले 10-15 साल के काम होने चाहिए. हमें अपनी भाषा को महत्व देना पड़ेगा. हमारी अर्थनीति को मजबूत करना है तो हमारी भाषा को हमें महत्व देना पड़ेगा.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે સરકારે કામદારો માટે સામાજિક સુરક્ષા કવરેજનો વિસ્તાર વધાર્યો છે અને દેશના ઉદ્યોગો પર અનુપાલન બોજ ઘટાડ્યો છે. શ્રી માંડવિયાએ આજે નવી દિલ્હીમાં CII વાર્ષિક વ્યાપાર સમિટ 2026ને સંબોધતા આ મુજબ કહ્યું. તેમણે જણાવ્યું કે સામાજિક સુરક્ષા કવરેજ 290 મિલિયન લોકોથી વધીને હાલમાં 940 મિલિયન થયું છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર ગરીબ કેન્દ્રિત, ખેડૂત કેન્દ્રિત અને ઉદ્યોગ કેન્દ્રિત બનવા માટે પ્રતિબદ્ધ છે. ગુજરાતમાં આગામી 1 જૂનથી વસ્તી ગણતરી 2027ના પહેલા તબક્કાનો પ્રારંભ થશે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા વસ્તી ગણતરી નિયામક સુજલ માયાત્રાએ કહ્યું કે આગામી વસ્તી ગણતરી સંપૂર્ણ રીતે ડિજિટલ માધ્યમથી કરાશે. તેમણે કહ્યું કે પહેલા તબક્કા હેઠળ આવાસની સ્થિતિ, પરિવારની વિગત, પીવાના પાણીના સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય અસ્કયામત સહિત કુલ 34 જેટલા પ્રશ્ન પૂછવામાં આવશે, તેમજ ઘરયાદી અને મકાનોની ગણતરી કરાશે. ઉપરાંત નાગરિકો આગામી 17-31 મે સુધી અધિકૃત પોર્ટલ પર સ્વગણતરી એટલે કે સેલ્ફ એન્યુમરેશનનો વિકલ્પનો ઉપયોગ કરી પોતાની વિગતો જાતે ભરી શકશે. ભારતના ન્યાયમૂર્તિ સૂર્યકાંતે દેશભરની અદાલતોના આધુનિકરણ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવા અને આ માટે 40-50 હજાર કરોડ રૂપિયાની સરકારી ફાળવણી સુરક્ષિત કરવા એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અરવિંદકુમાર આ સમિતિની અધ્યક્ષતા કરશે. આ ન્યાયિક માળખાગત સલાહકાર સમિતિ સરકાર તરફથી નોંધપાત્ર નાણાકીય સહાય દ્વારા અદાલતોમાં માળખાગત ખામીઓને દૂર કરશે. ભારત આગામી 14 અને 15 તારીખે બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની બેઠકનું આયોજન કરશે. આ બેઠકની અધ્યક્ષતા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર કરશે. આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે બ્રિક્સના વિદેશમંત્રીઓ અને સભ્ય અને ભાગીદાર દેશોના પ્રતિનિધિમંડળના વડાઓ આ બેઠકમાં ભાગ લેશે. તેમણે ઉમેર્યું કે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ મળશે. શ્રી જયસ્વાલે જણાવ્યું કે બેઠક દરમિયાન બ્રિક્સ સભ્ય દેશોના વિદેશમંત્રીઓ પરસ્પર હિતના વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે. જાહેર ક્ષેત્રની બેન્કોએ વર્ષ 2025-26માં સતત ચોથા વર્ષે 1,98,000 કરોડ રૂપિયાનો અત્યાર સુધીનો સૌથી ઉચ્ચ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કેન્દ્રીય નાણાં મંત્રાલયે જણાવ્યું કે ઝડપથી વિકસતા ભારતીય અર્થતંત્રની ધિરાણ જરૂરિયાતોને ટેકો આપવા માટે જાહેર ક્ષેત્રની બેન્કોની સ્થિતિસ્થાપકતા, સ્થિરતા અને સંસ્થાકીય ક્ષમતાઓ વધી છે. બેડમિન્ટનમાં ભારતીય શટલર સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ આજે થાઇલેન્ડના બેંગકોકમાં નિમી બુટર સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલ થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન સ્પર્ધા જીતથી શાનદાર શરૂઆત કરી છે. ભારતની આ જોડીએ ઇન્ડોનેશિયાના ખેલાડીઓને 21-19, 23-21, 21-10થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે. ભારતે આ વર્ષે બેંગકોકમાં BWF સુપર 500 ટુર્નામેન્ટમાં ભાગ લેવા 27 ખેલાડીઓની એક મોટી ટુકડી મોકલી છે. આઈપીએલ ક્રિકેટમાં હાલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. હૈદરાબાદની ટીમે ટોસ જીતીને